નમસ્કાર શ્રોતા મિત્રો, 228.3 મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે રવિવાર, અષાઢ દિનાંક 14, સક સંવત 1948 એટલે કે 5 જુલાઈ 2026. અત્યારે સવારના 5:58 અને 88 સેકન્ડ્સ થઈ છે. આ સાથે અમારી પ્રાતઃ સભાનો શરૂઆત કરીએ મંગળ સ્વર સાથે.

0: तीसरे दौर में कजाकिस्तान की एलेना रायबाकैना को हराकर अंतिम 16 में जगह पक्की कर ली है। एक अन्य मुकाबले में फिलीपींस की अलेक्जेंड्रा एला ने तीसरी वरीयता प्राप्त पोलैंड की ईगा स्वियाटेक को हराकर अंतिम 16 में प्रवेश किया। पुरुष सिंगल्स में दूसरी वरीयता प्राप्त जर्मनी के अलेक्जेंडर ज्वेरेव ने तीसरे दौर में अमेरिका के मार्कोस गिरोन को हराकर अगले दौर में प्रवेश किया। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે, પ્રસ્તુત છે વિચાર બિંદુ, અમૃતની આશા, પઠન કરી રહ્યા છે મીરા સૌરભ.
2: વિચાર બિંદુ.
3: ફૂલ કહે ભમરાને ભમરો, વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. હરીન્દ્ર દવેની બહુ સુંદર પંક્તિ રચનાઓ અને ખરેખર વિચારમાં મૂકી દે તેવી આ પંક્તિઓ કે શું માધવ ખરેખર ક્યાંય નથી મધુવનમાં? માધવ હોય અને મધુવનમાં ન હોય એવી તો કલ્પના જ નથી આવતી. કૃષ્ણને કળિયુગમાં શોધવા એ અઘરા છે. કૃષ્ણ એટલે સારા એવા સંત, ઉપવાસી, ધર્મજ્ઞ, રાજનીતિજ્ઞ અને ઘણા બધા વિશેષ નામો સાથે, એટલે કે વિશેષણો સાથે એમને જ્યારે ઓળખીએ ને ત્યારે પ્રેમ રસના અને માધુર્યના સ્વામી એ વિશેષણ તો ભૂલાય જ નહીં. નરસિંહ મહેતા સરસ વાત કરે છે કે પ્રેમના તંતમાં સંત જાલે. કોઈ પણ સંત એમને પ્રેમથી આમંત્રણ આપી શકે અને એમનું આમંત્રણ પણ પ્રભુ પ્રેમથી સ્વીકારે. એવા પ્રેમ રસને માધુર્યના સ્વામી કેમ કળિયુગમાં દેખાતા નથી એ જ્યારે વિચારીએ ને ત્યારે એક ઊંડી વેદના થાય છે અને એમ થાય છે કે શું આપણામાંથી પ્રેમ રસનું ઝરણું સુકાઈ ગયું છે? માધુર્યની સરવાણી સુકાઈ ગઈ છે? આપણે દોડીએ છીએ ઝાંઝવાના જળ પાછળ અને આશા રાખીએ છીએ કે આપણને અમૃત મળે.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિચાર બિંદુ, અમૃતની આશા, પઠન કરી રહ્યા હતા મીરા સૌરભ. અને હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનું કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંભળીએ હેમંત ચૌહાણનો સ્વર.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપથી. વાહ, વસાણો. અજાણ્યા એપથી બચો.
1: આરબીઆઈ કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
3: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
2: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે દાસ સાવુની શબ્દરચના અમરનાથ નાથજીના સ્વરમાં.

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ સાંભળી રહ્યા છો. કાર્યક્રમમાં હવે પછી સાંભળીએ લખીરામની શબ્દ રચના કરસનદાસ યાદવના સ્વરમાં.

0: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે, પ્રસ્તુત છે સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી. વિષય: મોડા વરસાદની સ્થિતિમાં ખેડૂતોએ શું કાળજી લેવી.
1: મિત્રો, હું છું સીડી કરમશ્યાણી. આજની કૃષિ માહિતીનો વિષય છે મોડા વરસાદની સ્થિતિમાં ખેડૂતોએ રાખવી પડતી સાવચેતી અને કૃષિ વ્યવસ્થાપન. મિત્રો, ગુજરાત જેવા કૃષિ પ્રધાન રાજ્યમાં ચોમાસુ એ ખેતીનો મુખ્ય આધારસ્તંભ છે, પરંતુ બદલાતા હવામાન અને ગ્લોબલ વોર્મિંગના કારણે ઘણીવાર ચોમાસુ સમયસર શરૂ થતું નથી. જ્યારે વરસાદ મોડો થાય છે ત્યારે ખેડૂતોની ચિંતા અને મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થાય છે. આવી કટોકટીની સ્થિતિમાં ગભરાવાના બદલે જો આગોતરું આયોજન અને યોગ્ય સાવચેતી રાખવામાં આવે તો પાકને થતા નુકસાનમાંથી બચી શકાય અને આર્થિક વળતર પણ મેળવી શકાય. તો કઈ રીતે આ કરવું? તો મુખ્ય પાકની ફેરબદલી અને ટૂંકા ગાળાના પાકની પસંદગી કરવી. જ્યારે જૂન મહિનાના અંત સુધી કે જુલાઈની શરૂઆત સુધી વરસાદ ન પડે ત્યારે ખેડૂતોએ તેમના પરંપરાગત લાંબા ગાળાના પાકો જેમ કે લાંબો સમય લેતી કપાસ કે તુવેરની જાતો વાવવાનો આગ્રહ છોડવો જોઈએ. તેના બદલે ટૂંકા ગાળાના પાકો વાવવા જોઈએ. 90-110 દિવસમાં પાકીને તૈયાર થઈ જાય તેવી જાતો પસંદ કરવી જોઈએ. કપાસ કે મગફળીના સ્થાને કઠોળ વર્ગના પાકો જેવા કે મગ, અડદ, ચોળા અથવા તેલેબિયામાં તલ અને એરંડાનું વાવેતર

0: કરવું હિતાવહ છે. જો વરસાદ ખૂબ જ મોડો થાય તો પશુઓ માટે જુવાર અથવા મકાઈ જેવા ઘાસચારાના પાકોનું વાવેતર પ્રાથમિકતાના ધોરણે કરવું જોઈએ. મોડા વરસાદની પરિસ્થિતિમાં સામનો કરવા માટે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ખાસ સંશોધિત કરેલી વહેલી પાકતી અને ઓછા પાણીએ વળતર આપતી પ્રમાણિત જાતોના બિયારણનો જ ઉપયોગ કરવો. બજારમાંથી ગમે તેવા બિયારણ ખરીદીને નુકસાનમાં ન ઉતરવું. જ્યારે પણ ઓછો કે મોડો વરસાદ પડે ત્યારે જમીનમાં રહેલા ઓછી માત્રાના ભેજનો મહત્તમ ઉપયોગ કરવો જરૂરી બને છે. પાક ઉગ્યા પછી સમયસર આંતરખેડ કરવી, આનાથી જમીનની ઉપરનું પડ તૂટે છે અને ભેજ હવામાં ઉડી જતો અટકે છે. નિંદામણ ખાસ દૂર કરવું, કારણ કે તે મુખ્ય પાકનું પાણી અને પોષક તત્વો ખેંચી લે છે. મલ્ચિંગનું ખૂબ જ મહત્વ છે. આવી સ્થિતિમાં જમીન પર સૂકું ઘાસ, પાંદડા કે પ્લાસ્ટિક મલ્ચિંગનો ઉપયોગ કરવો, જેથી સૂર્યના તાપથી જમીનનો ભેજ સુકાઈ ન જાય. કોરામાં વાવણી ટાળવી. વરસાદ ખૂબ મોડો હોય ત્યારે ભેજ વગર કોરા ખેતરમાં વાવણી કરવાનું સાહસ ન કરવું. પૂરતો વરસાદ થયા પછી અને જમીનમાં ઊંડે સુધી ભેજ ઉતરે ત્યારબાદ જ વાવણી કરવી. જમીનમાં ચાસ અને પાળા બનાવીને વાવણી કરવાથી વરસાદનું પાણી ચાસમાં જમા થાય છે અને છોડના મૂળને લાંબો સમય ભેજ મળી રહે છે. મોડા વરસાદની સ્થિતિમાં નાઇટ્રોજન ખાતરનો વધુ પડતો ઉપયોગ ન કરવો. વધુ યુરિયા આપવાથી છોડની વાનસ્પતિક વિકાસ વૃદ્ધિ થાય છે અને તેને પાણીની જરૂરિયાત વધી જાય છે, જે કટોકટીમાં નુકસાનકારક સાબિત થાય છે. સેન્દ્રીય ખાતરને અગ્રતા આપવી. છાણિયું ખાતર, કમ્પોસ્ટ અથવા અળસિયાનું ખાતર વધુ વાપરવું, તે જમીનની જળધારણ શક્તિ વધારે છે. ટપક અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો. જો કુવા કે બોરમાં પાણી ઉપલબ્ધ હોય તો પણ પરંપરાગત ધોરિયા પિયત અપનાવવાને બદલે ટપક કે ફુવારા પદ્ધતિ અપનાવી, જેથી પાણીની 50% સુધી બચત થઈ શકે. ધરુ ઉછેરમાં ધરુવાડિયામાં ધરુને બચાવી રાખવા માટે ઓછા પાણીએ ફુવારાથી પિયત આપવું. જો ધરુની ઉંમર વધી જાય તો રોપણી વખતે છોડની સંખ્યા થોડી વધારે રાખવી, જેથી ઉત્પાદનમાં મોટો ઘટાડો ન થાય. હવે મિત્રો, અંતે વાત કરીએ તો મોડો વરસાદ એ કુદરતી આપત છે, પરંતુ આધુનિક કૃષિ વિજ્ઞાન અને કોઠા સૂઝના સમન્વયથી ખેડૂતો આ પરિસ્થિતિને પલટી શકે છે. મોડા ચોમાસામાં પરંપરાગત પદ્ધતિઓને વળગી રહેવાને બદલે આકસ્મિક પાક આયોજન અપનાવવું એ જ સમયની માંગ છે. સ્થાનિક ગ્રામસેવક અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંપર્કમાં રહીને વૈજ્ઞાનિક સલાહ મુજબ જો પગલાં ભરવામાં આવે તો નુકસાન લઘુત્તમ કરી શકાય અને ખેતીને બચાવી શકાય.
1: હમણાં જ આપ સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી સાંભળી રહ્યા હતા. વિષય હતો મોડા વરસાદની સ્થિતિમાં ખેડૂતોએ શું કાળજી લેવી.

આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. સ્વર આપી રહ્યા છે સુરેશ વાડકર, ભૂપેન્દ્રસિંહ અને અનુરાધા પોડવાલ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિતમાનસ ગાન, અને બરાબર 6:55 મિનિટે સંસ્કૃતમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. સાણંદમાં અત્યાધુનિક પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીએ દેશની યુવા શક્તિ અને કૌશલ્ય પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળતા અનુપમસિંહ ગેહલોતે કહ્યું, નાગરિકોની સલામતીને પ્રાથમિકતા અપાશે. નમો સ્વચ્છતા અભિયાનના ચોથા દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1,30,000થી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકામાં વરસાદ. 7 દિવસ રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી. અને માન્ચેસ્ટર ખાતે રમાયેલી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને ઇંગ્લેન્ડે 4 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગુજરાતના સાણંદમાં CG સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ સુવિધાનું ઉદઘાટન કર્યું.

0: અવસર લેકર કે આ રહા હૈ.
1: પ્રધાનમંત્રીએ જણાવ્યું કે માઇક્રોન, કેઇન્સ અને સીજી સેમી જેવી અગ્રણી કંપનીઓએ માત્ર થોડા મહિનામાં રાજ્યમાં એક સાથે ઉત્પાદન શરૂ કર્યું છે. સ્થાનિક ઉદ્યોગો વ્યાપક આર્થિક અને રોજગારીની તકોમાં અનેક ગણો વધારો કરતા હોવાનું વર્ણવીને શ્રી મોદીએ જણાવ્યું કે આ ક્લસ્ટરની સાચી શક્તિ છે, જ્યાં એક ઉદ્યોગ અન્ય 10 ઉદ્યોગોને જન્મ આપે છે અને આખરે સમગ્ર પ્રદેશની અર્થવ્યવસ્થાને બદલી નાખે છે. પહેલા પ્રોડક્ટ, પછી કમ્પોનન્ટ્સ અને હવે સેમિકન્ડક્ટર. આ મેક ઇન ઇન્ડિયાનો નિર્ણાયક આગામી તબક્કો હોવાનું પણ પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું.
0: સાથીઓ, બીતે વર્ષો મેં હમને પૂરે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ કો મજબૂત કિયા હૈ. આજ ભારત કા ટોટલ ઇલેક્ટ્રોનિક પ્રોડક્શન 2014 કે મુકાબલે લગભગ 7 ગુના બઢ ચુકા હૈ. ઇલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ લગભગ 11 ગુના બઢ ચુકા હૈ. સાથીઓ, હમારા પ્રયાસ સિર્ફ ફાઇનલ પ્રોડક્ટ મેં આત્મનિર્ભરતા તક સીમિત નહીં હૈ. હમારા પ્રયાસ કમ્પોનન્ટ મેં ભી આત્મનિર્ભરતા કી તરફ હૈ.
1: અમદાવાદ શહેરના નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ગઈકાલે પોતાનો ચાર્જ સંભાળ્યો. ચાર્જ સંભાળતા તેમણે જણાવ્યું કે તેમની પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થા જાળવવાની અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવાની રહેશે. તેમણે કહ્યું, જગન્નાથ રથયાત્રા સહિતના મુખ્ય કાર્યક્રમોનું સુગમ સંચાલન સુનિશ્ચિત કરવાની અને આગામી મોટા પાયે શહેરની માળખાકીય સુવિધાઓની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી તૈયારીઓ સુનિશ્ચિત કરવાની પ્રાથમિકતા રહેશે.
2: જો અમારી અભી ટોપ મોસ્ટ પ્રિયોરિટી હૈ રથયાત્રા કી, જો ભગવાન જગન્નાથજી કી રથયાત્રા પૂરે શહેર કા સબસે બડા હમારા ત્યોહાર હૈ, વો ખૂબ અચ્છે સે પૂર્ણ હો જાય, એસા હમારા પ્રયાસ રહેગા. જો સાથો સાથ હમારે પુલિસ કી તરફ સે પબ્લિક ખૂબ ના હો, યે હમ લોગ ઇન્શ્યોર કરેંગે આને વાલે સમય મેં હમારા અમદાવાદ શહેર કે લોગો કો કિસી ભી પ્રકાર કી તકલીફ નહીં પડે, કોઈ અસામાજિક તત્વ ઉનકો જો પરેશાન નહીં કરે, જો હૈ ઉસકી પૂરી હમ લોગ ઇન્શ્યોર કરેંગે ઇસ ચીજ કો.
1: ચાર્જ સંભાળ્યા બાદ તેમણે નગરદેવી માં ભદ્રકાળીના દર્શન કર્યા હતા. રાજ્યભરમાં આરંભાયેલ નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યની સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ અને હોસ્પિટલો સુધીની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે વ્યાપક સ્તરે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં ચોથા દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1,31,299 બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી, જે પૈકી 6,000થી વધુ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો, જેને પરિણામે 822 જેટલા ઓરડા ખાલી થયા, જે આગામી સમયમાં ઉપયોગમાં લઈ શકાશે. આ અભિયાનના ચોથા દિવસે અંદાજે 1,288 જેટલી વસ્તુઓનું રિપેરિંગ કામ પૂર્ણ કરાયું. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ અમરેલીના ખાંભામાં 7.76 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અમરેલીના રાજુલામાં 7.5, નવસારીના ગણદેવીમાં 6, ચીખલીમાં 5.67 અને ગીર સોમનાથના ઉનામાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો. રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદને પગલે હુસેનાબાદ પાસે હાઇવે બંધ થતાં અટવાયેલા 900 લોકો માટે વહીવટીતંત્ર દ્વારા ભોજન સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં ચાલુ સિઝનમાં 6,292 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. હાલ ઉકાઈ ડેમની સપાટી 308.61 ફૂટે પહોંચી છે. છોટાઉદેપુરમાં બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદી પરના બ્રિજ છેવાડે ગાબડું પડવાની જાણ થતાં જિલ્લા કલેક્ટરે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક ગાબડું પૂરવાના આદેશ આપ્યા. અરવલ્લીમાં ભારે વરસાદને પગલે ઊભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા મોડાસા નગરપાલિકાનું ફાયર વિભાગ સજ્જ છે, તેમ ફાયર અધિકારી હેમરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.
3: રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે નવીન અંડરવોટર સોના સ્કેનર ફાળવવામાં આવેલું છે નગરપાલિકા ખાતે, અને ગયા વર્ષે પણ રેસ્ક્યુ ક્રાફ્ટ જેના મદદથી આપણે ડૂબતા હોય માણસને બચાવી શકીએ છીએ. અંડરવોટર સોના સ્કેનર છે જેનો મદદ આપણને નદી તળાવની અંદર જે પણ વ્યક્તિ ડૂબી ગયેલ છે તો તેની બોડી શોધવા માટે આપણે એ મશીનનો ઉપયોગ, અને ટોટલ આપણે 100 ઉપર લાઈફ જેકેટ છે, 50 ઉપર લાઈફ બોય રિંગ છે, અંડરવોટર ડ્રોન છે અને રેસ્ક્યુ ક્રાફ્ટ.
1: અમરેલીના મીઠાપુર ગામ નજીક ભારે વરસાદ વચ્ચે કન્ટેનર તણાયું. રાજુલાના ચોતરા ગામમાં મુશળધાર વરસાદ પડતા ધસમસતા પાણીમાંથી 2 બળદને બચાવી લેવાયા. ભાવનગર જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો. રાજકોટમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા નાગરિકો તાત્કાલિક સંપર્ક કરી શકે તે માટે વિવિધ તાલુકામાં કંટ્રોલ રૂમના નંબર જાહેર કરાયા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો.

0: હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વિવિધ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે સુરત, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગના વડા ડોક્ટર એ.કે. દાસે જણાવી છે.
1: अभी तटीय क्षेत्र में पवन का जो दिशा है दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति बनी हुई है. जो स्पीड है 20 से 25 नॉट गस्टिंग टू 30 नॉट होने का संभावना रहेगा. और अहमदाबाद के लिए जनरली क्लाउडी स्काइज के साथ एक दो स्पेल लाइट टू मॉडरेट रेन का संभावना रहेगा और बिजली गिरने का संभावना रहेगा. और जो सी कंडीशन अभी वेरी रफ टू हाई होने का संभावना रहेगा और जो रेन और थंडरस्टॉर्म का भी संभावना है.
0: ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ગઈકાલે માન્ચેસ્ટર ખાતે રમાયેલી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને 4 વિકેટે હરાવ્યું. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 190 રન બનાવ્યા. જવાબમાં ઇંગ્લેન્ડે 19 ઓવરમાં 6 વિકેટે 191 રન બનાવીને મેચ જીતી લીધી. બંને દેશો વચ્ચેની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ મંગળવારે નોટિંગહામ ખાતે રમાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અમદાવાદના આંબલી વિસ્તારમાં નવનિર્મિત સીતાવન ગીર ગૌશાળાનું લોકાર્પણ કરાયું. આ તકે રાજ્યપાલે ગૌશાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી ઉપસ્થિત સૌને ગૌસેવાની સાથે પર્યાવરણના સંતુલનને જાળવી રાખવા, વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા આગ્રહ કર્યો. રાજકોટના અમરાપુર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો, જેમાં ઉપસ્થિત રહેલા 1800થી વધુ ઉમેદવારોમાંથી 780 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વિવિધ વિકાસ કાર્યો અને નાગરિક સુવિધાઓની સમીક્ષા કરવા બેઠક યોજાઈ. બેઠકમાં શહેરમાં ચાલી રહેલા રોડ રસ્તા સહિતના આધુનિક સુવિધાઓના વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી. મરીન ટાસ્ક ફોર્સ દ્વારા જામનગરના બેડી સચાણા ખાતે માછીમારો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં માછીમારી કરતી વખતે અજાણી બોટ, શંકાસ્પદ વ્યક્તિઓ કે પદાર્થો નજરે ચડતા સુરક્ષા એજન્સીને જાણ કરવા અંગે માછીમારોને માર્ગદર્શન અપાયું. વલસાડ જિલ્લાના વાપીમાં ડુંગરા પોલીસે હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડ્યો. પોલીસે આરોપી પાસેથી 1,13,000 રૂપિયાથી વધુની કિંમતનો ગાંજો અને અન્ય મુદ્દામાલ મળી કુલ 1,90,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સાણંદમાં અત્યાધુનિક પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીએ દેશની યુવા શક્તિ અને કૌશલ્ય પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળતા અનુપમસિંહ ગેહલોતે કહ્યું, નાગરિકોની સલામતીને પ્રાથમિકતા અપાશે. નમો સ્વચ્છતા અભિયાનના 4th દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1,30,000થી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકામાં વરસાદ, 7 દિવસ રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી. અને માન્ચેસ્ટર ખાતે રમાયેલી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને ઇંગ્લેન્ડે 4 વિકેટે હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનું કાર્યક્રમ વંદના. કાર્યક્રમમાં સૌપ્રથમ સાંભળીએ મહેન્દ્ર કપૂરનું સ્વર.

0: હમણાં જ આપ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના સાંભળી રહ્યા હતા અને હવે પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે ડેન્ગ્યુ વિરોધી માસ્ક. પઠન કરી રહ્યા છે આશુતોષ અંતાણી, સંપાદન પરેશ મારુ.
1: રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે દેશભરમાં જુલાઈ માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા તારીખ 16 મેને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વર્ષે તારીખ 16 મે 2026ના રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી યુનાઇટ એક્ટ એલિમિનેટ અને કોમ્યુનિટી પાર્ટિસિપેશન ફોર ડેન્ગ્યુ કંટ્રોલ ચેક ક્લીન કવર સ્ટેપ્સ ટુ ડિફીટ ડેન્ગ્યુ ની થીમ સાથે દેશભરમાં ઉજવવામાં આવ્યો હતો, જે અંતર્ગત કચ્છ જિલ્લામાં પણ ડેન્ગ્યુ વાહક જન્ય રોગના નિર્મૂલન માટે લોકજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ આ માસ દરમિયાન પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ડેન્ગ્યુ તાવ એ મચ્છરજન્ય વાયરલ ચેપ છે. તે વિશ્વના ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં સામાન્ય છે. ડેન્ગ્યુ તાવ પશ્ચિમ પેસિફિક ટાપુઓ અને દક્ષિણ પૂર્વ એશિયાઈ પ્રદેશના ઉષ્ણકટિબંધીય દેશોમાં થાય છે. તે કેરેબિયન તેમજ લેટિન અમેરિકન દેશોમાં પણ ફેલાઈ રહ્યો છે. હળવો ડેન્ગ્યુ તાવ આવી શકે ત્યારે તેના ફ્લૂ જેવા લક્ષણો અને ડેન્ગ્યુ તાવનું ગંભીર સ્વરૂપ, જેને ડેન્ગ્યુ હેમરેજિક ફીવર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગંભીર રક્તસ્ત્રાવ, બ્લડ પ્રેશરમાં અચાનક ઘટાડો અને મૃત્યુનું કારણ બની શકે છે. ડેન્ગ્યુ ચેપના સામાન્ય લક્ષણોમાં 104 ડિગ્રી ફેરનહીટ સુધીનો તાવ, ગંભીર માથાનો દુખાવો, ઉબકા અને ઉલટી, શરીરના વિવિધ ભાગોમાં ફોલ્લીઓ, ગ્રંથિઓમાં સોજો, શરીરમાં દુખાવો, હાડકાં અને સાંધાનો દુખાવો, ત્વચા પર સરળ ઉઝરડા, કેટલીકવાર ચામડીની નીચેની ઝીણી વાહિનીઓમાં ઉઝરડા જોવા દેખાય છે, થાક લાગવો, આંખની કીકી પાછળ દુખાવો વગેરે જોવા મળે છે. ડેન્ગ્યુ તાવ એ 4 પ્રકારના ડેન્ગ્યુ વાયરસમાંથી કોઈ પણ એકને કારણે થાય છે, જે દર્દીને મચ્છર કરડવાથી ફેલાય છે. સ્ત્રી એડિસ મચ્છર વાયરસના વાહક તરીકે કામ કરે છે અને તેમને ચેપગ્રસ્ત વ્યક્તિમાંથી તંદુરસ્ત વ્યક્તિ સુધી લઈ જાય છે. ડેન્ગ્યુ રોગ માટે કોઈ ચોક્કસ એન્ટીવાયરલ સારવાર નથી, ત્યાં માત્ર રોગ નિવારક અને સહાયક સારવાર છે, પરંતુ તે મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તમારું શરીર સામાન્ય રીતે ડેન્ગ્યુની અસરોથી નબળું હોય છે અને તેને સંપૂર્ણ રીતે પુનઃપ્રાપ્ત કરવા અને ગૂંચણોના ઉદ્ભવને રોકવા માટે મદદની જરૂર હોય છે. ડેન્ગ્યુ ચેપની અસર દરમિયાન પુષ્કળ પાણી પીવું જોઈએ અને શરીરને હાઇડ્રેટ રાખવું જોઈએ. ડેન્ગ્યુની માત્ર એક જ રસી હજુ સુધી મંજૂર કરવામાં આવી છે, જેને ડેંગ વેક્સિયા તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેના ફાયદાના પુરાવાઓના અભાવે તે ભારતમાં હજુ ઉપલબ્ધ નથી. તે 9 થી 45 વર્ષની વયજૂથના લોકોને 3 મહિના દરમિયાન 12 ડોઝમાં આપવામાં આવે છે. હાલમાં ડેન્ગ્યુ તાવ માટે અન્ય કોઈ રસી નથી. સંશોધકો તેના પર કામ કરી રહ્યા છે. ડેન્ગ્યુ તાવના કારણોને અટકાવવું એ એકમાત્ર નિવારણ છે. મચ્છરનું સંવર્ધન અને મચ્છર કરડવાથી રોકવું જોઈએ, ખાસ કરીને જો તમારી આસપાસના વિસ્તારમાં ડેન્ગ્યુના જાણીતા કેસો હોય. ડેન્ગ્યુના ચેપથી બચવા માટે કેટલાક સામાન્ય ઉપાયો અજમાવવા જોઈએ, જેવા કે શરીર ઢંકાય તેવા પૂરતા કપડાં પહેરો, તમારી ત્વચાને શક્ય તેટલું ઢાંકો, ખાસ કરીને જો તમે બહાર જતા હો, બારી પર મચ્છરદાનીનો ઉપયોગ થાય તેની ખાતરી કરો. ડેન્ગ્યુના મચ્છર વહેલી સવારે અથવા મોડી સાંજે સૌથી વધુ સક્રિય હોય છે, જો કે તેઓ તમને રાત્રે પણ ડંખ મારી શકે છે, તેથી મચ્છરદાની વડે તમારા ઘરની બારીઓની રક્ષા કરી શકો છો. મચ્છર ભગાડનારા પરમેથ્રિન મચ્છરોને ભગાડે છે, તેથી તેને કપડાં, કેમ્પિંગ, ટેન્ટ વગેરે પર લાગુ કરવામાં આવે છે. મચ્છરોનું સંવર્ધન ઘટાડવું જોઈએ. એડિસ મચ્છર કૃત્રિમ કન્ટેનર જેવા કે ડોલ, નાળિયેરના શેલ, ટાયર વગેરેમાં પાણીમાં ઈંડા મૂકે છે. મચ્છરોના પ્રજનનને ટાળવા માટે તમારે કોઈ પણ કન્ટેનરને ઢાંકવું જોઈએ, તેને નિયમિતપણે સાફ કરવું જોઈએ અને તમારી ડ્રેનેજ લાઇનોને પણ ઢાંકવી જોઈએ. ડેન્ગ્યુ તાવ વાયરસના કારણે થાય છે. ગંભીર ડેન્ગ્યુ તાવ જીવન માટે જોખમી છે અને તેને હોસ્પિટલમાં સારવાર કરાવવી જરૂરી છે. જો આપણે સુરક્ષિત રહેવું હોય તો આપણે મચ્છરોથી સુરક્ષિત રહેવું પડશે.
0: હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. વિષય હતો ડેન્ગ્યુ વિરોધી માસ્ક. પઠન કરી રહ્યા હતા આશુતોષ અંતાણી, સંપાદન પરેશ મારુ. અને હવે થોડી જ વારમાં આપ સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમદાવાદના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમી કન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ઓએસએટી સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતમાં સેમી કન્ડક્ટર ઉદ્યોગ છેલ્લા એક દાયકામાં આવેલી ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિનું આગળનું કદમ છે. ચીપ ડિઝાઇનથી લઈને ફેબ્રિકેશન અને પેકેજિંગ સુધીનું માળખું ભારતમાં વિકસિત કરવાનું અમારું લક્ષ્ય છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું કે આ પ્લાન્ટમાંથી દર વર્ષે 20 કરોડ ચિપ્સનું ઉત્પાદન થશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે 2026ના અંત સુધીમાં ભારતમાં 5 સેમી કન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત હશે. સાણંદમાં 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે ઇન્ડિયા સેમી કન્ડક્ટર મિશન હેઠળ વિકસાવવામાં આવેલી આ સુવિધા દેશની ટેક ઉત્પાદન યાત્રામાં એક મુખ્ય સીમાચિહ્ન રૂપ છે. આગામી 5 વર્ષમાં આ પ્લાન્ટમાં 5,000થી વધુ લોકોને રોજગારી મળવાની આશા છે, જેનાથી આ સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસને નવી ગતિ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી શ્રી મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા આ પ્રસંગે જણાવ્યું કે દૂરોગામી નેતૃત્વ હેઠળ ભારત આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાજસ્થાનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉર્જા, પરિવહન અને રોજગાર સર્જનને મોટો વેગ આપતા 1,05,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. પ્રધાનમંત્રીએ જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ તેમણે બાલોતરા જિલ્લાના પચપદરા ખાતે દેશનું સૌથી આધુનિક ગ્રીન ફિલ્ડ રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સને રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ ઉપરાંત શ્રી મોદીએ જોધપુરથી સુધારેલી ઉડાન યોજનાની પણ શરૂઆત કરી. રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે રાજ્યના 225 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે, જેમાં જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 22 ઇંચ વરસાદ નોંધાયો. આ ચોમાસું સિઝનની શરૂઆતમાં રાજ્યમાં મોસમનો સરેરાશ 13% વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. લો પ્રેશર સહિતની વિવિધ સક્રિય સિસ્ટમને કારણે સુરત, જૂનાગઢ, વલસાડ અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે રાજકોટ, પોરબંદર અને ભાવનગર સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. બીજી તરફ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી અને જામનગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરાઈ છે. દરિયો તોફાની બનવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરમિયાન જિલ્લા મથક ભુજમાં વાદળોની આવન જાવન વચ્ચે સખત ઉકળાટને કારણે આમજીવન પરસેવે રેબઝીબ થયું હતું. એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ફૂંકાતા ભેજવાળા પવનોના અવરોધને કારણે કચ્છમાં ચોમાસાના આગમનને વિલંબ થયો છે. જિલ્લામાં વરસાદ ખેંચાતા ઘાસચારાની અછત વર્તાઈ છે, ત્યારે વહીવટીતંત્ર એક્શન મોડમાં છે. કચ્છ કલેક્ટરે ફોરેસ્ટ અને વિવિધ પ્રાંત અધિકારી સાથે સમીક્ષા બેઠક યોજી તાલુકાવાર પશુઓની કુલ સંખ્યા અને ત્યાં ઘાસની જરૂરિયાતનો ચોક્કસ અહેવાલ તૈયાર કરવા અને રજૂ કરવા આદેશ આપ્યો છે. 2 દિવસમાં વિગતવાર માહિતી મેળવી રાહત કમિશનરને ઘાસ ફાળવણી અંગે દરખાસ્ત મોકલી તેમની મંજૂરી મળતા તાત્કાલિક જરૂરિયાતવાળા અછતગ્રસ્ત તાલુકાઓમાં ઘાસની વિધિવત ફાળવણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. ઇંગ્લેન્ડની ટીમે ભારતીય ટીમને બીજી T20 મેચમાં હરાવી 5 મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી છે. માન્ચેસ્ટર ખાતેની મેચમાં ભારતના 7 વિકેટે 190 રનના લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડની ટીમે 6 વિકેટના ભોગે 191 રન કરી મેચ જીતી લીધી હતી. જેકબ બેથલે 76 રન કરી નોટ આઉટ રહ્યા, તો અર્શદીપ સિંહે 3 વિકેટ ઝડપી. આ અગાઉ ભારતે 7 વિકેટ ગુમાવી 190 રન કર્યા હતા, જેમાં ઈશાન કિશનના 49, અભિષેક શર્માના 43 અને સુકાની શ્રેયસ અય્યરના 37 રન મુખ્ય હતા. ભારતના વૈભવ સૂર્યવંશીએ 15 વર્ષ અને 99 દિવસની વયે ક્રિકેટ ક્ષેત્રે પદાર્પણ કરી નવો ઇતિહાસ રચ્યો હતો. સચિન તેંડુલકર અને શેફાલી વર્માના નાની વયે ક્રિકેટ ટીમના પ્રવેશનો વિક્રમ તેમણે તોડ્યો હતો. રાપર ભચાઉના પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલની અધ્યક્ષતામાં રાપર પ્રાંત કચેરી ખાતે તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. અગાઉની બેઠકોમાં રજૂ થયેલા અનેક પ્રશ્નોના નિકાલ માટે સંબંધિત અને તમામ વિભાગોને 7-10 દિવસમાં પ્રશ્નોનો નિકાલ કરી તેનો અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો હતો. દેશના સૌથી મોટા ભૌગોલિક વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લામાં વહીવટી સરળતા લાવવા માટે ભુજ ખાતે પશ્ચિમ કચ્છની કચેરી યથાવત રહેશે, જ્યારે પૂર્વ કચ્છ માટે અંજારની નવી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી શરૂ થશે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
1: નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના મુલાકાતે જશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી 5 દિવસ કતાર, બહેરીન, કુવૈત અને ઓમાનની સત્તાવાર મુલાકાતે. સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલશે. કેન્દ્ર સરકારે ભાવ સ્થિરતા બફર માટે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કર્યો અને પુરૂષોની ક્રિકેટમાં 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 4 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોના આમંત્રણ પર આવતીકાલે જકાર્તાની મુલાકાતે જવા રવાના થશે. પ્રધાનમંત્રી મોદીની ઇન્ડોનેશિયાની આ 4થી મુલાકાત છે. મે 2018માં ભારત ઇન્ડોનેશિયા સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડવામાં આવ્યા બાદ આ તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. મુલાકાત દરમિયાન શ્રી મોદી શ્રી પ્રબોવો સુબિયાન્તો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પ્રધાનમંત્રી જકાર્તામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. દરમિયાન ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની એલ્બેનીઝે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી ઓસ્ટ્રેલિયા મુલાકાત પહેલા ભારતને એક મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર ગણાવ્યું છે. એક નિવેદનમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી કાર્ય

0: કાર્યાલયે જણાવ્યું હતું કે વિશ્વની સૌથી ચોથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ભારત ઓસ્ટ્રેલિયા માટે એક મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર બનશે. શ્રી એલ્બેનીઝે જણાવ્યું હતું કે તેમના સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર આધારિત છે. તેમણે ઉમેર્યું હતું કે વેપાર, સંરક્ષણ, સુરક્ષા અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં સહયોગ બંને દેશો માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ ભાગીદારી ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓ મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા ભારત વાર્ષિક નેતાઓના સંમેલનમાં મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસે જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગુજરાતના સાણંદમાં અત્યાધુનિક સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ વિકસિત ભારતની ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિનું આગળનું પગલું છે. દેશ પહેલાથી જ વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક બન્યો છે. તેમણે કહ્યું કે સાણંદનું આ કેન્દ્ર સ્થાપિત ચીપ ઉત્પાદન ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે, ટેકનોલોજીકલ સ્વનિર્ભરતાને પ્રોત્સાહન આપશે અને વૈશ્વિક સેમીકન્ડક્ટર મૂલ્ય શૃંખલામાં ભારતની સ્થિતિ સુધારશે.
1: જો ઠાન લેતા હૈ વો કરકે દિખાતા હૈ. 5 સાલ પહેલે ભારતને સંકલ્પ લિયા થા કે દેશ કો સેમી કન્ડક્ટર હબ બનાયેંગે. હમ ડિઝાઇન ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા કે મંત્ર કો લેકર આગે બઢે ઓર આજ દેશ કે તીસરે સેમી કન્ડક્ટર પ્લાન્ટ મે ભી ચીપ પેકેજિંગ કા કોમર્શિયલ પ્રોડક્શન શરૂ હો રહા હૈ.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે સાણંદ પ્લાન્ટ દર વર્ષે 20 કરોડ ચિપ્સનું ઉત્પાદન કરશે. તેમણે દર વર્ષે 500 કરોડ ચિપ્સનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક નક્કી કરવા બદલ અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં ભારતમાં 5 સેમીકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થશે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્લાન્ટમાં ઉત્પાદિત ચિપ્સનો ઉપયોગ કાર, સ્કૂટર અને વિવિધ ઔદ્યોગિક કાર્યોમાં થશે અને જાપાન, અમેરિકા અને યુરોપમાં તેની નિકાસ કરવામાં આવશે. આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના પચપદરામાં 1,05,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તેમની એક દિવસની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ જોધપુર હવાઈ મથકે નવા ટર્મિનલ બિલ્ડિંગનું પણ ઉદઘાટન કર્યું હતું. ત્યારબાદ તેમણે બાલોતરા જિલ્લાના પચપદરા ખાતે દેશની સૌથી આધુનિક ગ્રીનફિલ્ડ રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી 10 જુલાઈ સુધી કતાર, બહેરીન, કુવૈત અને ઓમાનની સત્તાવાર મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર આ દેશોના વિદેશમંત્રીઓ સહિત અન્ય નેતાઓને પણ મળશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મુલાકાતનો હેતુ આ દેશો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો અને પ્રાદેશિક વિકાસ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરવાનો છે. ઓમાન બાદ ડોક્ટર જયશંકર 13 જુલાઈના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 2028-29 કાર્યકાળ માટે ભારતના અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ તેઓ 14 અને 15 જુલાઈના રોજ બ્રેસેલ્સમાં 3જી ભારત યુનિયન સંઘ વેપાર અને ટેકનોલોજી પરિષદની બેઠકમાં ભાગ લેશે તથા યુરોપિયન સંઘ અને બેલ્જિયમના વિદેશમંત્રીઓ સાથે વાતચીત કરશે. સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 20 જુલાઈથી સંસદનું ચોમાસું સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી રિજિજુએ જણાવ્યું હતું કે આ સત્ર રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચા અને નિર્ણય લેવા પર ધ્યાન કેન્દ્રિત થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. સરકારે ભાવ સ્થિતિકરણ બફર માટે ડુંગળીના ખરીદભાવમાં 13% વધારો કર્યો છે.

0: મૂડીનો ભાવ 1,876 રૂપિયાથી વધીને પ્રતિ ક્વિન્ટલ 2,125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરાયો છે. અમારા સંવાદદાતાનો એક અહેવાલ સાંભળીએ.
1: સરકાર કે મૂલ્ય સ્થિરીકરણ બફર કે લીએ ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ લિમિટેડ ઓર ભારતીય રાષ્ટ્રીય સહકારી ઉપભોક્તા સંઘ લિમિટેડ કે માધ્યમ સે પ્યાઝ કી ખરીદ જારી હૈ. કૃષિ ઓર કિસાન કલ્યાણ વિભાગ કે વર્ષ 2025-26 કે દૂસરે અગ્રિમ અનુમાન કે અનુસાર પ્યાઝ કા ઉત્પાદન 307 લાખ મેટ્રિક ટન સે અધિક હોને કા અનુમાન હૈ. મંત્રાલય ને કહા કી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ઓર ગુજરાત મે વર્તમાન સ્ટોક પર્યાપ્ત હૈ ઓર ફિલહાલ પ્યાઝ કે ભંડાર મે કોઈ કમી નહીં હૈ. અખિલ ભારતીય ઔસત ખુદરા મૂલ્ય 31 રૂપિયે પ્રતિ કિલોગ્રામ હૈ. પ્યાઝ કા નિર્યાત ભી સામાન્ય હૈ. ઇસ વર્ષ જૂન મે લગભગ 1,50,000 મેટ્રિક ટન પ્યાઝ કા નિર્યાત હુઆ હૈ. સકલેન અખ્તર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: પુરુષોની ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ગઈકાલે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર ખાતે 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને 4 વિકેટથી હરાવ્યું. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 190 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે 191 રનના લક્ષ્યાંકનો પીછો કરતા 19 ઓવરમાં 6 વિકેટે 191 રન બનાવી લીધા હતા અને મેચ જીતી લીધી હતી. જેકબ બેથલેનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. બંને દેશો વચ્ચેની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ મંગળવારે નોટિંગહામના ટ્રેન્ટ બીચ ખાતે રમાશે. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે લંડનના લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. બંને ટીમો અપરાજિત રહીને ફાઇનલમાં પહોંચી હતી. આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
2: આજના મોટાભાગના અખબારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદમાં સેમિકન્ડક્ટર સુવિધાના ઉદઘાટન અંગેના સમાચાર હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, સાણંદમાં બનેલી સેમિકન્ડક્ટર ચીપની મલેશિયામાં નિકાસ કરાઈ, પીએમ મોદીએ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું. ગુજરાત સમાચાર લખે છે, સાણંદ સિલિકોન ગેટવે, મોદીનું સાકાર થતું સ્વપ્ન.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની મુલાકાતે જશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી 5 દિવસ કતાર, બહેરીન, કુવૈત અને ઓમાનની સત્તાવાર મુલાકાતે. સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલશે. કેન્દ્ર સરકારે ભાવ સ્થિરતા બફર માટે ડુંગળીના ખરીદભાવમાં 13% વધારો કર્યો. અને પુરુષોની ક્રિકેટમાં 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 4 વિકેટે હરાવ્યું. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.
3: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે.

હવે જણાવી અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને સ્થાનિક હવામાન. 8:32 ફોન પર આધારિત શ્રોતા મિત્રોનો કાર્યક્રમ ફોન ઇન આપની પસંદ. કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી. 9:32 બાળકોનો વિશેષ કાર્યક્રમ કિલ્લુલ, જેમાં આજે આપ વિશ્વ ચોકલેટ દિવસને અનુલક્ષીને વિશેષ કાર્યક્રમ ચોકલેટ એક્સપ્રેસ સાંભળી શકશો. કાર્યક્રમ પ્રસ્તુતિ જિજ્ઞા મહેતા અને ધારા અધિકારી. બરાબર 10 વાગે મનોરંજન કાર્યક્રમ અંતર્ગત ગીતકાર ભરત વ્યાસની પુણ્યતિથિ પર વિશેષ ફિલ્મી ગીતો આપ માણી શકશો. 10:45 લોકસંગીત રજૂ થશે. 12:02 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, તેમજ બપોરે 1:30 ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી અમે અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

અમારી આજની બીજી સભાની શરૂઆત સાંજે 5 વાગે થશે, જેના તમામ કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. બીજી સભાના મુખ્ય કાર્યક્રમોમાં 8 વાગે વિવિધ ભારતીના કાર્યક્રમો આપ સાંભળશો અને 10 વાગે રવિવાસરીય સંગીત સભા, જે દિલ્હી કેન્દ્રથી રિલે કરાશે. તો આ હતા અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમો.

શ્રોતા મિત્રો, સ્થાનિક હવામાન જણાવીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન ભુજ ખાતે મહત્તમ ઉષ્ણતામાન 35 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે ન્યૂનતમ ઉષ્ણતામાન 28 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. કાર્યક્રમોની રૂપરેખા અને હવામાન આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.

0: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમી કન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં 1,05,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા તથા સુધારેલી ઉડાન યોજનાની શરૂઆત કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે દેશની સંરક્ષણ નિકાસ 38,000 કરોડ રૂપિયાથી વધુના વિક્રમ સ્તરે પહોંચી. સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં ચાલી રહેલ વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા કરી. નમો સ્વચ્છતા અભિયાનના 4th દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1,30,000થી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી. કચ્છ જિલ્લામાં વહીવટી સરળતા લાવવા માટે પૂર્વ કચ્છ માટે અંજારમાં નવી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી શરૂ કરાશે, જેનો ચાર્જ વર્તમાન જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારને સોંપાયો. જૂન માસ 2026 દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લામાં અને ગાંધીધામ કોર્પોરેશન વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા વ્યાપક સ્તરે સર્વેલન્સ અને ફોગિંગ સહિતની સઘન કામગીરી હાથ ધરવામાં આવી. રાપર ભચાઉના પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલની અધ્યક્ષતામાં રાપર પ્રાંત કચેરી ખાતે તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઈ. જિલ્લામાં ચોમાસાની વર્તમાન ઋતુને ધ્યાનમાં રાખીને સંભવિત અતિવૃષ્ટિ, પૂર કે અન્ય કોઈપણ પ્રકારની આપતકાલીન ભૌગોલિક કટોકટીને પહોંચી વળવા માટે વહીવટી પ્રશાસન દ્વારા NDRFની ટીમ હાલ માધાપર યક્ષ મંદિર ખાતે સ્ટેન્ડ બાય રખાઈ. ક્રિકેટમાં ઇંગ્લેન્ડની ટીમે ભારતીય ટીમને બીજી T20 મેચમાં હરાવી 5 મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ બનાસકાંઠા, પાટણ, મોરબી અને જામનગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદ અને વાવાઝોડાની સંભાવના. હવે પછીના મુખ્ય સમાચાર 9:30 સાંભળી શકશો.
1: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે આપનો માનીતો કાર્યક્રમ ફોન ઇન આપની પસંદ.

0: कार्यक्रम सांभळता तमाम श्रोताओने आपनी रेडियो दोस्त ભૂમિ ચોક્સીના નમસ્કાર સાથે સાંભળીએ આજનો પહેલો ફોન અને ફરમાઈશ.
1: હેલો, ફોન ઇન આપની પસંદ.
2: કેમ છો?
1: એકદમ મજામાં. કોણ બોલો છો?
2: ખત્રી કોલોની નવાંજર થી વાત કરું છું.
1: જી,
2: તો આજે અમારે ખાનદાન ફિલ્મ નું ગીત સાંભળવું છે. યે મુલાકાત એક બહાના હૈ.
1: જી, ચોક્કસ સંભળાવી દઈએ. ખત્રી કોલોની થી અબ્દુલભાઈ બોલે છે.
2: અબ્દુલભાઈ,
1: જી કેમ છો અબ્દુલભાઈ?
2: સાચું.
1: ચોક્કસ થી ખાનદાન ફિલ્મ નું ગીત આપને સંભળાવી દઈએ.
2: હા, ભલે ભલે.
1: જી આવજો.

0: હલો, ફોન ઇન આપની પસંદ.
1: હા, ફોન ઇન વાસી આપની પસંદ. ભુજ આકાશ પોઈન્ટ.
0: જી, કોણ બોલો છો?
1: તાલુકો કોંકરેજ, જિલ્લો બનાસકાંઠા, ગામ રતનગઢ, નવા રવિયાણા થી ઠાકોર નાથાજી સ્વરૂપજી બોલો. સિમંડળ માંથી બેન.
0: કેમ છો નાથાજી?
1: ખૂબ બેન, મજા છે. અને વરસાદ અમારે બનાસકાંઠામાં થઈ ગયો છે ફૂલ.
0: જી, આપને ત્યાં બહુ સારો વરસાદ છે.
1: વાવણી લાયક થઈ ગયો છે. અમારે ખેડૂતો બહુ ખુશ છે. બધાએ વાવણી
0: બહુ સરસ, બહુ સરસ. તો આજે કયું ગીત સાંભળશો?
1: સરગમ ફિલ્મ નું ગીત સાંભળવું હતું બેન. આપનું નામ શું?
0: હું ભૂમિ વાત કરું છું.
1: અમારે ગઈ રાતે મોડો પડ્યો તો 1:30 વાગે.
0: જી,
1: આ રાતે વાયરો ને એવું કોઈ વીજળી કડાકા ભડાકા નતા. એકલો વરસાદ જ આવ્યો હતો, પણ એકલો ક્ષેત્ર ભરી ગાડે એવો નહીં પડ્યો. એકદમ શાંતિ શેર આવ્યો છે હલા તો.
0: જી જી. અને અત્યારે પણ વરસાદ ચાલુ જ છે?
1: અત્યારે છે, પણ ઓછો છે. તમારે ત્યાં કેવો છે?
0: નહીં, અહીંયા તો હજી બિલકુલ વરસાદ ની શરૂઆત જ નથી થઈ.
1: એક છોટો નહીં?
0: નહીં, એક છાંટો પણ નથી.
1: અમારે તો રાતે ખુબ પડ્યો, અત્યારે સડી રહ્યું છે એમને એમ.
0: અચ્છા, તો બસ હવે મને લાગે છે કે શરૂઆત તો થઈ ગઈ છે મેઘરાજાની, અને ધીમે ધીમે કચ્છ તરફ પણ હવે આવશે.
1: હા, થોડા નામ લઈ શકું?
0: જી, ચોક્કસ.
1: રેડિયો મિત્રમાં વદનજી છે.
0: જી,
1: કડવાજી છે, મહેબૂબભાઈ છે, અને જુમાભાઈ છે, અને મનોજભાઈ. મારા ભાઈ બળવાન છે, અમૃત છે, મારા નાનકડો દર્શન છે, મારે જાનકીબેન છે, ભગવતીબેન, સોનલબેન, આ બધા સાથે મળીને અમે તમારો પ્રોગ્રામ નિયમિત બેન સાંભળો.
0: જી, બહુ સરસ.
1: અને અત્યારે વાદળ સોયું છે, મેઘ છડી ગયા છે, પણ રેડિયો સાંભળો રાખે.
0: અરે વાહ, બસ આવી જ રીતે સરસ મજાનો મુસળધાર વરસાદ વરસતો હોય અને તમે આમ આકાશવાણી ભુજ કેન્દ્રને ટ્યુન કર્યું હોય તો એ સાંભળવાની મજા જ અલગ છે.
1: મજા આવી જશે. ફોન પ્રોગ્રામ વાપરવાને નિયમિત શ્રોતા મિત્ર થઈ જશે ભુજ આકાશવાણીના.
0: બહુ સરસ વાત છે કે તમે ત્યાં આગળ ખેતીવાડી કરતા કરતા પણ આકાશવાણીનું ભુજ કેન્દ્રને ટ્યુન કરો છો ને સાંભળો છો. આજે આપનું ગીત સંભળાવી દઈએ અને આવી જ રીતે ફોન કરતા રહેજો.
1: હા બેન, નમસ્કાર. હો બેન,
0: નમસ્કાર. આવજો.

0: हेलो आकाशवाणी भुज।
1: जी आकाशवाणी भुज, फोन इन आपनी पसंद कार्यक्रम।
0: फोन इन आपनी पसंद।
1: जी कौन बोलो छो?
0: हाँ भूमि बन बोलो छो?
1: हाँ हूँ भूमि बात करू छो, आप कौन?
0: अच्छा केम छो भूमि भाई?
1: एकदम मजा मा।
0: भुजोड़ी थुमरा हकीम भाई बोलू मैं।
1: जी केम छो हकीम भाई?
0: बस आनंद है। केवी गर्मी?
1: अरे बहुज गर्मी छे ने वरसाद नी राह जोईए छे।
0: વરસાદ ની રાહ બધા જોઈ રહ્યા, પણ હવે કઈ થાય ને?
1: જી જી, તો હકીમભાઈ તમે શું કરો છો?
0: બેન ખેતીવાડી માં કામ કરી.
1: સરસ, તો હવે આજે કયું ગીત સાંભળશો?
0: આજે સલમાન નું ઓલો દિલ ને જિસકે અપના કા પિક્ચર હૈ.
1: હા જી,
0: એનું સોનુ નિગમ ના લખાઈ એક વાળી ગીત છે ને, યે દિલ તો મિલા હૈ તુજે પ્યાર કરને કે લી.
1: ચોક્કસ સંભળાવી દઈએ.
0: ગીત સાંભળાવી મારે સાથે નામ લઈ લો. મારો મોટો દીકરો ઇમરાન છે, અલ્તાફ છે, સાજીશ, પછી માણી, જાકીર ને ઇસ્તાદ ને આસિફ છે, ભત્રી જાનવર, ઇકબાલ અજીત છે, પછી રેડિયો વાર હતો મિત્રો છે, નાના રેયાન, અલ્તાફ ભટ્ટી, મોહમ્મદ અલી, મોહમ્મદ ભાઈ, અબ્દુલ ગાદર ભાઈ, બધા અમે નિયમિત સત્તાથી સાંભળીએ.
1: જી ભલે હકીમભાઈ, આવજો.
0: ભલે આવજો.

0: आकाशवाणी भूज फोन इन आपनी पसंद कार्यक्रम।
1: हाँ जी, हूँ खंभात थी जिग्नेश कारवा बात करूँ छू मैडम।
0: કેમ છો જિગ્નેશ ભાઈ?
1: બસ મજામાં મેડમ, વરસાદની મજા લઈ રહ્યા છે અત્યારે, વરસાદની શરૂઆત થઈ ગઈ છે ગઈકાલથી।
0: જી, તમારે ત્યાં તો બહુ સરસ વરસાદની શરૂઆત થઈ છે।
1: હા જી, આશા રાખી કે ત્યાં પણ જલ્દીથી વરસાદ શરૂ થઈ જાય।
0: જી જી, ચોક્કસ। આજે કયું ગીત સાંભળશો આપ?
1: હા, ફિલ્મનું નામ છે વંશ।
0: વંશ?
1: હા, અને ગીતના શબ્દો છે આકે તેરી બાહો મેં હર શામ લગે સિંદૂરી।
0: બિલકુલ સંભળાવી દઈએ।
1: અને ગીતને ગાયું છે એસપી બાલા સુબ્રમણ્યમ અને લતાજીએ।
0: જી,
1: અને સંગીત આપ્યું છે આનંદ મિલિંદે। હા જી, અને શ્રોતા મિત્રોના નામ લેવા માંગુ છું, જે અમારું એક ગ્રુપ છે આકાશવાણી ભુજનું, મિત્રોના નામ છે ધીરજભાઈ રબારી, કિરીટભાઈ સોલંકી, ધીરજભાઈ ગજ્જર, હિરેનભાઈ સુપેડા, માધુભાઈ, જી કે પરમાર સર, અબ્દુલ કાદર ખત્રીજી, પિયુષ મહેતાજી, જયેશ પંચાલ અને રતિલાલ ભાઈ, આ બધા મિત્રો મળીને અમે રેડિયો સાંભળીએ છીએ અને ફોનથી કયો કાર્યક્રમ કયા વાર આવશે એ પણ શેર કરીએ છીએ।
0: ચોક્કસથી સંભળાવી દઈએ।
1: આવજો
0: આવજો।

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ફોન ઇન આપની પસંદ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. ગુજરાતના સાણંદમાં અત્યાધુનિક પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીએ દેશની યુવા શક્તિ અને કૌશલ્ય પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની મુલાકાતે જશે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી ઓસ્ટ્રેલિયા મુલાકાત પહેલા ભારતને એક મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર ગણાવ્યું. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી 5 દિવસ કતાર, બહેરીન, કુવેત અને ઓમાનની સત્તાવાર મુલાકાતે. કેન્દ્ર સરકારે ભાવ સ્થિરતા બફર માટે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કર્યો. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે ઇથેનોલ કોઈ નવો ખ્યાલ નથી અને તેનો ઉપયોગ 1 સદીથી વધુ સમયથી થઈ રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરના યાત્રાળુઓ એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન હેઠળ ગુજરાતમાં 6 દિવસની સોમનાથ સ્વાભિમાન યાત્રા 2026 સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ જમ્મુ તાવી રેલવે સ્ટેશને પરત ફર્યા. અમદાવાદ અને ગાંધીનગરને જોડતા માર્ગ પર જિલ્લાના પ્રથમ કેબલ સ્ટેડ બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાશે. અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળતા અનુપસિંહ ગહેલોતે કહ્યું, નાગરિકોની સલામતીને પ્રાથમિકતા અપાશે. નમો સ્વચ્છતા અભિયાનના 4th દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1,30,000થી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અમદાવાદના આંબલી વિસ્તારમાં નવનિર્મિત 57 ગીર ગૌશાળાનું લોકાર્પણ. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 196 તાલુકામાં વરસાદ. 7 દિવસ રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી. હવે પછીના મુખ્ય સમાચાર આપ સાંજે 5 વાગીને 10 મિનિટે સાંભળી શકશો.

0: નમસ્તે બાળ મિત્રો, નમસ્તે જીજ્ઞાબેન.
1: નમસ્તે બાળ મિત્રો, નમસ્તે ધારાબેન.
0: અરે જીજ્ઞાબેન, તમને ખબર છે 7 જુલાઈ એટલે
1: વિશ્વ ચોકલેટ દિવસ.
0: અને ચોકલેટ નું નામ આવે ને એટલે મોઢામાં
1: આહા ધારાબેન પાણી પાણી આવી જાય.
0: હા હો જીજ્ઞાબેન,
1: અને કહેવાનું મન પણ થઈ જાય હો ધારાબેન. ગોળ ગોળ ચોકલેટ, ગળી ગળી ચોકલેટ, લાલ પીળા કાગળમાં લપેટાયેલી ચોકલેટ.
0: મમ્મી આપે, પપ્પા આપે, સૌને ભાવે ચોકલેટ. ખાઈને આપણે સૌ નાચીએ એવી મજાની ચોકલેટ.
1: તો બાળ મિત્રો, આવી ચોકલેટ જેવી જ છે મારી અને તમારી દોસ્તી.
0: થોડીક નરમ, થોડીક કડક અને પૂરેપૂરી મસ્તી.
1: મીઠું મોઢું કરવા માટે કોઈ બહાનું જોઈએ.
0: ચોકલેટ ડે છે તો બસ હસતું મોઢું જોઈએ. ચોકલેટ નું નામ સાંભળતા જ આપણા બધાના મોઢામાં, નાના મોટા સૌના મોઢામાં કેવું પાણી આવી જાય ખરું ને?
1: અને એમાં આપણા બાળ મિત્રોની તો ફેવરિટ ફ્લેવર એટલે ચોકલેટ. ધારાબેન, આપણે આઈસ્ક્રીમ ખાવાનું હોય, શેક પીવાનું હોય કે કાંઈ પણ હોય ને, તો બાળ મિત્રોને પૂછીએ ને તને કઈ ફ્લેવરનું ખાવું છે, તો બાળ મિત્રો એક જ જવાબ કહેશે ચોકલેટ.
0: હા, અને

0: ચોકલેટ છે ને એ આનંદ અને ઉત્સાહનું પણ પ્રતીક છે. દરેક તહેવારોમાં પણ આપણે મીઠાશના પ્રતીક સ્વરૂપે ચોકલેટની આપણે કરીએ જ છીએ, જે દરેક વ્યક્તિને પાસે લાવી અને સંબંધોમાં મીઠાશ પણ ભેળવે છે.
1: તો ધારાબેન, ચોકલેટની અવનવી વાતો તો સાંભળી, પણ એવું જ થઈ જાય ચોકલેટનું ચોકલેટી ગીત.

0: બાળમિત્રો, ચોકલેટ છે ને એ મીઠાશનું પ્રતીક છે. જ્યારે તમારે કોઈ સાથે અનબન થઈ હોય કે ક્યારેક એવું ઝઘડો થઈ ગયો હોય, ભાઈ બહેન સાથે પણ ક્યારેક ઝઘડો થઈ ગયો હોય, ફ્રેન્ડ સાથે થઈ ગયો હોય, તો તમે એને એક સરસ મજાની ચોકલેટ આપી તમે એને પટાવી શકો.
1: જો બાળમિત્રો, જીજ્ઞાબેને તમારા કોઈ ફ્રેન્ડ્સને પટાવવા હોય અને એની સાથે પાછા સંબંધો તાજા કરવા હોય ને, પહેલા જેવા જ બહુ સરસ મજાનો આઈડિયા શેર કર્યો, ખરું ને? કેમ કે ઘણી વખત એવું થાય કે આપણે શબ્દોમાં આપણી લાગણી વ્યક્ત નથી કરી શકતા, અને ઘણી વખત આપણા બધાનો એક અંદર અહમે હોય કે જે સોરી બોલવા માટે આપણને અટકાવતો હોય, ખરું ને? સાચી વાત ને? પણ આમ તો જો કે તમારે અહમ એક બાજુ મૂકીને સોરી જ બોલવું જોઈએ, પણ તેમ છતાં આપણા સ્વભાવની ઉપર વટ જવું હોય અને કોઈ સાથે સંબંધ જો સુધારવા હોય ને, તો ચોકલેટ એનો બેસ્ટ રસ્તો, કે તમારે કાંઈ બોલવાની જરૂર ન પડે અને એક ચોકલેટ ફિટ સ્માઈલ, એટલે આપણા સંબંધો ફરી પાછા પહેલા જેવા.
0: અને બાળમિત્રો, તમે જ્યારે પણ કંઈ આખો દિવસ વાંચતા હો, લેસન કરતા હો, તો તમને ક્યારેક કંટાળો આવતો હોય, મૂડ બગડી ગયો હોય, તો તમે ક્યારેક એક ચોકલેટ ખાઓ ને તો તમારો મૂડ એકદમ બની જાય છે.
1: એટલે કે ચોકલેટ મૂડ બુસ્ટર તરીકે પણ કામ કરે.
0: હા, કેમ કે ચોકલેટમાં એન્ડોર્ફિન નામનું એક તત્વ હોય છે, જેના લીધે આપણામાં ડોપામાઇન જેવા હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે, એટલે કે તણાવ ઘટાડવામાં અને મનને શાંત રાખવામાં મદદ કરે છે.
1: અને જીજ્ઞાબેન, ચોકલેટના બીજા અન્ય ફાયદા આપણે જોઈએ ને, તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, એટલે કે બાળમિત્રોની ઇમ્યુનિટી વધારવામાં પણ મદદરૂપ બને છે, ખાસ કરીને જ્યારે સિઝન ચેન્જ થતી હોય અને ડબલ સિઝન જો હોય કે સવારે શિયાળો, બપોરે ઉનાળો અને સાંજે ચોમાસું, જ્યારે એવી ઋતુ થઈ જાય ને ત્યારે બાળમિત્રોને પોતાની ઇમ્યુનિટીની ખાસ જરૂર પડે છે, તો એક ચોકલેટ છે ને એ ઇમ્યુનિટી બુસ્ટર તરીકે પણ ખૂબ સરસ મજાનું કામ કરે છે.
0: પણ બાળમિત્રો, તમે ચોકલેટ ખાઓ, બીજાને ચોકલેટ ખવડાવો, પણ તમે એટલું ચોક્કસથી ધ્યાન રાખો કે ચોકલેટ ખાધા પછી તમારા દાંતને બ્રશ કરી નાખો અને દાંતની સફાઈ કરી નાખો. જો તમે ચોકલેટ ખાતા પછી દાંતને સાફ નહીં કરો ને, તો ચોકલેટનું જે ગળપણ છે ને એ તમારા દાંત પર ચોટી જાય છે, જેના કારણે દાંતમાં સડો થાય છે અને તમારા દાંત બગડે છે.
1: હા, કેમ કે દરેક વસ્તુનો વિવેકપૂર્વક ઉપયોગ તો જરૂરથી કરવો જોઈએ. અને બાળમિત્રો, ચોકલેટનું જે સ્વરૂપ છે ને એક સરસ મજાની આપણને વાતે સમજાવી જાય કે જેમ ચોકલેટ મોઢામાં ઓગળી જાય ને એમ આપણે બધી જ ચિંતાઓ ઓગાળી નાખવી જોઈએ. એટલે કે તમારે હંમેશા કોઈ પણ જાતની ચિંતા રાખવાની જ નહીં કે મને તો આટલું બધું હોમવર્ક છે, હું ક્યારે કરી લઈશ, અને યાર આજે તો મારા ભાઈબંધ સાથે એવો ઝઘડો થઈ ગયો, હવે કાલે મારાથી નહીં બોલે તો, અને મને તો એની પાસેથી લેસન જોતું હતું તો હવે મને એ નહીં આપે તો, અને પછી કાલે મારું આટલું હોમવર્ક બાકી છે તો મને કાલે આ મેમ આમ વધશે તો, એટલે કોઈ પણ જાતની ચિંતાઓ આપણે રાખવાની જ નહીં.
0: અને બાળમિત્રો, ચોકલેટ આપણને એ પણ સમજાવે છે કે તમારી વાતમાં એટલી મીઠાશ રાખો, તમે જે પણ બોલો ને એટલું સરસ અને સ્પષ્ટ બોલો કે સામેવાળાના દિલને ટચ થઈ જાય. એટલે જો તમે ચોકલેટ જેવી મીઠાશ તમારી વાણીમાં રાખશો ને, તો તમે ચોક્કસથી લોકોના પ્રિય બની શકશો, એટલે લોકોને પણ ચોકલેટ ખાવાની જરૂર નહીં પડે.

0: જુઓ બાળમિત્રો, બહુ અઘરું નથી હો કોઈના દિલમાં ઉતરવું. બસ એક ચોકલેટ આપવી અને થોડું હસી દેવું.
1: યાદોની પણ એક ફ્લેવર હોય છે, કોઈ ડાર્ક ચોકલેટ જેવી યાદગાર તો કોઈ મિલ્ક જેવી સોફ્ટ. બાળમિત્રો, તમારી પાસેથી તમારા ઘરના કોઈ વડીલોને કામ કરાવવું હોય તો તમને લાલચ છે નહીં આપે?
0: ચોકલેટ નહીં.
1: મમ્મીને તમારી પાસેથી કંઈ બહારેથી વસ્તુ મંગાવી હોય, અથવા તો તમે હોમવર્ક ન કરતા હો અને કંટાળતા હો અને મમ્મીને તમારી પાસેથી તમારું હોમવર્ક પૂરું કરાવવું હોય, એક્ઝામ આવવાની હોય અને તમને બેસાડીને તમને પરીક્ષા માટેની તૈયારી કરાવવાની હોય, કાંઈ પણ કામ હોય ને, તો તમને લાલચ આપે ચોકલેટની.
0: એટલે મમ્મી એમ કે ચિંટુ, પહેલાં આટલું તારું હોમવર્ક પતાવી લે તો હું તને એક સરસ મજાની ચોકલેટ આપીશ. એટલે ચિંટુભાઈ તો આમ મસ્ત મજાના બેસી જાય અને ફટાફટ ધડબડાટી બોલાવી દે લેશન કરવામાં.
1: અને ત્યારે તો જીજ્ઞાબેન, આપણા બાળમિત્રો ફટાફટ અક્ષરોએ કેવા જોરદાર કાઢે હો.
0: કેમ કે એને જો ચોકલેટ મળવાની હોય.
1: પણ એનો અર્થ એ નથી કે ચોકલેટ આપણને સુપર ફાસ્ટ બનાવી દે છે, પણ હા, આપણા કામને આપણે પોઝિટિવલી કરીએ એવી એક અંદરથી શક્તિ ચોક્કસ પૂરી પાડે.
0: એવી જ રીતે બાળમિત્રો, તમે જ્યારે થાકી ગયા હો, તમારો મૂડ ન હોય, તમે ઘણું બધું હોમવર્ક કર્યું હોય, ત્યારે તમને આમ કંટાળો આવતો હોય ને, ત્યારે પપ્પા આવે ને તમારા ખીચામાં એક સરસ મજાની એમ ચોકલેટ મૂકી દે ને, તો તમે કેવા મૂડમાં આવી જાઓ ને, અને પપ્પાને મોટેથી કહી દો થેન્ક યુ પપ્પા,
1: અને ત્યારે તમારું બધું દુઃખ, બધો થાક, બધું જ ટેન્શન જાણે કે એક સેકન્ડમાં અંતરમંતર જંતર થઈ જાય.
0: અને એટલે જેમ કહેવાય ને કે ચોકલેટનો સ્વાદ છે નિરાળો, બાળકોનો છે આ ખજાનો કિંમતી સાચવનારો.
1: અને બાળમિત્રો, આજનો આ કાર્યક્રમ સાંભળીને એક ચોકલેટ મમ્મી પપ્પાને પણ ખવડાવજો અને એમના ચહેરા પર પણ બાળપણ જેવું જ સ્મિત લાવી દેજો.

0: બાળ મિત્રો, તમને ખબર છે આ દુનિયામાં એક એવી પણ જગ્યા હતી કે જ્યાં ચોકલેટનો ઉપયોગ પૈસા તરીકે થતો હતો.
1: હે જીજ્ઞાબેન, આ તો તમે કેવી મજાની વાત કરી. બાળમિત્રો, જરાક તમે કલ્પના કરો તો કે પૈસાની જગ્યાએ ચોકલેટ વપરાતી હોય એટલે બધા પાસે ચોકલેટ જ ચોકલેટ હોય અને કેવી મોજ મજા પડી જાય.
0: મજા પડી જાય ધારા.
1: હા,
0: એટલે કે જો તમારે કંઈક ખરીદવું હોય ને તો તમારે ચોકલેટ આપવાની.
1: અરે વાહ,
0: વિચારો અત્યારે આવું કઈ હોય તો.
1: અને આપણી પાસેથી કોઈ કઈ ખરીદ્યું તો આપણને કેટલી ચોકલેટ
0: મળી જાય. ધારાબેન, અત્યારે આપણે કેટલા પૈસા વાળા હોત.
1: સાચી વાત છે જીજ્ઞાબેન.
0: અને બીજી પણ એક મજાની વાત કહું કે ચોકલેટનો ઝાડ પર ઉગે છે. હા, કોકો નામનો જે ઝાડ છે ને એના ફળમાંથી ચોકલેટ બને છે. એટલે જુઓ, હવે તમને કોઈ કહે ને કે પૈસા ઝાડ પર નથી ઉગતા હો, તો તમે એમને કહેજો કે ચોકલેટ તો ઉગે છે ને.
1: સાચી વાત હો જીજ્ઞાબેન, આ તો તમે જોરદાર વાત કરી. અને બાળમિત્રો, આપણે ચોકલેટની એટલી બધી વાતો કરીએ છીએ તો ચોકલેટની વાતો કરીને થોડુંક હસીએ લઈએ. અને એટલે જ છે ને એક સરસ મજાનો જોક હું તમને કહું, સાંભળજો. હો, ચિંટુ કહે, મમ્મી પેલી ચોકલેટનો બોક્સ મને આપી દો ને. તો મમ્મી કહે, ના એ તો મહેમાનો માટે છે. પણ ચિંટુ કહે, મમ્મી હું પણ તો ક્યારનો મહેમાનની જેમ જ બેઠો છું, કઈ ખાવા નથી મળ્યું.
0: એવી જ રીતે ટીચરે ચિંટુને કહ્યું કે ચિંટુ, તે લેશન કેમ નથી કર્યું? તો ચિંટુએ કહ્યું કે સર, કાલે મેં ટીવી પર જોયું હતું કે ચોકલેટ ખાવાથી મગજ તેજ થાય છે. તો શિક્ષકે કહ્યું કે તેમાં લેસનનો અને આ ચોકલેટનો શું સંબંધ? ત્યારે ચિંટુએ કહ્યું કે સર, મેં લેસન કરવાને બદલે 5 ચોકલેટ ખાધી, પણ મગજ એટલું તેજ થઈ ગયું કે મને થયું આટલું સહેલું લેસન તો હું તો ગમે ત્યારે કરી લઈશ, અને પછી હું ઊંઘી ગયો.
1: વારે આપણા ચિંતુભાઈ. એવી જ રીતે બાળમિત્રો, મમ્મીએ કહ્યું કે બેટા, આટલી બધી ચોકલેટ ના ખાઈશ, દાંતમાં કીડા પડી જશે. ત્યારે મોન્ટુ કહે, અરે મમ્મી તું ચિંતા ન કર, મેં ચોકલેટ ઘડ્યા પછી તરત જ કારેલાનું જ્યુસ પી લીધું છે. તો મમ્મી કહે, એમ કેમ? તો મોન્ટુ કહે, અરે કીડા બિચારા કડવાશથી મરી જશે ને. ભલે ને, તો ઈ બાને આપણા મોન્ટુભાઈ સરસ મજાના ગુણવર્ધક કારેલાનું શાક તો ખાશે. તો બાળમિત્રો, આ હસવા હસાવવાની સાથે થઈ જાય એવું જ સરસ મજાનું ગીત.

0: તો બાળ મિત્રો, આ હતી આજની ચોકલેટી સફર. યાદ રાખજો હો, ચોકલેટનો સ્વાદ તો થોડી વારમાં જતો રહેશે, પણ તમે કોઈને આપેલી મીઠી મુસ્કાન છે ને, એ આખો દિવસ યાદ રહેશે.
1: તો બાળમિત્રો, આજના કાર્યક્રમમાં ચોક્કસથી આપની દોસ્ત ધારા અને જિજ્ઞાએ આપને ચોકલેટ એક્સપ્રેસમાં બેસાડી અને ચોકલેટની સરસ મજાની સફર કરાવી. ફરી મળીશું આવી સરસ મજાની અવનવી વાતો અને ગીતો સાથે
0: આવતા રવિવારે આપના માનીતા કાર્યક્રમ કિલ્લોલમાં.
1: તો ત્યાં સુધી આવજો બાળમિત્રો, આવજો જિજ્ઞાબેન,
0: આવજો બાળમિત્રો, આવજો તારાબેન.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, અત્યારે બરાબર 10 થયા છે. પ્રસ્તુત છે આપનો માનીતો કાર્યક્રમ મનોરંજન. આજના મનોરંજન કાર્યક્રમમાં આપ ગીતકાર ભરત વ્યાસની પુણ્યતિથિ પર વિશેષ ગીતો સાંભળી શકશો. કાર્યક્રમની શરૂઆત કરીએ લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વર સાથે. ફિલ્મ છે જન્મ જન્મ કે ફેરી.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપથી? વાહ,
3: પસાણો. અજાણ્યા એપથી બચો.
4: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: હમણાં જ આપ મહાસતી અનુસૂયા ફિલ્મનું ગીત સાંભળી રહ્યા હતા. સ્વર મળ્યો હતો મુકેશ અને સુમન કલ્યાણપુરનો. અને હવે સાંભળીએ આ સંદેશ.
1: કંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
2: કાર્યક્રમમાં હવે પછી સાંભળીએ સંત જ્ઞાનેશ્વર ફિલ્મનું ગીત લતા મંગેશકરના કંઠે.

0: ખાતરી ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી મનોરંજન કાર્યક્રમ અંતર્ગત આપ ગીતકાર ભરત વ્યાસની પુણ્યતિથિ પર વિશેષ ફિલ્મી ગીતો સાંભળી રહ્યા છો. કાર્યક્રમમાં હવે પછી સાંભળીએ ગુંજ ઉઠી શહનાઈ ફિલ્મનું ગીત લતા મંગેશકરના કંઠે.

હમણાં જ આપ મહાસતી અનુસૂયા ફિલ્મનું ગીત આશા ભોસલેના સ્વરમાં સાંભળી રહ્યા હતા. અને હવે પ્રસ્તુત છે લતા મંગેશકર, મહેન્દ્ર કપૂર અને સમૂહ સ્વરમાં અમર જ્યોતિ ફિલ્મનું ગીત.

હમણાં જ આપ મોહમ્મદ રફી અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં સ્વર્ણ સુંદરી ફિલ્મનું ગીત સાંભળી રહ્યા હતા અને કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળીએ અમર જ્યોતિ ફિલ્મનું મોહમ્મદ રફીના કંઠે.

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે સુરતનાથ મોતીનાથ વાડીનું મોરલી વાદન.

0: હમણાં જ આપ લોકસંગીત સાંભળી રહ્યા હતા અને શ્રોતા મિત્રો બરાબર 11 થવા જઈ રહ્યા છે અમારા હવે પછીનું પ્રસારણ. આપ અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરાશે.
1: અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રખ્યાત પાનવણી ગાયિકા તીજનબાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી. પ્રધાનમંત્રી યુનાઇટેડ સ્ટેટ્સની સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠ પર યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિને શુભેચ્છા પાઠવી. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 2026ના અંત સુધીમાં દેશમાં 5 સેમિકન્ડક્ટર પ્લાન્ટ સંપૂર્ણપણે કાર્યરત થવાની શક્યતા. અમદાવાદના સુભાષ બ્રિજ ડિમોલિશનમાં વધુ એક સફળતા. શાહીબાગ તરફનો સ્પાન સુરક્ષિત રીતે ઉતારાયો. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોએ ઇબોલાના 1528 પુષ્ટિ થયેલા કેસ નોંધાયા. 492 મૃત્યુ નોંધાયા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા રિજનલ સેન્ટર ગાંધીનગર દ્વારા સન્ડેઝ ઓન સાયકલની વધુ એક આવૃત્તિ યોજાઈ. ભાવનગરમાં સાયબર ફ્રોડના 21.37 કરોડ રૂપિયાના સંગઠિત કૌભાંડમાં ગુજસી ટોક હેઠળ તપાસમાં 9 આરોપીઓ ઝડપાયા. 134 બેંક ખાતાનો ઉપયોગ ખુલ્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અમદાવાદના આંબલી વિસ્તારમાં નવનિર્મિત સીતાવન ગીર ગૌશાળાનું લોકાર્પણ. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વિવિધ વિકાસ કાર્યો અને નાગરિક સુવિધાઓની સમીક્ષા બેઠક યોજાઈ. હવામાન વિભાગે આજે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, જ્યારે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, તેલંગાણા અને વિદર્ભમાં પણ ભારે વરસાદની આગાહી છે. રાજકોટના ધોરાજી તાલુકાનો ભાદર 2 જળાશય 70% ભરાયો. અસરગ્રસ્ત ગામોના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના. હવામાન વિભાગે જણાવ્યું, આગામી કેટલાક દિવસોમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકામાં વરસાદ. 7 દિવસ રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી. માન્ચેસ્ટર ખાતે રમાયેલી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને ઇંગ્લેન્ડે 4 વિકેટથી હરાવ્યું. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે લંડનના લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. હવે પછીના મુખ્ય સમાચાર આ 12 વાગે સાંભળી શકશો.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, સવારના 11:02 થઈ ચૂકી છે. હવે પ્રસ્તુત છે જૂની ફિલ્મોના યાદગાર ગીતોનો કાર્યક્રમ વિસરાતા સૂર. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ વાસના ફિલ્મનું આ ગીત, જેને સ્વર આપ્યો છે લતા મંગેશકર અને મોહમ્મદ રફીએ.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: વિસરાતા સૂર જૂની ફિલ્મોના યાદગાર ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ આશા ભોંસલે અને કિશોર કુમારના યુગલ સ્વરોમાં જખમી ફિલ્મનું આ ગીત.

0: अगर मुझसे ना मिली सपनों में आके सारी रात जगाऊं तेरा पीछा ना ना छोड़ूंगा सोनिए पीछा ना मैं छोड़ूंगा सोनिए भेज दे चाहे
1: જુગનું ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું. આ સાથે જ જૂની ફિલ્મોના યાદગાર ગીતોનો આ કાર્યક્રમ વિસરાતા સૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું આ

અમદાવાદ વડોદરા કેન્દ્ર છે મિત્રો, સવારના 11:30 થઈ ચૂકી છે. હવે હિન્દી ગીતો સાંભળીએ. કાર્યક્રમમાં પ્રથમ ગીત હરી અને જેઝ પાસેથી સાંભળીએ.

0: Thank you. Thank you.
1: હિન્દી ગીતોના કાર્યક્રમમાં હવે પછીના કલાકાર છે સોનુ નિગમ.

મિત્રો, હિન્દી ગીતોનો આ કાર્યક્રમ આ સાથે જ અહીં સમાપ્ત કરીએ છીએ. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 12 વાગે આજના મુખ્ય સમાચાર આપ સાંભળશો.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમદાવાદ જિલ્લાના પ્રથમ કેબલ સ્ટેડ બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ. દૈનિક 1,50,000 જેટલા વાહનો ચાલકોને ફાયદો થશે.

0: કરશે. અમદાવાદ ગાંધીનગર હાઇવે પર ટ્રાફિકની મુક્તિ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન સાથેના યુદ્ધની સ્થિતિની ટેલિફોનિક ચર્ચા કરી. અમરનાથ યાત્રાળુઓનો ચોથો જથ્થો આજે વહેલી સવારે જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસી બે બેઝ કેમ્પ માટે રવાના થયો. ભારતીય સેના અમરનાથ યાત્રા દરમિયાન શિવ ભક્તો માટે સુરક્ષા કવચ તરીકે કામ કરે છે, જે 24 કલાક તબીબી સહાય પૂરી પાડે છે. ભારત આવતીકાલથી કેરળના કોચીમાં શરૂ થતી બ્રિક્સ પ્રમુખપદ હેઠળ 2 દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કરશે. બિહારના ભોજપુરમાં ઝડપી વાહન ઉભા રહેલા કન્ટેનરને અથડાતા 3 લોકોના મોત. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે ફ્રાન્સમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો. વિશ્વ આરોગ્ય સંગઠને લોકતાંત્રિક ગણરાજ્ય કોંગોમાં બુંદી ભૂંગ્યો વાયરસથી થતા ઇબોલા માટે સંભવિત સારવારનું મૂલ્યાંકન કરવા માટે ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી. મહેસાણા દૂધસાગર ડેરી ખાતે આતંકવાદી ઘટના સંદર્ભે મોક ડ્રીલ યોજાઈ. ભાવનગરમાં સાયબર ફ્રન્ટના 21.37 કરોડના સંગઠિત કૌભાંડમાં ગુડસીટોક હેઠળ તપાસમાં 9 આરોપીઓ ઝડપાયા. 134 બેંક ખાતાનો ઉપયોગ ખુલ્યો. સુરેન્દ્રનગરના ચોટીલા એસડીએમએ ચોટીલા થાનગઢ અને મૂડી તાલુકાના 26 જેટલા શખ્સોને તડીપાર કરવાનો આદેશ આપ્યો. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. માન્ચેસ્ટર ખાતે રમાયેલી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને ઇંગ્લેન્ડે 4 વિકેટથી હરાવ્યું. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે લંડનના લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. મિત્રો, બપોરના 12:02 થઈ ચૂકી છે. હવે ગુજરાતી ગીતો સાંભળીએ. કાર્યક્રમમાં પ્રથમ ગીત આશિત દેસાઈના અને સાથીદારોના સ્વરમાં છે.

0: મારે ગીત છે તારું.
1: નયન પંચોલીના સ્વરમાં તુષાર શુક્લની આ રચના.

0: એટલે સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
1: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન, પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ સોલી કાપડિયા અને નિશા ઉપાધ્યાયને.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?

ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ રાસ બિહારી દેસાઈને સાંભળી રહ્યા હતા. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આ કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી

0: આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. બપોરના 12:30 થઈ છે. પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.
1: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિકમાં. અરે વાહ,
2: અસાણી.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.

0: સહિયર કાર્યક્રમ સાંભળતી સૌ બહેનો અને સૌ શ્રોતા મિત્રોને કૃપા જીવરાજાની
1: અને અટલ શર્માના
0: નમસ્કાર. અટલબેન, આજે કંઈક મનની વાત કરવાનું મન થાય છે.
1: શું વાત છે?
0: કારણ કે આપણું મન છે ને એ કુદરતનું એક એવું અનોખું સર્જન છે ને કે એ ધારે ને તો આકાશમાં પણ ઉડી જાય અને એ ધારે ને તો પાતાળમાં પણ ચાલ્યું જાય.
1: હા, સાચી વાત છે.
0: અને એ જો સકારાત્મકતાથી આગળ વધે ને તો આપણે આપણા ધ્યેયને ખૂબ સારી રીતે મેળવીએ, પણ જો નકારાત્મકતાથી ઘેરાઈ જાય તો આપણે એમાંથી બહાર આવવું દુષ્કર થઈ જાય છે.
1: અને કૃપાબેન એમ પણ કહે છે ને કે મન કે જીતે જીત હે, મન કે હારે હાર.
0: એટલે આજે થોડી પાછી પંક્તિઓ મને યાદ આવે છે.
1: ઈર્ષાદ,
0: મનનું તો બસ એવું કે નહીં ડાબું નહીં જમણું, ગમતી ક્ષણમાં તાડ નહીં ગમતીમાં ઝીણું તરણું, મનમાંને તો તમરાને પણ બોલાવી લે ઘેર, નહીતર સરગમ સાથે જાણે સાત જન્મનું વેર.
1: વાહ.
0: મનમોજી એવું કે પળમાં પથ્થર પળમાં ઝરણું, મનનું તો બસ એવું કે નહીં ડાબું નહીં જમણું.
1: વાહ વાહ, ખૂબ સાચી વાત કરી છે. એટલે આપણા જે વડવાઓ છે ને એવું કહી ગયા છે કે ભાઈ મનને સાધવાની વાત છે.
0: બરાબર.
1: અને મન સારું હોય ને તો આપણે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ છે એમાંથી નીકળી શકીએ છીએ.
0: બરાબર.
1: પણ આજકાલ હું જોઉં છું ને કે આપણે આપણા જેવું શારીરિક સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપીએ છીએ ને આપણા માનસિક સ્વાસ્થ્ય ઉપર આપણું ધ્યાન જતું નથી.
0: સાચી વાત છે. એટલે મનને સમજવા માટે આમ તો સદીઓથી કેટલા બધા પ્રયત્નો થયા છે, કેટલા ગ્રંથો રચાયા, પણ આજ સુધી આ વિષય એટલો જ ગૂઢ છે. અને આજે આવા ગૂઢ વિષયની થોડીક માહિતી મેળવવા આપણે ભેગા થયા છીએ. તો આપણા સ્ટુડિયોમાં આજે ઉપસ્થિત છે કર્તવી ભટ્ટ. અને આપણે એવા સરસ વિષય લઈને આવ્યા છીએ કે માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે કાઉન્સેલિંગની જરૂરિયાત.
1: હા, અને કર્તવી ભટ્ટ છે એમનો પરિચય પણ પહેલા મિત્રોને આપી દઈએ. કર્તવી બેન સાયકોલોજીસ્ટ છે, કાઉન્સલર છે, અને એમણે ડાન્સમાં PhD કર્યું છે.
0: વાહ.
1: અને પ્રોફેશનલ વેમાં કાઉન્સેલિંગ અત્યારે કરી રહ્યા છે.
0: જી. તો કર્તવી બેન, આપનું આકાશવાણી સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર.
2: નમસ્કાર.
0: તો કર્તવી બેન, આપણે વાત કરી કે માનસિક સ્વાસ્થ્ય આપણે જાળવવું જોઈએ. શરીરના સ્વાસ્થ્યની તો આપણે ખૂબ કાળજી લેતા હોઈએ, પણ આ માનસિક સ્વાસ્થ્ય એટલે શું એ પહેલા આપણે જાણીએ.
2: જી, બહુ જ સરસ અને મહત્વનો સવાલ છે કે માનસિક સ્વાસ્થ્ય એટલે શું. અત્યારના ઘણા લોકોને ખ્યાલ જ નથી કે માનસિક સ્વાસ્થ્ય એટલે શું. અને પ્લસ બીજું, ઘણી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ લોકોમાં હોય છે કે માનસિક સ્વાસ્થ્ય એટલે તો હવે ભાઈ પાગલ થઈ ગયા છે, ગાંડા થઈ ગયા છે, અથવા તો કોઈ અંધવિશ્વાસ બાજુ ઘણા લોકો વળતા હોય છે. કારણ કે માનસિક સ્વાસ્થ્યમાં જ્યારે કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે ઘણી વખત વ્યક્તિના વર્તનમાં એના ઘણા ફેરફારો આવતા હોય છે. તો એને ઘણી વખત કોઈ અંધશ્રદ્ધાના માધ્યમથી પણ જોવામાં આવતું હોય છે. એટલે ખરેખર માનસિક સ્વાસ્થ્ય શું છે ને એની સમજ મેળવવી પણ ખૂબ જરૂરી છે. માનસિક સ્વાસ્થ્ય એટલે કે વ્યક્તિનું મન છે, લાગણી છે, સામાજિક કોઈ પણ ક્ષેત્રે જાય છે ત્યારે પોતાની વાતને, પોતાની લાગણીઓને સમજી શકે, સમજાવી શકે, અને અન્યની લાગણીઓને સમજી શકે, સમજાવી શકે, એનું નામ છે માનસિક સ્વાસ્થ્ય.
0: જી.
2: એનો માનસિક સ્વાસ્થ્યનો મતલબ એવો નથી કે વ્યક્તિ હંમેશા ખુશ જ રહેવું. દરેકના જીવનમાં દુઃખ આવે છે, ચિંતાઓ આવે છે, સમસ્યાઓ આવે છે, ઘણી વખત ગુસ્સો આવે છે એવી પરિસ્થિતિઓમાં. એ દરેક પરિસ્થિતિ છે એ ટેમ્પરરી હોય છે, પરંતુ જ્યારે લાંબા સમય સુધી તેની અસર રહેતી હોય છે અથવા તો રોજિંદા જીવનમાં જ્યારે એના કારણે તકલીફ ઊભી થતી હોય છે ત્યારે તમારે કોઈ માનસિક સ્વાસ્થ્યના જે કોઈ પણ નિષ્ણાંત છે તેનો સંપર્ક કરવો જરૂરી છે.
1: વાહ, ખૂબ સરસ રીતે એમણે અને સરળ ભાષામાં સમજાવ્યું કે ભાઈ માનસિક સ્વાસ્થ્ય એટલે શું. હવે આપણે જ્યારે કાઉન્સેલિંગની વાત કરીએ છીએ તો કાઉન્સેલિંગ શબ્દ આપણે જ્યારે સાંભળીએ ને ત્યારે એમ લાગે કે ભાઈ આ કંઈક પાશ્ચાત્ય સંસ્કૃતિથી આવેલો કોન્સેપ્ટ કે શબ્દ છે. તો કર્તવ્યબેન, આ કાઉન્સેલિંગ એટલે શું, અને જે એક મનમાં અમારા બધામાં ધારણા છે કે ભાઈ આ પાશ્ચાત્ય સંસ્કૃતિથી આવેલી વાત છે, એ કેટલીક સાચી છે એ વાત કરો.
2: જી, બહુ જ સાચી વાત કરી તમે. દરેકના મનમાં એ ખ્યાલ પહેલાથી આવે જ, કારણ કે અત્યાર સુધીમાં જે થિયરીમાં દર્શાવવામાં આવ્યું છે, જે સાયકોલોજીની અંદર અલગ અલગ થિયરી આપેલી છે, કોન્સેપ્ટ આપેલા છે, એમાં મોટા ભાગે જે પાશ્ચાત્ય સાયકોલોજીસ્ટ છે અથવા તો જે રિસર્ચર્સ છે એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલા માટે થઈને એમના વિશે આપણને એવો ખ્યાલ આવે કે કાઉન્સેલિંગ એ તો આપણું નથી, વેસ્ટર્ન કલ્ચર છે અને એના કારણે અહીંયા આવ્યું છે અને આપણે અહીંયાના લોકોને એવી કંઈ જરૂરિયાત હોતી નથી. પરંતુ ફેક્ટ એ છે કે વિશ્વના સૌથી પહેલા કાઉન્સેલર હતા શ્રી કૃષ્ણ ભગવાન, કે જેમને મહાભારતના યુદ્ધની વચ્ચે અર્જુનને જે જ્ઞાન આપ્યું હતું, જે સમજ આપી હતી, એમનું પહેલું કાઉન્સેલિંગ હતું. અને વિશ્વના સૌથી પહેલા કાઉન્સેલર એટલે જ એમને શ્રી કૃષ્ણ ભગવાનને કહેવામાં આવે છે.
0: વાહ, એટલે એ જે જ્ઞાન છે એમણે અર્જુનને આપેલું, પણ આજના સમયમાં પણ આપણે એ જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ અને આપણા જીવનમાં પણ આપણે મુશ્કેલીઓમાંથી બહાર આવવાનો આપણે એ જ્ઞાનના કારણે જ પ્રયત્ન કરીએ છીએ. તો આજે માનસિક સ્વાસ્થ્ય માટે આપે વાત કરી કાઉન્સેલિંગ, તો એ આપણી કાર્યક્ષમતા ઉપર કેવી રીતે અસર કરે? આપણા રોજબરોજના સંબંધો છે, આપણી રોજબરોજની ક્રિયાઓ છે, એમાં કેવી રીતે અસર કરે છે?
2: જી, બહુ જ સાચી વાત છે. આજે એક સામાન્ય હું એક્ઝામ્પલ આપું બહુ જ સરળ ભાષામાં, કે આજે કોઈ બાળક છે એના ક્લાસરૂમમાં બેસેલું છે. માની લો કે એ સવારના જ્યારે ઘરેથી નીકળે છે ત્યારે એના ઘરમાં એના વાલી વચ્ચે ઝઘડો થતો હોય છે, અથવા તો ઘરનું વાતાવરણ એવું હોય છે કે ત્યાં કોઈ રડતું હોય છે, કોઈ રાડો બૂમો પાડતું હોય છે, અથવા તો એકબીજાની ઉપર ગુસ્સો કરતા હોય છે, કંકાસ કરતા હોય છે. હવે આ બાળકને તમે સ્કૂલની અંદર 5 કલાક બેસાડીને બેસ્ટ કોચિંગ આપો છો, તેમ છતાં તેનું મગજ ક્યાં ફરશે? ઘરમાં જે બધી બાબતો ચાલી છે તેમાં. સેમ આ જ વસ્તુ એક કોઈ સ્ટુડન્ટ કે બાળકને જ ખાલી લાગુ નથી પડતી, એ દરેક વ્યક્તિને લાગુ પડે છે. એટલે કે આપણી આસપાસ, આપણે એક સામાજિક પ્રાણી છીએ, તો સમાજમાં આપણી આસપાસ ચાલતી જે કંઈ પણ પ્રવૃત્તિ છે, જે કંઈ પણ બાબતો છે, એની અસર આપણી ઉપર, આપણા વર્તન ઉપર, આપણા રોજિંદા જીવન ઉપર પડવાની જ છે. એટલે જે દરેક નાની નાની બાબતો છે, આજે ઘણી વખત એવું થતું હોય કે ભાઈ મૂડ નથી, અથવા તો ઘરમાં કોઈ એવી બાબત બની છે, કોઈ એવી કોઈ બાબત આપણને કહી છે, તો એની અસર આપણા મગજ ઉપર પડે. પરિણામે આપણે જે દરરોજ જે કામ કરીએ છીએ ને એ પણ સારી રીતે ના કરી શકીએ. અને આનું કામ છે ને, આપણે મગજમાં, આપણે એક સિમ કાર્ડ જેવું છે, ફોનમાં મેમરી કાર્ડ છે, એમાં તમે જરૂરિયાત કરતા વધારે ડેટા ભરો એટલે ફોન હેંગ થાય અથવા તો સ્વિચ ઓફ થવા લાગે, બગડી જાય. સેમ આ જ સિસ્ટમ આપણા મગજમાં ફિટ કરેલી છે કે જરૂરિયાત કરતા વધારે વાયરસ વાળો ડેટા મગજમાં ભર્યો હશે એટલે મગજ હેંગ થશે. તમે દરેક કાર્ય કરી શકશો પણ એ પરફેક્શન સાથે નહીં કરી શકો.
1: એટલે તમારી કાર્યક્ષમતા તો અસર કરે છે. આપે જે વાત કરી કર્તવ્યબેન, એના ઉપરથી મને એમ લાગે છે કે પહેલાના સમયમાં કદાચ કાઉન્સેલિંગની એટલી જરૂર નહોતી જેમ અત્યારે પડે છે. કારણ કે મને એક બે કારણ એના એમ દેખાય છે કે પહેલા શું હતું કે સંયુક્ત પરિવાર હતો, એટલે કોઈ એકબીજાની વાતો સાંભળી લે, કાંઈ કોઈ મૂંઝાતું હોય તો દાદી છે, નાની છે, ફઈ છે, કંઈક ને કંઈક એમાં સોલ્યુશન આવે. હવે એ વસ્તુ રહી નથી. અને બીજું મને એમ થાય છે કે આપણે આજે એક ઇન્ટરનેટની દુનિયામાં, માયામાં આપણે જે ખોવાઈ ગયા છે, એના કારણે પણ જે એક વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું જે એક અંતર છે વધી રહ્યું છે. આપ શું કહેશો?
2: જી, બહુ જ સાચી વાત છે. આ બધી બાબતોની અસર છે માનસિક સ્વાસ્થ્ય પર બહુ જ પડી છે. અને એ નાના નાના જે ફેર પડ્યા છે ને એના કારણે અત્યારે જો માનસિક સ્વાસ્થ્યમાં તકલીફો ઊભી થાય છે તો એનું મુખ્ય કારણ મોટા ભાગે શું જોવા મળે કે વ્યક્તિની અંદર ધીરજ નથી, સહનશીલતા નથી. તેના કારણે વ્યક્તિ કોઈ એવું વર્તન કરે છે અથવા એવી કોઈ બાબતો બોલે છે કે જેના કારણે વાતાવરણ અલગ પ્રકારનું ઊભું થાય છે અને એના પરિણામે માનસિક સ્વાસ્થ્ય છે એ ખોરવાય છે. પહેલાના સમયમાં સંયુક્ત પરિવાર હતા, લોકો એકબીજાની સાથે વાત કરી લેતા, સોલ્યુશન ત્યાં જ મળી જતું હતું ઘણા બધા પ્રશ્નોનું. ત્યારે પણ કાઉન્સેલિંગની જરૂરિયાત હતી જ, પરંતુ અત્યારના સમયમાં જેમ મેં વાત કરી એમ ધીરજ ને એ બધી વસ્તુ ખૂટી છે. નાની નાની બાબતો છે, જેમ કે પહેલા એવું હતું કે બહારગામ છે કોઈ વ્યક્તિ, એની સાથે કોમ્યુનિકેટ કરવું છે તો તમે લેટર લખો, એના સુધી પહોંચે, પછી એ વાંચે, તમને લખીને પાછો મોકલે, ત્યાં સુધી તમારે શાંતિથી બેસવું પડતું.
1: પ્રક્રિયા હતી,
2: આખી પ્રક્રિયા હતી. હવે એ બધું 2 સેકન્ડનું કામ છે કે તમે કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો, ઈમેલ કરી શકો છો. પહેલાના સમયમાં એવું હતું કે નાની નાની જે કામ હતા રોજિંદા જીવનના, સામાન્ય રીતે કોઈ વસ્તુ બનાવી છે તો એના માટેની પણ આખી બહુ લાંબી પ્રોસેસ કરવી પડતી, અને હવે બધું રેડીમેડ છે. તમે કિચનમાં કોઈ પણ વસ્તુ જોવો તો પહેલાની જે સ્ત્રીઓ હતી એમનું કામ બહુ મહેનત વાળું હતું, ધીરજ વાળું હતું. જ્યારે હવેના ટાઈમમાં બધું રેડી ટુ ઈટ મળી જાય છે, બધું ફટાફટ થઈ જાય છે, એવા ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ મળી ગયા છે, તો આવી નાની નાની બાબતોને કારણે વ્યક્તિની અંદર ધીરજ અને સહનશીલતા ખૂટી છે. એના પરિણામે પહેલા કરતા અત્યારના સમયમાં માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ વધી છે,
0: વધી ગઈ છે.
1: અને કૃપા આપણે આસપાસ પણ જોતા હોય છે કે નાની નાની વાતમાં હિંસા થઈ જાય છે, નાની નાની વાતમાં એકબીજાને મારી લે છે લોકો. તો મને લાગે છે કે આ એક આપણું જે સમાજ છે એની એક કથળતી માનસિક સ્થિતિ છે એ દર્શાવે છે.
0: અને આજનો સમય જોઈએ ને તો ઘરમાં પણ ઘણી વાર એવું હોય કે વિભક્ત કુટુંબ હોય અને બાળક છે એના પેરેન્ટ્સ છે વર્કિંગ હોય, તો સમય મળતો નથી એ લોકોને એકબીજા સાથે પોતાના અનુભવો અને રોજિંદી વાતો કરવાનો પણ નથી મળતો. તો હવે આપણા સમાજની આ એક પરંપરા થઈ ગઈ છે, તો આ પરિસ્થિતિ વચ્ચે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે આ પરિસ્થિતિ તો હવે આવી જ કદાચ રહેવાની છે.
2: જી, બહુ સાચી વાત છે. જો આપણે પહેલા કમ્પેરિઝન કરીએ ને તો આપણે અત્યારના સમયમાં નહીં રહી શકીએ. અત્યારની જે વાસ્તવિકતા છે એનો સ્વીકાર પણ કરવો જ પડશે. એટલે અત્યારની વાસ્તવિકતા એ છે કે અત્યારના બધા વર્કિંગ હશે, એ ચાહે મેલ હોય ફિમેલ હોય બધા. અને પહેલા એવું કહેતા હતા કે પહેલાના કરતા અત્યારના કોમ્પિટિશન બહુ છે, ભણવાનું પ્રેશર બહુ છે. પણ એક રીતે જોઈએ ને તો એ બધી બાબતો ખરેખર બહુ ઈઝી છે. પહેલાના સમયમાં યુટ્યુબમાં લેક્ચર અવેલેબલ નતા, પહેલાના સમયમાં એવા કોઈ એઆઈના ટૂલ્સ નતા કે જેના માધ્યમથી તમારું અભ્યાસ ને કોઈ પણ બાબતો છે એટલી સરળ બની જતી. હવે અત્યારનો સમય એવું છે, તમે કોઈ પણ કામ કરો છો, કામ કરતા કરતા તમે ઓડિયો સાંભળીને વિડીયો સાંભળીને ભણી પણ શકો છો. એક રીતે જોઈએ ને તો ભાર વગરનું ભણતર હવે થયું છે. અને આ બધી ફેસિલિટીઝ પણ હવે વધી છે, પણ જો એનો ખરેખર સારી રીતે ઉપયોગ કરીએ ને તો એનો ખરેખર બહુ બધા બેનિફિટ છે. અને જો બધા વર્કિંગ છે તો એનો મતલબ એવો છે કે જે સમય તમારી પાસે છે, માની લો કે ઘરમાં બધા જ જોબ કરે છે, પણ રાત્રે તમે એક કે બે કલાક એવો કાઢી શકો કે જેમાં દરેક વ્યક્તિ છે એ આજના દિવસમાં પોતે શું કર્યું એના વિશેની ચર્ચા કરે. એ ચાહે વ્યક્તિ ઘરમાં રહેતી હોય કે બહાર જતી હોય, ઘરમાં રહેતી વ્યક્તિને પણ પૂછવામાં આવે કે આજના દિવસમાં તમે શું કર્યું, અને બહાર જતી વ્યક્તિને પણ એ પણ શેર કરે કે આજના દિવસમાં મેં શું કર્યું. તેનાથી કોમ્યુનિકેશન થશે ને, ઘણાને કોઈ આજના દિવસ દરમિયાન કોઈ પ્રશ્નો આવ્યા છે તો એના સોલ્યુશન પણ મળી શકશે,
0: થઈ જાય.
1: વાહ. હવે જ્યારે કાઉન્સેલિંગની વાત આવે ત્યારે કાઉન્સેલિંગ કોણે લેવું, કોની પાસે લેવું, અને કેમ નક્કી થાય કે મારે કાઉન્સેલિંગની જરૂર છે? આપણે પોતે પણ નક્કી કરી શકીએ અથવા કોઈ આપણને બીજું પણ કહી શકે કે ભાઈ તારું વર્તન હવે આવું આવું થવા માંડ્યું છે, કાઉન્સેલિંગ લઈ લ્યો.
0: અને ખાસ કરીને એમાં પ્રક્રિયા કેવી હોય છે?
2: જી, બહુ જ મહત્વનો પ્રશ્ન છે આ કે કાઉન્સેલિંગની જરૂરિયાત ક્યારે હોય છે.
0: જી,
2: તો કાઉન્સેલિંગ એક વસ્તુ એવી છે, ઘણા લોકોને તમે કહેતા સાંભળ્યું હશે કે અમે પણ કાઉન્સેલિંગ કરીએ છીએ, પણ સામાન્ય વાત કરવી અને કાઉન્સેલિંગ કરવું એ બંને પ્રોસેસમાં ઘણો ડિફરન્સ હોય છે. નો ડાઉટ, એ જે લોકો કહેતા હોય છે એ લોકો કોઈ વ્યક્તિને સાંભળે છે અને સમજવાનો પ્રયત્ન કરે છે અને એમની સૂઝબૂઝ અને અનુભવ પ્રમાણે એમને સલાહ પણ આપે છે. તે બહુ જ મોટી અને સારી વાત છે કે એ પોતાનો સમય આપીને કોઈને સાંભળે છે, સમજવાનો પ્રયત્ન કરે છે. જ્યારે કાઉન્સેલિંગ છે ને એ આખી એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે કે જેની અંદર વ્યક્તિને સાંભળવામાં આવે છે, એના જે સમસ્યા છે એના મૂળ સુધી જવામાં આવે છે અને ત્યાંથી મૂળથી આખી પ્રોસેસ કરવામાં આવે છે. જરૂર પડે તો અલગ અલગ થેરાપી આપવામાં આવે છે અને જીવનમાં ભવિષ્યમાં પણ આવનારા સમયમાં ક્યારેય પણ એમને આવી સમસ્યાઓ આવે તો એ કઈ રીતે એની સામે ફાઇટ કરી શકે એના માટે પણ તૈયાર કરવામાં આવે છે. એટલે આ આખી એક પ્રોસેસ છે. તો તમે જ્યારે પણ કાઉન્સેલિંગની જરૂરિયાત હોય ત્યારે એક પ્રોફેશનલી જે કાઉન્સેલિંગ કરતા હોય એનો સંપર્ક કરશો તો તમને ખૂબ સારું પરિણામ મળશે. અને લોંગ ટર્મ માટે જ્યારે તમે કોઈ સાથે વાત કરો છો, આજે તમને કોઈ સમસ્યા છે એના વિશેની તમે વાત કરી, ટેમ્પરરી તમને એનું સોલ્યુશન મળી ગયું, મન હળવું થઈ જશે, એની સમસ્યાનું સોલ્યુશન મળી જશે. જ્યારે તમે કાઉન્સેલર પાસે જાઓ છો ત્યારે મૂળથી આ બધી બાબતોનું સમાધાન મળશે અને ભવિષ્યમાં કોઈ સમસ્યા આવે એના માટે પણ તમને તૈયાર કરવામાં આવે છે. એટલે આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. અને બીજું કે ખાસ તો કાઉન્સેલિંગની જરૂરિયાત કોને છે એમ કહીએ તો અત્યારે એક સર્વે મુજબ દર 7મી વ્યક્તિને માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ છે. એટલે એના ઉપરથી આપણે અંદાજ લગાડી શકીએ કે કોને કોને વ્યક્તિની જરૂર નહીં હોય એમ કહીએ તો ચાલે. તમને જ્યારે કોઈ વાતને લઈને સ્ટ્રેસ આવે છે, એન્ઝાયટી થાય છે, ડર આવે છે, ગુસ્સો આવે છે, બહુ સામાન્ય બાબત છે, પરંતુ એ વારંવાર આવે છે, લાંબો સમય રહે છે, એનાથી રોજિંદા જીવનમાં તકલીફ પડે છે, એમાં ડિફરન્સ આવે છે, ત્યારે તમારે એનું સોલ્યુશન લઈ આવવાની જરૂર છે. જ્યારે તમને તમારા અથવા તો બીજાના કોઈના બિહેવિયરમાં ચેન્જીસ દેખાય છે તેના કારણે, તો ત્યારે તમારે કાઉન્સેલિંગની જરૂરિયાત હોય છે. કોઈ પણ વાતચીત કરીએ છીએ કોઈ વ્યક્તિની સાથે, તો ત્યારે વાતચીત દરમિયાન તમને ઘણી વખત એવું ફીલ થાય કે મારે કારણે હું વાતચીત કરું ત્યારે કેમ આવા પ્રશ્નો વારંવાર ઊભા થાય છે, તો ત્યારે તમારે સમજવું જોઈએ કે મારે કાઉન્સેલિંગની જરૂર છે. જ્યારે તમને નોર્મલી તમે આરામથી સૂઈ શકો છો, પણ ક્યારેક થોડાક સમયથી એવું થાય છે કે તમને ઊંઘવામાં તકલીફ પડે છે, તમારા ફૂડ પ્રોસેસ છે, હેબિટ છે, એમાં તમને કોઈ તકલીફ છે, કોઈ ચેન્જીસ દેખાય છે, તો ત્યારે પણ આપણે એના વિશે અપડેટ થઈને કાઉન્સેલિંગ લેવું જ જોઈએ. અને કાઉન્સેલિંગ લેવું એ બહુ જ સારી અને જરૂરી વસ્તુ છે, એમાં કોઈ જ શરમ કે સંકોચ રાખવાની જરૂર બિલકુલ નથી. જ્યારે આપણને તાવ આવે છે, પેટમાં દુખે છે, માથું દુખે છે, ત્યારે આપણે કેમ ડોક્ટર પાસે જઈએ છીએ? એવી જ રીતે જ્યારે આપણું મન બીમાર છે ત્યારે આપણે એટલીસ્ટ આપણા માટે થઈને અથવા તો આપણી આસપાસ રહેતા લોકો માટે થઈને આ સ્ટેપ લેવો જરૂરી છે.
1: તો કર્તવ્યબેન, આપનો જે એક બહોળો અનુભવ છે કાઉન્સેલિંગનો, તેમાં કઈ કઈ ઉંમરના લોકો આવતા હોય છે અને નોર્મલી કેવા પ્રશ્નો વધારે આવતા હોય છે?
2: દરેક ઉંમરના એક અલગ અલગ પ્રશ્નો છે. જેમ કે બાળકો છે, તો અત્યારના બાળકોમાં આપણે જોવા મળીએ તો મોબાઈલ ફોન એડિક્શન હોય છે. જો મોબાઈલ હાથમાં આપો તો શાંતિથી એક જગ્યાએ બેસીને જમશે, નહીં તો એ જમશે નહીં. પણ એવી બાળકની હેબિટ પેરેન્ટ્સે જ આપી છે કે ભાઈ શાંતિથી બેસીને કામ કરવા દે એટલે હું એને ફોન આપી દઉં હાથમાં. તો એવી સમસ્યાઓ આવે છે ત્યારે અમારે ફેમિલી કાઉન્સેલિંગ કરવું પડતું હોય છે, કે બાળકોના રિલેટેડ જે કોઈ પણ કિસ્સા છે તેમાં પેરેન્ટ્સનું પણ સાથે કાઉન્સેલિંગ કરવું પડતું હોય છે. પછી જ્યારે એડલ્ટ્સ આવે છે, તો એડલ્ટ્સ છે અથવા તો ટીનેજર્સ છે, તો એમને સ્ટડી રિલેટેડ પ્રશ્નો હોય છે, એગ્રેશનના રિલેટેડ પ્રશ્નો હોય છે, અથવા તો અમુક એજમાં દરેક બાળકો આ વસ્તુ ફીલ કરતા હોય છે કે મને કોઈ સમજતું જ નથી, મને કોઈ સમજવા વાળું જ નથી. એટલે ત્યારે એમને ખાલી સાંભળીએ સમજીએ ને એવું શું કામ લાગે છે તમને, ક્યાં બેઝ પર લાગે છે, એને એ આખી પ્રોસેસ હોય છે. તો એના ટીનેજના પણ અલગ અલગ પ્રશ્નો હોય છે, રિલેશનશીપ ઇસ્યુઝ હોય છે, ફેમિલી ઇસ્યુઝ હોય છે. ફેમિલી ઇસ્યુઝ છે બહુ જ બધા જ એજ ગ્રુપમાં એક જોઈએ ને તો એ અસર કરતું હોય છે, ચાહે નાનું બાળક છે કે મોટી ઉંમરની વૃદ્ધ છે. ફેમિલી એ વસ્તુ એવી છે કે જ્યારે બહારથી તમે ગમે તેટલો સ્ટ્રેસ હોય છે, એન્ઝાયટી હોય છે, ગમે તે હશે, પણ જો ઘરમાં આવીને તમને શાંતિનો અનુભવ થતો હશે ને તો તમે બધી સમસ્યાઓ સામે લડી શકશો. એટલે ફેમિલીના રિલેટેડ કાઉન્સેલિંગ છે અમે મોટા ભાગે ઘણી બધી બાબતોમાં એને પ્રાયોરિટી આપતા હોઈએ છીએ.
0: પછી એક અટલબેન, એવું પણ મેં સાંભળ્યું છે કે જ્યારે બોર્ડર પર રહેતા સૈનિકો હોય એ જ્યારે ઘરે પાછા આવે છે એમને પણ કાઉન્સેલિંગની જરૂર પડે છે, કારણ કે એમને આખું વાતાવરણ જેમાંથી તેઓ સ્ટ્રેસમાંથી આવે છે, તો એ કઈ રીતે મદદરૂપ થાય છે એમાં?
2: જી, દરેક ક્ષેત્રોમાં જેમ તમે વાત કરી કે બોર્ડર પર જે સૈનિકો છે એમને કાઉન્સેલિંગ આપવામાં આવે છે, એમને માટે અલગ કાઉન્સેલર પણ નિમણૂક કરવામાં આવતા હોય છે. એ જ રીતે સ્પોર્ટ્સને કોઈ પણ ક્ષેત્ર છે ત્યાં પણ કાઉન્સેલિંગ આપવામાં આવતું હોય છે. હવે ઇન્ડસ્ટ્રીઝ જે છે એમાં પણ કાઉન્સેલર રાખતા હોય છે કે 15 દિવસ અથવા તો મહિનામાં એક વખત કાઉન્સેલર છે એમને ઇન્ડસ્ટ્રીના કોઈ પણ એમ્પ્લોઈઝ છે એની કાઉન્સેલિંગ કરે, એમને હેલ્પ કરે, જેથી એના કારણે એને રિઝલ્ટ એ પણ જોવા મળે છે કે પ્રોડક્ટિવિટી વધે છે એમની, એટલા માટે એ લોકો એની ઉપર વેઇટેજ આપે છે. પ્લસ હવે સ્કૂલ ને કોલેજીસની અંદર કમ્પલસરી થઈ ગયું છે, હજુ સુધી એ વસ્તુ અવેરનેસના અભાવને કારણે અથવા તો એની સિરિયસનેસ લોકોમાં નથી કદાચ એવું કહી શકીએ, તેના કારણે એ પ્રશ્નો હજી ઘણા ઊભા છે કે દરેક સ્કૂલ કોલેજમાં કાઉન્સેલર નથી. પણ રૂલ પ્રમાણે જો જોઈએ તો દરેક શાળા અને કોલેજની અંદર કાઉન્સેલર રાખવા ફરજિયાત છે. કોલેજ અને યુનિવર્સિટીમાં 100 વિદ્યાર્થી એક કાઉન્સેલર રાખવા ફરજિયાત છે. અને 100થી વધારે સંખ્યા હોય એવા દરેક સ્કૂલની અંદર કાઉન્સેલર રાખવા ફરજિયાત છે. આ એક નિયમ આવેલો છે જે બધા માટે એટલા જ લાગુ પાડવામાં આવ્યો છે, કારણ કે અત્યારના કાઉન્સેલિંગની જરૂરિયાત એટલી વધારે છે અને રાજકોટનો જે સ્યુસાઇડલ રેટ આપણે જોઈએ તે દિવસે ને દિવસે ખૂબ વધ્યો છે. ઇવન હમણાં જે છેલ્લે સર્વે બહાર પાડ્યો છે એમાં જે ઇન્ડિયાના જે બધા સિટીઝ છે, નોન મેટ્રો સિટીઝ, એમાં રાજકોટ છે બીજા નંબરે છે સ્યુસાઇડ રેટમાં. એટલે આપણે રાજકોટમાં જો ખાલી જોઈએ તો આપણને ખ્યાલ નથી હોતો કે આપણી આસપાસ આટલું બધું પ્રમાણ આત્મહત્યાનું ને એવું હશે, પરંતુ છે. એ આપણે આજે બધા સ્ટડીઝ ને બધું વાંચીએ એના ઉપરથી ખ્યાલ આવે, એટલા માટે જ આ નિયમ લાગુ પાડવામાં આવ્યો છે.
1: એટલે બહારથી જોવામાં રંગીલું રાજકોટ આપણે કહેતા હોઈએ છીએ, પણ અંદર ઉતરીએ ત્યારે ખ્યાલ આવે છે. તો કર્તવ્યબેન, હવે પૂછવાનું એ મન થાય કે આપણે માનસિક સ્વાસ્થ્યની જ્યારે વાત કરીએ તો એવી કોઈ તમે ટિપ્સ આપી શકો કે આપણે આખા દિવસમાં એવી શું શું એકાદ બે વસ્તુ કરી શકીએ કે જેના કારણે આપણું માનસિક સ્વાસ્થ્ય સારું રહે?
2: જી ચોક્કસ. પહેલાં તો સવારને જાગીને સૌથી પહેલું કામ તો એ કરવાનું કે મિરરમાં જોઈને પોતાની જાતને સ્માઈલ આપતા શીખવું જોઈએ. તમારી જાત સાથે તમે બે ચાર વાક્યોની કોમ્યુનિકેશન કરો કે યુ આર ઇનફ, યુ આર ટ્રુલી બ્લેસ્ડ. કોઈ પણ તમને જે મગજમાં યુ આર વેરી કોન્ફિડન્ટ, યુ આર વેરી હેપી, મિરરમાં તમારી સામે જે વ્યક્તિ

0: છે એને તમે ઉઠીને સૌથી પહેલા તો બે ચાર સારા શબ્દો કહેતા શીખો, પછી તમારે દુનિયા પાસેથી એવું એક્સપેક્ટ કરવાની જરૂરિયાત નહીં પડે કે કોઈ મને અપ્રિશિએશન આપે, એની પહેલા તમે પોતાને આપી દીધું હશે. બીજું કે જે તમારે રોજિંદા જીવનમાં જે પ્રોબ્લેમ આવતા હોય છે, ઘણાને એવું હોય છે કે વર્ક પ્રેશર એટલું બધું હોય છે તો ઘણી બધી સમસ્યાઓ એક સાથે ભેગી થાય, તો એને એનાલિસિસ કરવું જરૂરી છે. પોતાની વાતને સમજવી, પોતાની લાગણીઓને સમજવી અને બીજાને સમજાવવી એ એક સ્કિલ ડેવલપ કરવાની જરૂરિયાત છે, જેને ઇમોશનલ મેચ્યોરિટી આપણે કહી શકીએ. ઇમોશનલ મેચ્યોરિટી એ પ્રેક્ટિસથી જ આવશે. અને બીજું ખાસ એ વસ્તુ કે આ દરેક ઉંમરની વ્યક્તિને આ વસ્તુ લાગુ પડતી હોય છે કે ક્યારે ટેમ્પરરી ઇમોશનમાં પરમેનન્ટ ડિસિઝન નહીં લેવાના, તેના કારણે ઘણી બધી સમસ્યાઓ છે ઊભી થતી હોય છે. એટલે આ એક બાબતનું ખાસ રોજિંદા જીવનમાં જ્યારે નિર્ણયો લેવાના હોય ત્યારે તમારે જરૂરિયાત છે કે આ બાબતને તમે ધ્યાનમાં રાખો. બીજું, તમે મેડિટેશન છે એ તમારા રોજિંદા જીવનમાં એડ કરી શકો. રિલેક્સેશન થેરાપી કરીને છે તમે સર્ચ કરી શકો, અથવા તો કોન્ટેક્ટ કરીને પણ પૂછી શકો કઈ રીતે કરું. તો આવી અમુક ટેકનિક્સ છે જે તમે રોજિંદા જીવનમાં અપ્લાય, રોજ રાત્રે ફોન જોઈને આપણે સૂઈએ, ગીતો સાંભળીને સૂઈએ, એની બદલે 10 કે 15 મિનિટ કાઢીને આપણે રિલેક્સેશન થેરાપી આપણી પોતાની જાત ઉપર કરીને પછી સૂઈએ, તો આરામથી નીંદર આવી જાય છે અને આપણું મગજ જ્યારે આપણે બીજે દિવસે જાગીએ ત્યારે ફ્રેશ હોય છે, નવા કામ કરવા માટે, ચેલેન્જીસ એક્સેપ્ટ કરવા માટે તૈયાર હોય છે.
1: વાહ વાહ, ખૂબ સરસ વાત થઈ આપણે. અને કર્તવ્યબેન, તમે જે વાત કરી એમાં તમે ઘણા બધા અત્યાર સુધી લોકોને મળ્યા હશો, વિવિધ પ્રકારના કાઉન્સેલિંગ કર્યા હશે, તો એમાં કોઈ ખાસ વિશેષ અનુભવ આપને યાદ આવે છે
2: કે પરિવર્તન કેવી રીતે આવે છે કાઉન્સેલિંગ થી?
0: જે કિસ્સો કહું કે લગભગ એકાદ મહિના પહેલા એમનું કાઉન્સેલિંગ સેશન્સ પૂરા થયા હતા. એક પેશન્ટ છે એમનું, એમનો મને કોલ આવ્યો કે તમે જે મને કાઉન્સેલિંગ કરાવ્યા, બધા જે સેશન્સ લીધા, લગભગ 8 થી 10 સેશન્સ થયા હતા એ બેનના, તમારા સેશન્સ પૂરા થયા પછી મને મારી પોતાની જાત ઉપર એટલો કોન્ફિડન્સ આવ્યો. કોલેજમાં ભણતા હતા બેન, એમને બધા જ સેમેસ્ટરમાં કેટી હતી અને એમને કહ્યું કે તમારા કાઉન્સેલિંગથી બધી એક્ઝામમાં પાસ પણ કરી દીધી છે અને મારી જે રિસન્ટ હમણાં એક્ઝામ હતી એ પણ થોડા દિવસ પહેલા પૂરી થઈ, તો એ પણ મેં સોલ્વ કરી દીધી છે. અને એમને સ્પેશિયલી એ કહેવા માટે ફોન કર્યો કે થેન્ક યુ તમે એ દિવસે મને રડાવી, કે તમે જો મને ના રડાવી હોત ને તો હું આખી એક્ઝામ અથવા તો આખી જિંદગી રડત. એટલે તમે દિવસે રડાવી ને મને હળવી કરીને એના માટે તમારો ખૂબ ખૂબ આભાર.
2: વાહ, એટલે નાની એવી વસ્તુ છે કે રડાવી, પણ એના કારણે એ બેન હળવા થયા અને ખૂબ પછી એમની જીવનમાં પરિવર્તન આવ્યા.
1: તો અટલબેન, આપણે જોયું ને તો આ વાતો પરથી એવું લાગે કે મનને જો યોગ્ય દિશા મળી જાય ને અને મન સાથે જો દોસ્તી થઈ જાય ને તો આપણને ચોક્કસ સાચો માર્ગ મળે છે અને આપણું ધ્યેય પ્રાપ્ત કરવામાં જે આત્મવિશ્વાસ અને હિંમત છે ને એ બધું આપણને આપણી પાસેથી જ મળી જાય.
2: બિલકુલ, અને મને લાગે છે કે કર્તવ્ય ભટ્ટ સાથે આપણને જેવી મજા આવી વાત કરવાની, મિત્રોને પણ ઈચ્છા હશે કે એમની સાથે વાત કરે કે માર્ગદર્શન મેળવે, તો એમનો નંબર મિત્રોને લખાવી દઈએ.
1: ચોક્કસ, કર્તવ્ય ભટ્ટનો નંબર છે 7203 7203 81 09 81 09 77 77 7203810977. તો કર્તવ્યબેન, આપ આપનો સમય ફાળવીને આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા અને શ્રોતાઓને ખૂબ મહત્વપૂર્ણ અને મદદરૂપ થઈ શકે તેવી માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: આકાશવાણીનો પણ ખૂબ ખૂબ આભાર કે તમારા માધ્યમથી અમે લોકો સુધી પહોંચીને આ વાત દર્શાવી શકીએ.
1: તો અટલબેન, આટલી સરસ માહિતી પછી હવે કાર્યક્રમ પૂરો કરીને એ પહેલા એક સરસ મજાનું ગીત સાંભળી લઈએ.
2: ચોક્કસ.

0: તો આ સરસ મજાના ગીત પછી હવે કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ રહ્યો છે.
1: પણ મિત્રોને કહીએ કે આપને સહયર કાર્યક્રમ કેવો લાગે છે, એના પ્રતિભાવો અમને પત્રો દ્વારા અને ઈમેલ દ્વારા જરૂરથી પહોંચાડજો.
0: તો અત્યારે કાર્યક્રમ પૂરો કરવાની કૃપા જીવરાજાની
1: અને અટલ શર્માને આપો રજા.
0: નમસ્કાર.

આજના સુગમ સંગીતના કાર્યક્રમમાં આપ જનાર્દન રાવલને સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1:20 મિનિટે ગુજરાતીમાં સમાચાર અપાશે.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા એલએનજી શિપમેન્ટ ફરી શરૂ થતા સરકારે કુદરતી ગેસ સપ્લાય પરના કટોકટી નિયંત્રણો હટાવ્યા. સરકારે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કરતા ખેડૂતોનો ફાયદો. ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ આવતીકાલથી કેરળના કોચીમાં 2 દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠક. અમેરિકાના 250મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી. ટ્રમ્પ અને પુતિન વચ્ચે ટેલિફોનિક વાતચીત. અને આઈસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. સમાચાર વિગતવાર. પશ્ચિમ એશિયાના સંઘર્ષમાં યુદ્ધવિરામ બાદ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા લિક્વિફાઇડ નેચરલ ગેસ એલએનજી શિપમેન્ટ ફરી શરૂ થતા સરકારે કુદરતી ગેસ સપ્લાય પરના કટોકટી નિયંત્રણો પરત ખેંચી લીધા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક સૂચનામાં જણાવ્યું હતું કે કુદરતી ગેસ પુરવઠા નિયમન ઓર્ડર 2026માં સુધારો કરવામાં આવ્યો છે, જેમાં મુખ્ય કટોકટી જોગવાઈઓ દૂર કરવામાં આવી છે. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા એલએનજી શિપમેન્ટમાં વિક્ષેપો બાદ આ વર્ષે માર્ચમાં આવશ્યક ચીજવસ્તુ કાયદા હેઠળ નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે ઇથેનોલ કોઈ નવો ખ્યાલ નથી અને તેનો ઉપયોગ એક સદીથી વધુ સમયથી

0: થઈ રહ્યો છે. રાજસ્થાનમાં એક સભાને સંબોધતા શ્રી પુરીએ કહ્યું કે સરકાર તેના જૈવિક ઇંધણ મિશ્રણ કાર્યક્રમની રચનાત્મક ટીકાનું સ્વાગત કરે છે. તેમણે ખાતરી આપી કે સરકાર સૂચનો અનુસાર જરૂરી સુધારા કરશે.
1: एथेनॉल का काम ना हमने इन्वेंट किया, 100 साल से इस पे काम हो रहा है. भारत में अगर आ जाए तो इस पे पहली योजना बनाई थी कांग्रेस की सरकार ने, मैं बात कर रहा हूँ 2006 से लेकर 2008, और हमारा एक टारगेट था कि 5% हमें बायोफ्यूल ब्लेंडिंग करनी है 10 स्टेट्स और यूनियन टेरिटरी में, कर नहीं पाए. वो दूसरी बात है, 1.4% पे हमारी गाड़ी रुक गई.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રાબોવો સુબિયાન્ટોના આમંત્રણ પર આવતીકાલે જકાર્તાની મુલાકાતે જવા રવાના થશે. પ્રધાનમંત્રી મોદીની ઇન્ડોનેશિયાની આ ચોથી મુલાકાત છે. મે 2018માં ભારત ઇન્ડોનેશિયા સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડવામાં આવ્યા બાદ આ તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. મુલાકાત દરમિયાન શ્રી મોદી શ્રી પ્રાબોવો સુબિયાન્ટો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પ્રધાનમંત્રી જકાર્તામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. સરકારે ભાવ સ્થિરીકરણ બફર માટે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કર્યો છે, જે 1875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધીને 2125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે સુધારેલા ખરીદ ભાવ ડુંગળીના ખેડૂતોને વધુ સારું વળતર સુનિશ્ચિત કરશે અને બફર ખરીદીના પ્રયાસોને ટેકો આપશે. ભારત તેની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ કેરળના કોચીમાં આવતીકાલથી શરૂ થનારી 2 દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કરશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું કે બ્રિક્સ સભ્ય દેશોના વરિષ્ઠ સરકારી અધિકારીઓ તમામ ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણ અને મહિલા નેતૃત્વ વિકાસ સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ભેગા થશે, જ્યારે સહિયારી પ્રાથમિકતાઓ પર સહયોગને આગળ ધપાવશે. મહિલા કાર્યકારી જૂથની બેઠક સભ્ય દેશોને મહિલાઓ નેતૃત્વ વિકાસ પર ચર્ચા અને સર્વસંમતિ બનાવવાની તક પૂરી પાડશે. આ અંગે મંત્રાલયે વધુમાં જણાવ્યું કે આ બેઠક 8 અને 9 જુલાઈના રોજ યોજાનારી બ્રિક્સ મહિલા મંત્રીસ્તરીય બેઠક માટે મજબૂત પાયો નાખશે. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આભાર વ્યક્ત કર્યો કે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા માટેની ગેરંટી મિશન ગ્રામીણ 1 જુલાઈ 2025થી સફળતાપૂર્વક લાગુ કરવામાં આવ્યો છે. શ્રી ચૌહાણે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ મિશન હેઠળ રાજ્યોને 25,000 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી. તેમણે કહ્યું કે વિકસિત ભારત જી રામજીને માત્ર 1 જ દિવસમાં દેશભરમાં લાગુ કરવામાં આવ્યો હતો. છત્તીસગઢના પ્રખ્યાત પાંડવાની ગાયિકા પદ્મવિભૂષણ તીજનબાઈનું આજે નિધન થયું. તેઓ લાંબા સમયથી બીમારીને કારણે એઇમ્સ રાયપુરમાં સારવાર લઈ રહ્યા હતા. આજે સવારે લગભગ 3:15 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા. શક્તિશાળી અવાજ અને વિશિષ્ટ વર્ણન શૈલીથી તીજનબાઈએ પાંડવાનીને માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ અપાવી હતી. ભારતીય લોકકલામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપવા તેમને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રસિદ્ધ પાંડવાની ગાયિકા તીજનબાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. અમરનાથ યાત્રાના પહેલા 2 દિવસ દરમિયાન 32,313 ભક્તોએ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા. યાત્રાના બીજા દિવસે 20,145 ભક્તોએ દર્શન કર્યા, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે. શ્રદ્ધાળુઓનો ચોથો સમૂહ આજે વહેલી સવારે જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસથી કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ રવાના થયો. પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે રામવિલાસ પાસવાને સમાજના વંચિત અને નબળા વર્ગના ઉત્થાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે રામવિલાસ પાસવાનની જાહેર સેવા અને રાષ્ટ્ર સેવા પ્રત્યેના તેમના સમર્પણ માટે હંમેશા યાદ રાખવામાં આવશે. હવામાન વિભાગે જણાવ્યું, આગામી કેટલાક દિવસોમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. નૈઋત્યનું ચોમાસું આગામી ચાર દિવસ

દિલ્હીમાં હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના બાકીના ભાગો, ગુજરાતના કેટલાક ભાગો અને ઉત્તર અરબી સમુદ્રમાં આગળ વધવાની શક્યતા છે. આજે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે. છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, કર્ણાટક, તેલંગાણા અને વિદર્ભમાં દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આસામ, મેઘાલય, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, કેરળ અને માહીમાં દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. દિલ્હીમાં વાવાઝોડા અને તોફાની પવનો સાથે હળવા વરસાદની શક્યતા છે. અમેરિકા ગઈકાલે રાષ્ટ્રવ્યાપી ઉજવણી સાથે તેની સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠની ઉજવણી કરી. વોશિંગ્ટનમાં મુખ્ય કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેશનલ મોલમાં એકઠા થયેલા હજારો લોકોને સંબોધન કર્યું. તેમના સંબોધનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકન નિવૃત્ત સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી અને આ ઉજવણી દેશના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ગણાવી. ક્રેમલિન અનુસાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ટેલિફોન પર વાતચીત કરી હતી. રશિયન રાષ્ટ્રપતિના સહાયક યુરી ઉશાકોવે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રપતિ ટ્રમ્પને અમેરિકાના સ્વતંત્રતા દિવસની 250મી વર્ષગાંઠ પર અભિનંદન આપ્યા હતા. વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રપતિ ટ્રમ્પને ક્રેમલિન દ્વારા યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતિની માહિતી આપી હતી. ઉશાકોવે કહ્યું કે રશિયન દળો સંપર્ક રેખા પર આગળ વધી રહ્યા છે અને દાવો કર્યો હતો કે કેટલાક યુરોપિયન દેશોને યુદ્ધ અંગેની ગેરસમજ છે. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો પર પણ ચર્ચા કરી અને લશ્કરી, રાજકીય અને આર્થિક મુદ્દાઓ પર સમયાંતરે વાતચીત કરવા સંમત થયા. વેનેઝુએલાના રાષ્ટ્રીય સભાના પ્રમુખ જ્યોર્જ રોડ્રિગ્સે જણાવ્યું છે કે ભૂકંપમાં મૃત્યુઆંક 2954 પર પહોંચ્યો છે અને 16,000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે. લોકતાંત્રિક ગણરાજ્ય કોંગોમાં ઇબોલાનો પ્રકોપ સતત ફેલાઈ રહ્યો છે. રોગચાળામાં હાલમાં અત્યાર સુધીમાં 1,528 કેસોની પુષ્ટિ કરી છે અને 492 લોકોના મોત થયા છે. દેશના જાહેર આરોગ્ય અધિકારીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના પરિસ્થિતિ અહેવાલ મુજબ 239 દર્દીઓ સ્વસ્થ થયા છે, જ્યારે 628 આઇસોલેશનમાં છે અથવા સારવાર હેઠળ છે. આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે લંડનના લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. બંને ટીમો અપરાજિત રહીને ફાઇનલમાં પહોંચી હતી. ઓસ્ટ્રેલિયાએ સેમીફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું હતું, જ્યારે ઇંગ્લેન્ડે અન્ય સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા એલએનજી શિપમેન્ટ ફરી શરૂ થતાં સરકારે કુદરતી ગેસ સપ્લાય પરના કટોકટી નિયંત્રણો હટાવ્યા. સરકારે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કરતા ખેડૂતોનો ફાયદો. ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ આવતીકાલથી કેરળના કોચીમાં 2 દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠક. અમેરિકાના 250મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી. ટ્રમ્પ અને પુતિન વચ્ચે ટેલિફોનિક વાતચીત. અને આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે છેવાડાનો માનવી મુખ્ય પ્રવાહમાં આવશે તો જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે. ગાંધીનગરના કલોલમાં સામાજિક સંસ્થાઓ દ્વારા સંચાલિત શાંતિ નિવાસ છાત્રાલયના લોકાર્પણ અને વલ્લભ વિદ્યાવિહાર શાળાના ભૂમિપૂજન સમારોહને સંબોધતા શ્રી પટેલે શિક્ષણ પર ભાર આપ્યો હતો. તેમણે કહ્યું કે દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે શિક્ષણ ઘણું જરૂરી છે.
1: આપણે બધાએ હંમેશા વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, તો વિકસિત ગુજરાત માટે શું કરવાનું? તો કે ભાઈ, એકલો એક શહેર કે બે શહેર કે દસ શહેર બહાર આવી જશે તો નહીં ચાલે. મુખ્ય પ્રવાહમાં નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ પણ મુખ્ય પ્રવાહમાં આવશે તો જ આપણે વિકસિત ગુજરાત તરફ આગળ વધી શકીશું અને વિકસિત ગુજરાત થી વિકસિત ભારત તરફ જશે. તો એના માટે આપણે હર હંમેશ પ્રયત્ન કર્યા છે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કુબા સર્કલ અને ભાટ સર્કલ વચ્ચે નર્મદા મુખ્ય નહેરના બ્રિજનું 12 લેનના રૂપાંતરણના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. 6 લેન બ્રિજની બંને તરફ 3 નવા લેનના બ્રિજના નિર્માણ માટે અંદાજે 48 કરોડ રૂપિયાની આ પરિયોજના છે. સાથે જ શ્રી પટેલે ગાંધીનગર વિમાનમથક માર્ગ પરના 1.48 કિલોમીટર લંબાઈ ધરાવતા અને અંદાજે 175 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રાજ્યના પ્રથમ નવા કેબલ સ્ટેડ ફ્લાયઓવર બ્રિજનું પણ લોકાર્પણ કર્યું. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અમદાવાદના સારંગપુર સર્કલ નજીક ડોક્ટર બી આર આંબેડકર પ્રતિમા પરિસર ખાતે નમો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા. મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા આ અભિયાન અંતર્ગત શ્રી વાજાએ શ્રમદાન કરી સૌને સ્વચ્છતા જાળવવા અપીલ કરી. પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી વાજાએ રાજ્યમાં જે શાળાને પાઠ્યપુસ્તકો ન મળ્યા હોય તે પ્રશ્નનો જવાબ પણ આપ્યો હતો.
2: સમગ્ર ગુજરાત રાજ્ય મેં પાઠ્યપુસ્તક કા વિતરણ હો ચુકા હૈ, પહોંચ ગયા હૈ. ફિર ભી અગર આપકે સંજ્ઞાન મેં એસી કુછ હૈ શાળા જો આપ કહેતે હૈ કે જહાં નહીં મિલા હૈ, તો આપ મારા ધ્યાન મુજે બોલીએ તો વહાં વ્યવસ્થા હો જાયેગી. લેકિન મેરે હિસાબ સે સમગ્ર રાજ્ય મેં અભી પાઠ્યપુસ્તક કા વિતરણ હો ચુકા હૈ.
0: અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને રાજકોટમાં છૂટાછવાયા સ્થળ પર આગામી 3 કલાકમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે. આ તમામ જિલ્લામાં વાવાઝોડા સાથે પવન ફૂંકાવા અને વીજળી પડવાની સંભાવનાને પગલે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું. બીજી તરફ રાજ્યભરમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 5.25 ઇંચ જેટલો વરસાદ અમરેલીના રાજુલા તાલુકામાં થયાના અહેવાલ છે. અમરેલીના રાજુલા અને ખાંભા પંથકમાં ગત 24 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ થતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો. જ્યારે ધાતરવડી અને રાયડી બંધ છલોછલ ભરાતા 11થી વધુ ગામને હાઈ એલર્ટ પર રખાયા છે. તો રાજુલા સાવરકુંડલા રાજમાર્ગને વાહનવ્યવહાર માટે બંધ કરાયો. ધારાસભ્ય હીરા સોલંકીએ એક વિડીયો જાહેર કરી સ્થાનિક તરવૈયાઓને બચાવ કામગીરીમાં જોડાવા અપીલ કરી. તો ગીર સોમનાથના સામતેર ગામમાં રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ SDRFની ટુકડીએ અતિવરસાદના કારણે ઘરમાં ફસાયેલા 4 લોકોને બચાવી સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. ત્યારે ગાંગડા ગામમાં 250થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું. બોટાદમાં પણ 1 દિવસના વિરામ બાદ શહેર અને જિલ્લાના તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો. મહેસાણાના ધરોઈ બંધ વિસ્તારને અંદાજે 1,100 કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વસ્તરના ટકાઉ પ્રવાસન અને યાત્રાધામ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. આ પરિયોજના અંતર્ગત સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી, ઐતિહાસિક તારંગા હિલ્સ અને પ્રાચીન વડનગર જેવા પ્રવાસન સ્થળ આવરી લેવાયા છે. જ્યારે પ્રકૃતિ અને સંસ્કૃતિના સમન્વય સમાન પંચતત્વ પાર્ક અને સંગીત શાંતિની અનુભવ કરાવતું નાદ બ્રહ્મ ઉપવન અને એડવેન્ચર ફેસ્ટિવલ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ કેન્દ્ર બનશે, તેમજ સ્થાનિકો માટે પણ રોજગારીના દ્વાર ખુલશે. વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ આ પરિયોજના અંતર્ગત ચાલી રહેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ જગત મંદિરમાં ભરવાડ સમાજ દ્વારા ગાય માતાના ધણને ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે લવાતા આસ્થા અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો. મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ગાય માતાને જોઈ ભક્તો પણ ઉત્સાહમાં આવી ગયા. તો મંદિર ટ્રસ્ટ દ્વારા અલગથી દર્શન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in /jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે સાંભળશો સમાચાર સમીક્ષા. આજનો વિષય છે નમો સ્વચ્છતા અભિયાન થકી આરોગ્ય સંસ્થાઓની સફાઈ. લેખન હર્ષલ પંડ્યા, રજૂઆત જયેશ વેગડા.
4: રાજ્યના નાગરિકોને શુદ્ધ, સ્વચ્છ અને સલામત આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી 1 જુલાઈથી 7 જુલાઈ દરમિયાન રાજ્યમાં નમો સ્વચ્છતા અભિયાન આરંભાયું છે. મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત GMERS ઓડિટોરિયમ ખાતેથી આરંભાયેલા રાજ્યવ્યાપી નમો સ્વચ્છતા અભિયાનનો રાજ્યની 12,000 જેટલી આરોગ્ય સંસ્થાઓને સ્વચ્છ કરવાનો મુખ્ય આશય છે. આ મહાઅભિયાન અંતર્ગત રાજ્યના પેટા કેન્દ્રથી લઈને મેડિકલ કોલેજ અને હોસ્પિટલો સુધી તમામ 12,000 થી વધુ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે વ્યાપક સ્તરે સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીએ નમો સ્વચ્છતા અભિયાનનો આરંભ કરાવતા કહ્યું કે સરકાર તો સફાઈ કરશે જ, પણ સાથે સાથે હવે ગંદકી ફેલાવનારાઓની યોગ્ય અને દાખલારૂપ વ્યવસ્થા કરાશે.
1: અભિયાન 7 દિવસ એટલા માટે છે કે એની અંદર નાની મોટી સ્વચ્છતા, એમને ફર્નિચર છે કે એમના જે વાનો પડી છે કે મેડિકલ કોઈ બી સાધન સામગ્રી કે જે આઉટડેટેડ છે એને પ્રોસેસ રહી કાઢવા પડે કે ભાઈ એને કાગળિયા ઉપર પ્રોસેસ કરવી પડે, તે કરીને પૂરું કરીને એને સાફ કરી નાખે, ત્યાં આંગાડી દેખાવાના છે. એટલે 7 દિવસનું અભિયાન છે. પણ પછી હવે આ અભિયાન રોજે રોજ જે પણ ડિપાર્ટમેન્ટના હેડ હોય, ડોક્ટર હોય, નર્સ હોય, ત્યાં પ્યુન હોય, દરેક જણ પોતે ધ્યાન રાખે અને એનાથી ના થતું હોય તો તરત ઉપલા અધિકારીને જાણ કરે કે ભાઈ અહીંયા હું વારે

0: વ્યક્તિઓ કાં તો આ ભાઈ એને ગાંઠતા નથી ને ત્યાં કચરો કર્યા કરે છે, કાં તો પિચકારી માર્યા જ કરે છે, તો એનું વ્યવસ્થા થશે થશે ને થશે.
1: આ અભિયાન હેઠળ મુખ્યત્વે હોસ્પિટલ પરિસરમાંથી સ્ક્રેપ, ભંગાર, જંક અને બિનઉપયોગી મટીરીયલનો યોગ્ય નિકાલ, બિલ્ડિંગ તથા કેમ્પસની સઘન સાફસફાઈ, શુદ્ધ પીવાના પાણીની ઉપલબ્ધતા અને પાઇપલાઇનનું જરૂરી સમારકામ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર અને ઇલેક્ટ્રિક સેફટી, ફર્નિચરનું સમારકામ, માઇનર સિવિલ વર્ક્સ તેમજ ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ જેવી અત્યંત મહત્વપૂર્ણ કામગીરીઓ હાથ ધરાઈ છે. આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સુરતની સ્મિમેર હોસ્પિટલમાં આ અભિયાનમાં ભાગ લેતા કહ્યું હતું કે સરકારની આરોગ્ય સંસ્થાઓ જરૂરિયાતમંદ લોકો માટે મંદિર સમાન છે અને આ મંદિરને સ્વચ્છ રાખવાની પ્રત્યેકની જવાબદારી છે. હવે આ જવાબદારી તમામે અદા કરવી જ પડશે.
2: કોઈ પણ સરકારી હોસ્પિટલ હોય કે ઓફિસ હોય, પિચકારી મારી કે ગંદુ કર્યું તો એમને દંડ ભોગવવાની તૈયારી રાખવી જ પડશે. ખરેખર ગરીબ લોકો માટેનું આ મંદિર છે અને એમાં આવીને સાજા થાય. જો ત્યાં ગંદકી કરે, ત્યાં પિચકારી પાન માવાની મારે, આ એક અસંસ્કાર છે. આ અસંસ્કારિતા જો પ્રગટ કરશે તો સરકાર 100% દંડનો દંડો ઉગામશે.
1: 7 દિવસના આ અભિયાનમાં આજના દિવસ સુધી રાજ્યભરની આરોગ્ય સંસ્થાઓમાંથી મોટા પાયે સ્વચ્છતા થઈ રહી છે તેમજ આ સંસ્થાઓમાં પડી રહેલા પુરાણા સરસામાનને હટાવીને જે ઓરડાઓમાં વર્ષોથી પડી રહેલો નકામો સામાન કાઢવામાં આવી રહ્યા છે, જેને કારણે વર્ષોથી બંધ પડેલા ઓરડાઓ પણ ખાલી થઈ રહ્યા છે અને જેને કારણે ઓરડાઓની જે ઘટ પડી રહી છે તે પણ નહીં રહે અને મોકળાશ થશે. આ અભિયાનના પહેલા પગલા તરીકે બિન ઉપયોગી ચીજવસ્તુઓની ઓળખ કરવી, તો આજ દિન સુધી આવી 1,30,000 જેટલી નકામી વસ્તુઓની ઓળખ કરવામાં આવી છે. આવી વસ્તુઓમાંથી 6,000 જેટલી વસ્તુઓનો નિકાલ કરી દેવાયો છે. ફક્ત બિન ઉપયોગી વસ્તુઓ ગણીને તેનો નિકાલ કરી દેવામાં આવી રહ્યો નથી, પરંતુ જે ચીજ વસ્તુઓનું સમારકામ કરીને ફરી ઉપયોગમાં લેવાય તેવું હોય તેવી 6,000 જેટલા સામાનનું સમારકામ કરાવીને તેનો ફરી ઉપયોગ કરાઈ રહ્યો છે, જેમાં ફર્નિચર, એમ્બ્યુલન્સ, સરકારી વાહન અને તબીબી ઉપકરણોનું સમારકામ કરવામાં આવ્યું છે, જેને કારણે રિપેરિંગના સામાન ખર્ચ કરીને મોટા ખર્ચમાંથી બચી શકાય છે. આ ઉપરાંત જે ઓરડાઓમાંથી સામાન ખાલી કરાયો છે તેવા 822 જેટલા ઓરડાઓ ખાલી થયા છે, જે આગામી સમયમાં ઉપયોગમાં લઈ શકાશે, જ્યારે બાકી રહેલી બિનઉપયોગી વસ્તુઓની નિયમાનુસાર નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકારે તો આ આરોગ્ય સંસ્થાઓની સ્વચ્છતા શરૂ કરી છે, પરંતુ શિસ્તબદ્ધ અને સમાજમાં જવાબદાર તરીકેની સૌ નાગરિકોની પણ આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા જાળવણી તેમજ અન્યને ગંદકી કરતા અટકાવવાની એટલી જ ફરજ અને જવાબદારી નિભાવીને જ્યાં સ્વચ્છતા ત્યાં જ પ્રભુતાના સૂત્રને સાર્થક કરી શકાય.
3: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા સમાચાર સમીક્ષા. આજનો વિષય હતો નમો સ્વચ્છતા અભિયાન થકી આરોગ્ય સંસ્થાઓની સફાઈ. લેખન હર્ષલ પંડ્યા, રજૂઆત જયેશ વેગડા.
4: આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે.
5: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ સંઘગાન શિક્ષણ. આજે આપ સાંભળશો ઓડિયા ભાષાનું શિક્ષણ ગીત, જેના કવિ છે કેસી પાણીગ્રહી. બાળ દોસ્તો, આપની પાસે કાગળ અને પેન તૈયાર છે ને? તો ચાલો સૌપ્રથમ ઓડિયા ભાષાનું શિક્ષણ ગીત લખી લઈશું.
6: બચ્ચો, આજ મેં તુમ્હે એક ઓડિયા ગાના શીખાઉંગા. સીખોગે ના?
7: હાં.
6: યે ગાના એક ભજન હૈ જિસે શ્રી કાલિંદીચરણ પાણીગ્રહી ને લિખા હૈ. કિસને લિખા હૈ?
7: શ્રી કાલિંદીચરણ પાણીગ્રહી.
6: શ્રી કાલિંદીચરણ પાણીગ્રહી ને. અબ ઇસે લિખ લો.
8: કેયું નામ ધરી,
7: કેયું નામ ધરી,
8: ડાકીબી તુમકુ, તુમે જે સર્વનામ,
7: તુમે જે સર્વનામ,
8: કેવું નામ ધરી,
7: કેવું નામ ધરી,
8: ડાકીબી તુમકુ,
7: ડાકીબી તુમકુ,
8: તુમે જે સર્વનામ,
7: તુમે જે સર્વનામ.
6: યહ હુઆ ધ્રુપદ. અબ પહેલા અંતરા લિખ લો.
8: આલોક તુમકુ,
7: આલોક को
8: नपारे देखाई
7: नपारे देखाई
8: तुमे जे देखाओ ताहारे
7: तुमे जे देखाओ ताहारे
8: आलोक तुमको
7: आलोक तुमको
8: नपारे देखाई
7: नपारे देखाई
8: तुमे जे देखाओ ताहारे
7: तुमे जे देखाओ ताहारे
8: तुमे जे बेढ़ी चो
7: तुमे जे बेढ़ी चो कोटी विश्वर
8: सबुरी भीतरे बाहरे
7: सबुरी भीतरे बाहरे
8: तुमे जे बेढ़ी चो
7: तुमे जे बेढ़ी चो कोटी विश्वर
8: सबुरी भीतरे बाहरे
7: सबुरी भीतरे बाहरे
6: ये हुआ पहला अंतर अब दूसरा अंतर
8: लुहा
7: होई तुमे झरी पड़ा परा
8: केते नयनर कोणरु
7: केते नयनर कोणरु
8: लुहा
7: होई तुमे झरी पड़ा परा
8: केते नयनर कोणरु
7: केते नयनर कोणरु हस होई पुणी फूला परी फुट केते जे नरम अधरु हस होई पुणी फूला परी फुट केते जे नरम अधरु
8: डाकिबी
7: तुमकु
8: तुमे जे सर्वनाम
6: अब हम गाना सीखेंगे ये गाना खेमटा ताल में है इसकी 6 मात्राएं हैं ताल कैसा है ये पहले देख लो इसमें एक ताली और एक खाली है
8: एक दुई
6: अब हम गाना सीखेंगे
8: क्यों नाम धरी डाकी भी तुमको 1 2 3 4

0: तुमने गाना सीख लिया, इसे अब तुम सब मिलकर गाओ देखें।
1: 1 2 3 4

0: ભાવના જાપ સંઘગાન શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ઓડિયા ભાષાનું શિક્ષણ ગીત સાંભળી રહ્યા હતા, જેના કવિ હતા કેસી પાણીગ્રહી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર છે.

આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે બપોરના 3 વાગ્યા છે. અમારી આજની પ્રથમ સભાના કાર્યક્રમો અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું અમારી આજની બીજી સભામાં સાંજે 5 વાગે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર.

0: This is Akashvani, the news read by Abhishek Mukhopadhyay. Union Minister of Agriculture and Rural Development Shivraj Singh Chauhan today released the first installment of over 25,000 crore rupees to the states under Viksit Bharat Guarantee for Rozgar and Ajivika Mission Grameen. Mr. Chauhan also reviewed the implementation of the scheme with rural development ministers of all states and union territories. He said the first installment released today is aimed at ensuring that states have adequate funds so that wages can be paid within 15 days.
1: मनरेगा को पूरे देश में लागू करने में तीन साल लगे थे.
2: It took 3 years for MG Narega to be implemented across the country. But I am proud of all of you. Unlike MG Narega, the Viksit Bharat Ji Ramji Yojana was rolled out nationwide on its very first day. The scheme guarantees 125 days of employment instead of 100 days. If more than 7.5 lakh crore rupees is utilized effectively over 5 years across 2.86 lakh gram panchayats, every village can be transformed into a prosperous and fully developed community.
1: Samriddh aur viksit gaon ka nirman ho jayega.
0: The monsoon session of Parliament will commence from the 20th of this month and continue till the 13th of August. Parliamentary Affairs Minister Kiran Rijiju informed that President Draupadi Murmu has approved the proposal of the government to convene the monsoon session of Parliament from 20th of July. The government has issued a stern notice to Meta on child sexual exploitative and abuse material in paid ads on social networking site Instagram. Official sources said government has ordered Instagram to disable all ads and content promoting and facilitating access to abusive material. Minister of Electronics and IT has demanded a detailed explanation from Meta within 7 days. The government is reviewing whether the platform has complied with India's intermediary safety guidelines. The Indian Council of Medical Research, ICMR's flagship initiative, ICMR Minds, a national health research priority project, wins gold at the National Awards for e-Governance 2026. The award was presented by Union Minister of State for Personnel, Public Grievances and Pensions, Dr. Jitendra Singh. The Ministry of Health and Family Welfare informed that ICMR Minds is an implementation research study on the integration of screening and management of mental and substance use disorders with other non-communicable diseases. Prime Minister Narendra Modi has expressed grief at the demise of veteran tribal leader and former Gujarat Forest Minister Mohan Singh Ratwa today. In a social media post, Mr. Modi said he had the opportunity to work with Mohan Singh Ratwa for years in the Gujarat Legislative Assembly. He said the veteran leader's dedication and contributions to the all-round development of the tribal community, public service and the welfare of the people will always be remembered. Venezuela's acting president Delcy Rodriguez today thanked India for assistance in the wake of massive earthquakes. Rodriguez said that Venezuela will be reborn. In a social media post, Ms. Rodriguez said the country honors the rescuers from the United Kingdom, Qatar, France, India, Barbados, Brazil and Argentina in recognition of the invaluable work and the solidarity they have shown with Venezuela during these days of sorrow. She said Venezuela will never forget their dedication, courage and commitment. The Organization of the Petroleum Exporting Countries, OPEC Plus, has agreed to increase oil production by 188,000 barrels per day from August this year, following a virtual meeting to review global oil market conditions. In a statement released after this virtual meeting today, the 7 OPEC Plus member countries comprising Saudi Arabia, Russia, Iraq, Kuwait, Kazakhstan, Algeria and Oman said the decision is aimed at supporting market stability. In Maharashtra, heavy monsoon rains continued to affect several parts of the state today, triggering rescue operations and rain-related incidents. In Raigad district, 10 to 12 tourists were safely rescued by the police from Adoshi waterfall near Khopoli after the water level rose suddenly due to heavy rainfall. No injuries were reported. Authorities have advised people to stay away from rivers, waterfalls and other water bodies during the monsoon. In the FIFA World Cup, France booked their place in the quarterfinals with a hard-fought 1-0 victory over Paraguay in the round of 16 at Philadelphia. Captain Kylian Mbappe scored the only goal of the match from a penalty spot in the 70th minute. And that is the end of this news bulletin.
3: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. હોર્મુઝ સ્ટ્રેસ દ્વારા એલએનજી શિપમેન્ટ ફરી શરૂ થતાં સરકારે કુદરતી ગેસ સપ્લાય પરના કટોકટી નિયંત્રણો હટાવ્યા. પ્રખ્યાત પંડવાણી ગાયિકા અને પદ્મવિભૂષણથી સન્માનિત તીજનબાઈના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય સહિત અનેક અગ્રણી નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ આવતીકાલથી કેરળના કોચીમાં 2 દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠક. અમેરિકાના 250મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી શરૂ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને પાઠવી શુભેચ્છાઓ. ગાંધીનગરના કલોલમાં સામાજિક સંસ્થાઓ દ્વારા સંચાલિત શાંતિ નિવાસ છાત્રાલયના લોકાર્પણ અને વલ્લભ વિદ્યા વિહાર શાળાના ભૂમિપૂજન સમારોહને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ પર ભાર આપ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કોબા સર્કલ અને ભાટ સર્કલ વચ્ચે નર્મદા મુખ્ય નહેરના બ્રિજનું 12 લેનમાં રૂપાંતરણના કામનું ખાતમુહૂર્ત કર્યું. ભુજ શહેરમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ. દરેક ભુજવાસીઓને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલે અનુરોધ કર્યો. ઉનાના દરિયામાં કરંટ, 3 બોટ તણાઈ, 4 માછીમારનું રેસ્ક્યુ કરાયું. રાજુલામાં 8 ઇંચથી જળબંબાકાર. ધાતરવાડી વન પણ ઓવરફ્લો. ગીર સોમનાથના ગાંગડામાં 250 લોકોનું સ્થળાંતર કરાયું. ગુજરાતને મળશે પોતાનું પ્રદેશ વિશિષ્ટ એન્ટી સ્નેક વેનમ. સર્પદંશના મૃત્યુદરમાં થશે મોટો ઘટાડો. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા માંડવીના દરિયાકાંઠે વિશેષ કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી. રાજ્યકક્ષાની તરણ સ્પર્ધામાં કચ્છની ખેલાડી હિમદી ગિરીશભાઈ ચૌહાણને 1 સુવર્ણ સહિત 4 ચંદ્રક પ્રાપ્ત થયા. હવે પછીના મુખ્ય સમાચાર આપ સાંજે 7 વાગ્યાને 5 મિનિટે સાંભળી શકશો.

0: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા. એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ

0: સુરેશ વાડકર અને અનુપમા દેશપાંડેના સ્વરમાં આ હતું ચાંદની ફિલ્મનું ગીત. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ ગુલમહોર.
1: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર

0: और લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે જીએસઆરટીસીની 111 આધુનિક જીપીએસ યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા
1: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના બળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત ખેડૂતોને નહીં રહે કોઈ સંશય પહેલા ચૂકવાશે બળતર એટલું જ નહીં હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર
2: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત

0: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા. એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત

0: તથા ઉદય મજુમદારના સ્વરમાં આ હતું ગુરુ ફિલ્મનું ગીત. શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો ગુલમોહર કાર્યક્રમ સમાપ્ત થયો.
1: સૈયર મારી માડીએ ઓડણી માટા કી.
2: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
3: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
2: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
3: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
2: મહોતું મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનો ચૂકતા નહીં.
4: મહોતું.
0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સાંજના 5:45 થઈ છે. બસ થોડી જ વારમાં સાંભળીશું લોકસંગીતનો કાર્યક્રમ.
5: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
0: શ્રોતા મિત્રો, લોકસંગીતના કાર્યક્રમમાં આજે પ્રથમ સાંભળીએ કલ્યાણભાઈ મકવાણાના કંઠે પ્રાચીન ભજન.

एक संवेदनशील अने कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना वर्तर मा ऐतिहासिक वधारो करीने राज्यना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्रीना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। हवे कलेक्टर श्री अने खेडूत प्रतिनिधि वाली मार्केट रेट कमिटी नक्की करशे जमीन नी वास्तविक बजार किंमत। खेडूतों ने नहीं रहे कोई संशय, पहला चुकवाशे वर्तर। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।

રાધાબેન વ્યાસના કંઠે હમણાં જ આપ લોકગીતો માણી રહ્યા હતા. શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. બરાબર 6:15 સાંભળીશું સિંધીમાં સમાચાર.

આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર તોફિક સમા વાંચે છે. નમસ્કાર. અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને રાજકોટમાં વાવાઝોડા સાથે પવન ફૂંકાવા અને વીજળી પડવાની સંભાવનાને પગલે હવામાન વિભાગ દ્વારા આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્ય પર સર્જાયેલી સક્રિય વરસાદી સિસ્ટમને પગલે સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં વહીવટીતંત્ર દ્વારા ભારે તકેદારી રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહી અને પ્રતિકૂળ હવામાનને ધ્યાનમાં રાખીને કચ્છના કંડલા બંદર સહિત રાજ્યના વિવિધ પ્રમુખ બંદરો પર સાવચેતીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ઊંચા મોજા ઉછળવાની અને તેજ ગતિએ પવન ફૂંકાવાની શક્યતાઓને જોતા તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરમિયાન કચ્છ જિલ્લામાં લોકો દ્વારા સારા વરસાદની આશા સેવાઈ રહી છે. મુંદ્રા વિસ્તારના પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન જનપ્રતિનિધિઓ દ્વારા પ્રશ્નોની વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. તમામ વિભાગના અધિકારીઓને પ્રી મોન્સૂન કામગીરીને સત્વરે પૂર્ણ કરવા માટે જરૂરી તમામ સૂચનાઓ તથા માર્ગદર્શન પ્રાંત અધિકારી દ્વારા આપવામાં આવ્યું હતું. ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહીવટીતંત્રને સજ્જ રહેવા તેમણે તાકીદ કરી હતી. રાપર ભચાઉ પ્રાંતના અધિકારી જ્યોતિ ગોહિલની અધ્યક્ષતામાં રાપર પ્રાંત કચેરી ખાતે તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. મોળપર નજીક જાળી કટિંગની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા, જ્યોતિ ગામમાં નવા વીજ કનેક્શન આપવા, આડેસરમાં લો વોલ્ટેજ ઉકેલવા તથા 66 કેવીની કામગીરી પૂર્ણ કરવા, સહી ગામમાં નિયમિત પાણી પુરવઠો આપવા સહિત રજૂઆત કરાઈ હતી. તમામ વિભાગોને 7 થી 10 દિવસમાં પ્રશ્નોનો નિકાલ કરી તેનો અહેવાલ રજૂ કરવા પ્રાંત અધિકારી દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. આવતીકાલે જિલ્લા પંચાયત ભવનમાં સભાખંડમાં એક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાબેન હુણ અને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ બેઠકમાં ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવા તથા અગાઉ લેવાયેલા નિર્ણયો પર થયેલી કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવશે. આ બેઠકમાં મુખ્ય કારોબારી, સામાજિક ન્યાય, શિક્ષણ, જાહેર આરોગ્ય, જાહેર બાંધકામ, અપીલ, ઉત્પાદન, સહકાર અને સિંચાઈ તેમજ મહિલા બાળ વિકાસ અને પ્રવૃત્તિ સમિતિઓની રચના કરવામાં આવશે. જૂન માસ 2026 દરમિયાન સમગ્ર જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે આરોગ્યતંત્ર દ્વારા વ્યાપક સ્તરે સર્વેલન્સ અને ફોગિંગ સહિતની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં કુલ 296 જેટલી ટીમો દ્વારા કુલ 18,58,353ની વસ્તી અને 463,622 ઘરોને સર્વેલન્સ હેઠળ આવરી લેવાયા હતા. સમગ્ર જિલ્લામાં કુલ 13,88,233 પાત્રોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 416 મચ્છર ઉત્પત્તિ ઘર અને 534 મચ્છર ઉત્પત્તિ પાત્રો મળી આવ્યા હતા. તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને 538 મચ્છર ઉત્પત્તિ નાશ કરેલ પાત્રો અને 563 એબેટ દવા નાખવામાં આવી હતી. જિલ્લામાં ચોમાસાની વર્તમાન ઋતુને ધ્યાનમાં રાખીને તેમજ સંભવિત અતિવૃષ્ટિ, પૂર કે અને કોઈપણ પ્રકારની આપાતકાલીન ભૌગોલિક કટોકટીને પહોંચી વળવા માટે વહીવટી પ્રશાસન દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમ હાલ માધવ રિયક્ષ મંદિર ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેથી કટોકટીના સમયે નાગરિકોને જાનમાલનું રક્ષણ કરવા અને ત્વરિત બચાવ કામગીરી હાથ ધરી શકાય તે હેતુથી કચ્છ જિલ્લાને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 30 સભ્યોની એક વિશેષ ટીમ ફાળવી દેવામાં આવી છે, જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રેસ્ક્યુ ઓપરેશનના આધુનિક સાધનો સાથે સજ્જ 30 તાલીમબદ્ધ જવાનોનો સમાવેશ થાય છે. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવશિયા દ્વારા ભુજ શહેર અને માધાપર વિસ્તારના વિવિધ મુખ્ય માર્ગો અને હમીસર તળાવની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ચોમાસાની ઋતુ દરમિયાન અને સામાન્ય દિવસોમાં પણ શહેરોમાં સ્વચ્છતા તેમજ જન આરોગ્ય જળવાઈ રહે તે હેતુથી કલેક્ટર દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. જાહેર માર્ગો પર સ્વચ્છતા જાળવવા શ્રી રાણાવશિયાએ નાગરિકોને અપીલ કરી હતી. આદિપુર પોલીસ દ્વારા મુંદ્રા સર્કલ વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન કાળા ગ્લાસ લગાવેલા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી.
ગુજરાત સ્ટેટ એક્વાટિક એસોસિએશન દ્વારા 52મી ગુજરાત સ્ટેટ એક્વાટિક ચેમ્પિયનશિપ 2026 સ્વરાજ્ય સ્પોર્ટ્સ સંકુલ અમદાવાદ ખાતે યોજાઈ હતી, જેમાં કચ્છની હિમતી ચૌહાણે 1500 મીટર ફ્રી સ્ટાઇલમાં પ્રથમ નંબર, 50, 100 અને 200 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક બીજા નંબર અને 50 મીટર ફ્રી સ્ટાઇલમાં પણ બીજો નંબર મેળવી વિજેતા થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2026ના વર્ષમાં જ તેણે 25થી વધારે મેડલ મેળવ્યા છે. અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: મેઘરાજાના આગમન સાથે જ ધરતીના ખોળે ઉગું ઉગું થવા લાગેલી વિવિધ વનસ્પતિઓ જોઈ હરખાઈ રહેલા અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, નમસ્કાર.
1: મિત્રો, વરસાદને થોડા દિવસ થશે એટલે આપોઆપ ઉગનારી વનૌષધિઓની વાત તો કરીશું જ.
0: હા, પણ હાલ તો આપણે ફળો ખાઈને નિરોગી રહેવાની વાત કરી રહ્યા છે.
1: બિલકુલ.
0: આગળ ચાતુર્માસ આવી રહ્યો છે એટલે ફળોનો ઉપયોગ વધવાનો જ છે.
1: વૈદ્ય શ્રી ઋષિકેશ ઉપાધ્યાય પણ સ્ટુડિયોમાં હાજર જ છે.
0: હા,
1: એટલે આવો જાણીએ ફળોના ગુણો વિશે.
0: નમસ્કાર ઋષિકેશભાઈ.
2: નમસ્કાર.
3: નમસ્કાર ઋષિકેશભાઈ.
2: નમસ્કાર ભરતભાઈ.
0: તો આજે આપણે હવે અનાનસમાં તો ઘણા લોકો એમ કે છે કે ગરમ પાણીમાં અનાનસને ઉકાળીને ખાઓ ને તો કેન્સરના સેલે મરી જાય કે છે.
2: હા,
0: એ વાત સાચી.
2: એન્ટી કાર્સિનોજન પ્રોપર્ટીઝ એમાંથી મળે છે.
0: ઓકે.
2: પાકું અનાનસ ગળ્યું લાગશે અને ખટાશ વાળું છે.
0: બરાબર.
2: એનાથી વધારે પડતી ભૂખ લાગવી એ વસ્તુનું સોલ્યુશન અનાનસ છે. કોઈને વારે ઘડીએ બહુ જ વખત ભૂખ લાગે છે તો એ શરીરને ડીજનરેશન એટલે શરીરના કોષોને નુકસાન કરે છે. તો એને આયુર્વેદના એમાં અત્યગ્નિ કહેવાય અને એ અત્યગ્નિ વાયુને કારણે વધી જાય છે. તો અનાનસ છે એ ધીમે રહીને પચે અને વાયુનું શમન કરે છે. અનાનસનો ઉપયોગ વજન ઘટાડવા માટે આપણે વાપરી શકીએ.
3: અચ્છા, પાઇનેપલ થી વજન પણ ઘટે એમ?
2: ઘટાડી શકાય. પચવામાં ભારે છે છતાં અપચન ના કરતા લાંબા સમય સુધી ભૂખ ન લાગવા દે તેવું એક ફળ છે. વધુ વજન વાળા અને મેદસ્વી લોકો વજન ઉતારવા માટે
0: અનાનસ ખાય
2: લાભદાયી છે.
0: હા, બરાબર છે.
2: અનાનસ ખાઈ અને બીજો આહાર એક ટંક માટે છોડી દેવો.
0: અચ્છા,
3: એ મુખ્ય મુદ્દો છે. અનાનસ ખાવ પછી બીજું કશું નહીં ખાવાનું.
2: તો એક ટંક માટે આપણે બીજો ખાવાનું છોડી દઈએ, એકલા અનાનસ થી પેટ ભરેલું લાગશે આખો દિવસ અને એનાથી શરીરની બીજી ફેટ બર્ન થઈ અને શરીરને સુડોળ બનાવશે. એનાથી કોલેસ્ટ્રોલ પણ ઘટશે, હૃદય મજબૂત બનશે અને અનાનસની અંદર બીજા લાયટિક એન્ઝાઇમ્સ છે કે જ્યારે પણ કોઈ ભોજન કરેલું છે અને એની ઉપર એક બે ચીરી અનાનસ ખાવામાં આવે તો ભોજનના અણુઓને એ તોડી અને એનાથી પોષણ શરીરમાં લાગવા માટે મદદ કરી આપશે.
0: સુપાચ્ય પણ બનાવે.
2: સુપાચ્ય બનાવશે
3: એટલે ઉપર એક બે ચીર ખાવાની, જમ્યા પછી
2: એક બે ચીર ખાઈ લેવાની તો સુળતા નહીં આવે ક્યારે.
0: પછી સફરજન, એવું કે છે કે રોજ એક સફરજન ખાઓ તો ડોક્ટર પાસે જાય.
3: એટલે અંગ્રેજી કહેવત છે, એને પહેલે ડે કીપ્સ ધ ડોક્ટર અવે.
0: હા, એટલે તમે રોજ એક સફરજન ખાતા હોય તો ડોક્ટર પાસે જવાની જરૂર
2: ના પડે. સફરજન પણ આયુર્વેદના ગ્રંથોમાં કહેલું ફળ છે.
3: અચ્છા.
2: એ ઠંડુ છે, ગળ્યું છે, તુરાશ વાળું છે અને મળને સુકવનાર છે.
0: બરાબર છે.
2: કોન્સ્ટિપેશન વાળા વ્યક્તિઓ સફરજનથી દૂર રહેવું. વારંવાર જેને પ્રવાહી યુક્ત મળ પ્રવર્તન થતું હોય એવા માટે લાભદાયી
0: છે.
2: સફરજનથી કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે અને કોલેસ્ટ્રોલ ઓછું થશે એટલે હૃદય મજબૂત બનશે. સફરજન ખાવાથી શુગર સ્પાઇક નહીં આવે.
0: અચ્છા,
3: એટલે ઓચિંતી ખાંડ નહીં વધી જાય.
2: હા
3: હા, લોહીમાં.
2: બીજા ફળો જે ગળ્યા છે એ ખાવાથી જે
0: કેળામાં વધી જાય,
2: હા, જે પ્રમાણે શરીરમાં અચાનકથી શર્કરાનું પ્રમાણ વધી જાય છે એવું સફરજનથી નહીં થાય. એટલે ડાયાબિટીસ વાળા સફરજન ખાઈ શકે.
0: બરાબર છે.
3: પણ સામે ડાયાબિટીસ વાળાને એક જ છે, કબજિયાત ના હોવો જોઈએ.
2: હા. પછી સફરજન જેવા બીજા ફળ જે કે નાસપતિ અને પેરું,
0: હા,
2: એના પણ ગુણો લગભગ સફરજન જેવા જાણવા.
3: તો આપણે બોરે ડોક્ટર સાહેબ એવા જશે ને?
2: ના, બોરનું થોડું સ્ટ્રક્ચર જુદું છે અને એ જુદી રીતે કામ લાગે છે. પણ નાસપતિ, પેરુ અને સફરજન
0: એ ત્રણ એક કુળના છે.
2: એક સરખા એના અસરો વાળા છે.
3: એની અસર એક સરખી.
2: સફરજનથી પિત્ત વધે છે. નાસપતિ અને પેરુ પિત્તને એટલું બધું નથી વધારતું.
0: બરાબર છે.
2: અને જેમ સફરજન કોન્સ્ટિપેશન કરશે તો નાસપતિ અને પેરુ એવી રીતે કોન્સ્ટિપેશન નથી કરવાનું. એટલે જેને સફરજન નથી ખાઈ શકાતું એ પેરું અને નાશપતી ખાય.
3: બરાબર.
4: બસ પછી તો રહ્યું હવે નારિયેલ અને ફણસ.
3: એવું જ આપણું એક અગત્યનું એક ફળ તો છે જ, ખૂબ મીઠું પણ. એટલે પપૈયાને ઘણી વખત આપણે અગાઉ વાત કરી કે કબજિયાત થતી હોય તો સફરજન ન ખાઈ શકે, એમ કબજિયાત દૂર કરવા માટે પપૈયા ખાવામાં આવે, પાકા પપૈયા. અને પપૈયાનો બીજો પણ ઉપયોગ જે આપણે વાત કરી હતી એ થોડીક એના વિશે વાત કરો, કાચા પાકા પપૈયા બંને માટે.
2: પપૈયા કાચા અને પાકા બંને પ્રકારના ખાવામાં વપરાય છે. પપૈયું એ પાચન ક્રિયાને સુધારે છે, એની અંદર પેપેન નામનું તત્વ રહેલું છે. એ પેપેનના કારણે પાચન શક્તિને સુધારે છે.
4: બરાબર છે.
2: પેપેન શું કરે છે, પ્રોટીનના મોટા અણુઓ ને નાના અણુઓમાં ફેરવશે.
4: બરાબર છે.
2: એટલા માટે દરેક જગ્યાએ ગાંઠિયા સાથે કાચા પપૈયાની છીણ ખાવામાં વપરાય.
4: બરાબર છે.
2: ગાંઠિયા એ દાળમાંથી બને, ચણાનો લોટ જે પ્રોટીન છે, તો એની સાથે પાચન શક્તિ સુધારવા અને જે પ્રોટીન છે ગાંઠિયા ફાફડાની સાથેનું એ સરળતાથી પચી જાય, એટલા માટે કાચું પપૈયું.
3: એમ તો મેં ક્યાંક એ પણ વાંચેલું કે સાંભળેલું ડોક્ટર સાહેબ કે પપૈયા જે આપણા ગાંઠિયામાં ખાસ કરીને જે ખાવાનો સોડા વધારે નાખવામાં આવે એને કરકરા કરવામાં, તો એ સોડાની અસર ઘટાડવા માટે પણ એમ કે પપૈયાનું છીણ ખાવું જરૂરી છે, કાચા પપૈયાને. એ સાચું હોય
2: ના? એમાં બહુ તથ્ય છે નહીં. ખરેખર તો એનો ઉપયોગ પ્રોટીનના કણો,
3: અચ્છા પેપિન છે પ્રોટીનના કણને તોડે.
2: હા
3: બરાબર.
2: પ્રોટીએઝ એન્ઝાઇમ છે એટલે પ્રોટીનના કણોને સરળ અણુઓમાં કે જે શરીરમાં સુપાચ્ય થઈ જાય એવા અણુઓમાં ફેરવા માટે પેપિન વપરાય.
4: બરાબર છે.
2: સોડા તો એવી વસ્તુ છે એમાં જેટલી વસ્તુ ઉમેરવામાં આવશે તો એમાં એનું ડાયલ્યુશન વધે છે, એટલે એ સોડાને કોન્સન્ટ્રેશન ઓછું કરી આપશે, એમાં ના નથી. પણ ખરેખર એનું કારણ આ પ્રોટીનના પાચન માટેનું છે.
3: એટલે કાચા પપૈયાના રસમાંથી જે પાવડર બનાવે છે એ આંતરડાના ચાંદા દૂર કરવા માટે વપરાય છે, એટલે એ
2: સાચું. નિયત માત્રામાં પાકા પપૈયા ખાવાથી કોન્સ્ટિપેશન દૂર થશે,
3: કબજિયાત દૂર થઈ જાય.
4: બરાબર છે.
2: મરડાના રોગીમાં બે પ્રકારે શરીરમાં તકલીફ જોવા મળે છે, ક્યારેક કબજિયાત થઈ જાય છે અને ક્યારેક ઝાડા થઈ જાય છે.
4: બરાબર.
2: તો દાડમ અને પપૈયું સમજી વિચારીને ખાવાથી મરડાના રોગીને આપણે સાજો કરી શકીએ,
4: એટલે બેલેન્સ કરવું પડે ખાવામાં.
2: કોન્સ્ટિપેશન હોય કબજિયાત હોય એવા સમયે જીરું સંચળ અને પપૈયું.
4: બરાબર.
2: અને જ્યારે એને લૂઝ મોશન થયા છે અથવા ઝાડા થયા છે એવા વખતે દાડમ અને એની છાલનો ભૂકો.
4: બરાબર છે.
2: આ રીતે વારાફરતી પરિસ્થિતિ પ્રમાણે ખવડાવાથી મરડામાં રાહત રહેશે.
3: એટલે એવો તે કડવો પ્રસંગ છે. મેં આમ તો ફિલ્મનો દ્રશ્ય છે અહીંના, મને બહુ ગમ્યો તો એ રીતે કે એક બેન બીજા બધા ફળોનો લારી લઈને ઉભા હોય છે અને જયારે ત્યાં વૃદ્ધો જાય છે ને ત્યારે એમણે એમ કે છે બધા વડીલોને કે મારી લારી તમારા માટે છે જ નહીં, મારી લારી જવાનીઓ માટે છે. તમને બધા વૃદ્ધોને તો કબજિયાત થાય, કબજિયાતની દવા મારી પાસે છે નહીં, કારણ કે કબજિયાતનું ફળ પપૈયું હું રાખતી જ નથી. તમારા માટે એમ કે પેલી પપૈયાની લારીએ જવું જોઈએ.
2: પપૈયાથી આંખની જોવાની ક્ષમતા પણ સુધરે છે.
3: અચ્છા.
2: જેમ કે આંખમાં અમુક લોકોને રંગ ઓળખી નથી શકાતા, તો રંગ ઓળખવાની ક્ષમતા વધારવા માટે.
4: બરાબર છે.
2: અથવા સારી રાખવા માટે પપૈયાનો ઉપયોગ થાય છે.
4: બરાબર છે. આપણું ફણસનું રહ્યું ખાસ. ફણસ આપણે એમ રોજિંદી જીવનમાં બહુ ઓછું પ્રચલિત છે, પણ જ્યાં ખવાય છે ત્યાં વધારે ખવાય છે.
2: જેમ કોકણ પટ્ટો તમે સાંભળ્યો હોય, કોકણ વિસ્તાર
3: મહારાષ્ટ્રનો,
2: ત્યાં ફણસ ખૂબ વપરાય છે. કેરળમાં પણ ખૂબ વપરાય.
4: ગુજરાતમાં એટલા નથી વપરાય,
2: એટલા નથી વપરાય. તો ફણસ એ જે તે પ્રદેશ માટે ખાવું બહુ સારું છે. અને ત્યાં હંમેશા ભેજવાળું વાતાવરણ રહે છે. તો એવા જગ્યાએ ફણસ સારા એવા ઉગે બી છે, સારી ક્વોલિટીના બી ત્યાં ઉગે છે અને ત્યાંના લોકો માટે કામનું છે. પાકું ફણસ પણ અનાનસમાં કીધું એ રીતના શરીરમાંથી મેદ ઓછો કરી આપશે અને લાંબા સમય સુધી ભૂખ ન લાગવા દે અને પોષણ પણ આપશે.
3: અચ્છા, તમે ફણસ ખાવ તો પછી ભૂખ ન લાગે?
2: હા, ફણસ એક બે વાડકા ખાઈ લીધું હોય ને તો પછી ભૂખ લાંબા સમય સુધી અનુભવમાં નહીં આવે.
4: આમ ટેસ્ટમાં કેવું હોય ફણસ?
2: ફણસ પાકું હોય તો મસ્ત ગળ્યું લાગશે.
4: અચ્છા, ઓકે.
3: એટલે આમ તો એને કાઢતી વખતે કઈ કેવું હોય છે કે હાથમાં તેલ લગાડે પછી જ કાઢે, પેશીઓ કાઢે.
2: હા, કારણ કે જયારે ફણસ સમારીએ એ વખતે ફણસની છાલ અને એનો જે રસ છે એનાથી હાથમાં ખંજવાળ આવી શકે છે. એટલા માટે તેલ લગાડી અને
3: પછી ફણસની પેશીઓ કાઢે.
2: હા, પેશીઓ કાઢે અને એની પેશીઓને સહેલાઈથી છૂટી કરવા પણ એ તેલનો ઉપયોગિતામાં આવી
3: શકે છે.
2: ફણસ જેમ કહ્યું એવું પચવામાં ભારે છે એટલે લાંબો સમય એને પચવામાં લાગે છે, મેદ ઘટે છે અને માઉસને મજબૂત કરે છે.
4: અચ્છા,
2: ફણસની અંદર પણ કેલ્શિયમ જોવા મળશે, મેગ્નેશિયમ છે, ફોસ્ફરસ અને વિવિધ ફેટ સોલ્યુબલ વિટામિન, જેમ વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઇ અને કે. આ બધા ફણસમાંથી મળે.
3: એટલે એમાં ચરબી ઓગળી જાય એ વિટામિનમાં.
2: હા, ચરબીમાં ઓગળતા વિટામિનો
3: અચ્છા
2: ફણસમાંથી મળી રહે છે અને એ મેદને ઘટાડી, ચરબીને ઘટાડી અને હાડકા મજબૂત કરવા કામ લાગશે.
4: બરાબર છે. પછી નારિયેલની વાત કરીએ તો ટોપરું પણ હોય છે, સૂકું ટોપરું પણ તમે ખાવ તો તમારા વાળમાં બહુ સારું હોય છે અને નારિયેલ પાણી પણ એટલું જ સારું હોય છે, સ્કીન માટે પણ સારું હોય છે.
2: હા,
4: અને લગભગ બીમાર વ્યક્તિને આપણે એમ કહીએ કે નારિયેલ પાણી લઈ જાઓ દવાખાને જાય ને, તો કોઈ પણ બીમારીમાં લગભગ નારિયેલ પાણી તો આપતા જ હોય છે.
2: જળ વર્ગની અંદર નારિયેળનું પાણી ગણેલું છે. એના ઉપરાંત ફળ વર્ગની અંદર નારિયેળ અને એની સાથે સાથે તાડફળી,
4: તાડફળી
2: આ બંનેને એક જ કેટેગરીમાં મૂક્યા છે.
4: બરાબર છે.
2: આ બંને મધુર અને શીતળ છે,
4: ઠંડા
2: ઠંડા અને ગળ્યા છે. શરીરની અંદરથી પિત્તને ઓછું કરી આપશે.
4: બરાબર.
2: શરીરમાં બળ અને માઉસને પોષણ આપે છે. હવે નારિયેળનું પાણી એની સાથે કોપરું એ શરીરની અંદર માઉસ સુધારી આપશે.
4: બરાબર.
2: તાપ તડકામાંથી થાકીને આવેલા વ્યક્તિઓ ને શ્રમ થયો છે તો નારિયેળનું પાણી પીવાથી શરીરમાંનું ફ્લુઇડ બેલેન્સ થાય છે.
3: બરાબર.
2: જ્યારે પણ કોપરું ખાઈએ એ વખતે ગોળ ચણા એની સાથે કોપરાનું કોમ્બિનેશન ખવાતું હોય છે. આ ત્રણ વસ્તુનું કોમ્બિનેશન શરીરમાં જરૂરી જેટલા બી પોષક તત્વો છે એ બધા જ પૂરા પાડે છે.
3: અચ્છા,
4: બરાબર છે.
2: અને હાડકાને મજબૂત
3: કરશે.
2: એના ઉપરાંત ગ્રંથોની અંદર એને મૂત્રલ અને બસ્તી શોધન એવું કીધું છે. તો જેને પેશાબ ઓછો આવે છે, અટકી અટકીને આવે છે અને પથરીના કારણે પેશાબમાં બળતરા થાય છે, આ બધી પરિસ્થિતિમાં નારિયેળનું પાણી ખૂબ ફાયદો કરે છે.
3: એટલે ઘણાને ડોક્ટર સાહેબ માનો કે પેટમાં ઓછીથી કંઈક ઈજા થઈ હોય એટલે બહારથી ઘાવ દેખાતો ન હોય પણ માર વાગ્યો હોય તો, અને માનો કે એક બાળકનો કિસ્સો તો મને એ રીતે યાદ છે કે એને ઘોડાએ એના ડાબલો છે પેટ ઉપર ઓછીથી માર્યો, હવે એ તરત જ ડોક્ટર

0: કહ્યું કે બીજી દવા પછી પહેલા એને નાળિયેરનું પાણી પીવડાવો, તો એ અંદર એટલે અંદર રાહત આપે એટલે એને કારણે.
1: હા, એ એવું થાય છે કે જ્યારે પણ પેટના ભાગમાં વાગે ત્યારે નર્વસ સિસ્ટમ ની ઉપર ઈજા થાય છે,
0: બરાબર,
1: અને એ થોડા સમય માટે એનું કાર્યક્ષમતા બદલાઈ જાય છે. હા, અને નાળિયેર પાણી પીએ તો જેમ કહ્યું કે બસ્તી શોધન છે, એટલે મૂત્રાશયની અંદર મૂત્રની ક્વોન્ટિટી વધારશે અને એના કારણે જે નર્વસ સિસ્ટમ છે એ ફરીથી રીએક્ટિવેટ થશે અને યુરિન ઇઝીલી પાસ થાય છે.
2: બરાબર છે.
1: જ્યારે પણ મૂત્રાશયની અંદર મૂત્ર ભેગું થાય એટલે નર્વસ સિસ્ટમને ખબર પડે કે હવે યુરિન પાસ કરાવડાવી દેવું જોઈએ, તો જેટલું જલ્દી મૂત્રાશય ભરાશે એટલું જલ્દી નર્વસ સિસ્ટમ ને ખબર પડશે કે હવે યુરિન પાસ કરાવી દેવું જોઈએ. એટલા માટે જે નાળિયેરનું પાણી છે એ જલ્દીથી યુરિનરી સિસ્ટમ સુધી પહોંચે છે અને ત્યાં યુરિનેશનની જે કઈ તકલીફ છે એ બધી એમાં મટાડશે. એના ઉપરાંત
0: એટલે જઠરમાં નુકસાનને કારણે કે અથવા તો ઘા વાગવાને કારણે જે બહુ ઓછા પ્રમાણમાં રક્તસ્ત્રાવ થયો હોય એને પણ બહાર કાઢી નાખશે ને મૂત્ર માટે કે નહીં આપણે કોપરું.
1: હા, એટલે મૂત્રાશયની અંદર કશુંક વાગ્યું હોય, એટલે જેમ કે બહારથી વાગેલાની વાત નથી.
2: એટલે નાળિયેર માટે એવું કહેવાય છે, મેં એવું સાંભળ્યું છે કરુભાઈ, કે બહારના રૂજ કરતા નાળિયેર પાણી અંદરૂની રૂજ વધારે લાવે છે.
1: એટલે બહારથી વાગેલાનું નહીં, પરંતુ કોઈને પથરી છે અને મૂત્રાશયની અંદર એ પથરી ઘસાઈ
2: હોય
1: અને જે લોહી નીકળે, હવે આવી પરિસ્થિતિમાં નાળિયેરનું પાણી
2: બેસ્ટ
1: વધારે ફાયદો કરશે. નાળિયેર પાણીની અંદર અલગ અલગ ક્ષાર છે, એ ક્ષારને કારણે મૂત્રની પ્રવૃત્તિ માં સુધાર જોવા મળે છે.
0: અચ્છા, એટલે કોઈને અટકી જતો હોય પેશાબ તો એની મેળે થાય.
1: હા,
0: સરસ.
2: ઘણા બધા ફ્રૂટની વાત કરી પણ હવે ઋષિકેશભાઈ, આપણે વજન ઉતારવા અને ડાયાબિટીસમાં શરીરમાં મેદ ઓછો કરવા બીજા કયા કયા ફળો ઉપયોગી છે? જેમ કે આપણે, મેં અત્યારે સિઝનમાં જાંબુ બહુ ખાધા અને ખાધા પછી મેં છે ને એના ઠળિયા પણ ભેગા કરી રાખ્યા છે. બધા એવું કહે છે
0: કે
2: ડાયાબિટીસમાં વધારે પડતી સુગરમાં કામ આવે, તો મેં કીધું એક વખત આપણે ઠળિયાનો પાવડર બનાવીને જોઈએ કેવું લાગે છે. તો એના વિશે વાત કરો ઉપાધ્યાય સાહેબ.
1: વજન ઘટાડવા અને ડાયાબિટીસ વાળા આ દર્દીઓને ઘણા બધા ફળ જે સુગર સ્પાઇક કરી આપે છે, તો એમને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળા ફ્રૂટ્સ ખાવા જોઈએ. એની અંદર એવોકાડો, કોપરું, નાળિયેર, કીવી, સફરજન, પેરુ, નાસપતિ, કાળી દ્રાક્ષ, નારંગી, આલુ, જાંબુ, શેતુર, બોર, ગુંદી, અંજીર, ફાલસા અને કોઠો, આ બધા ફળો.
0: એમાં શર્કરાનું પ્રમાણ ટૂંકમાં ઓછું છે.
1: શર્કરાનું પ્રમાણ તો હોય પણ શર્કરા સીધે સીધી લોહીમાં ભળે નહીં,
0: એટલે ધીરે ધીરે છૂટી પડે,
1: ધીરે ધીરે છૂટી પડે, કારણ કે આની અંદર ફાઈબર પણ હોય અને એ ધીરે ધીરે છૂટી પડી અને લોહીમાં ધીમે ધીમે ભળશે. એટલે ડાયાબિટીસ વાળાને જે શર્કરાથી નુકસાન થાય છે એટલી બધી શર્કરા લોહીમાં નહીં પહોંચાડી આપે. ગણપતિજીના, ગણેશજીના ડિસ્ક્રિપ્શન માં એક શ્લોક કહેલો છે, ગજાનનમ ભૂત ગણાધી સેવિતમ કપિત્થ જંબુ ફલ ચારુ ભક્ષણમ. તો ગણેશજીનું બોડી સ્ટ્રક્ચર આપણે કહે દુંદાળા દેવ છે, તો એ પ્રી ડાયાબિટીક અને મેદસ્વી શરીર છે.
0: બરાબર.
1: અને એ શું ખાય છે? કોઠું અને જાંબુ.
0: કોઠું અને જાંબુ,
2: લાડુ ખાય છે, લાડુ પકડ્યા હોય છે.
1: એટલે ગજાનન ભૂત ગણાધી સેવિતમ કપિત્થ જંબુ ફલ ચારુ ભક્ષણમ, એટલે કોઠું એટલે કપિત અને જંબુ એટલે જાંબુ. તો આ ઉલ્લેખ પરથી એક સમજવા જેવું છે કે ગણેશજીનું કદ કાઠી,

0: એ મેદસ્વી અને ડાયાબિટીક સ્ટ્રક્ચર છે. આવા શરીરને સમતોલિત રાખવું હોય તો કોઠું અને જાંબુ નો ઉપયોગ કરો.
1: બરાબર.
0: તો કોઠું જાંબુ ખાવાથી શરીરમાંથી મેદ ઓછો થશે, કોલેસ્ટરોલ અને ડાયાબિટીસ જેવી તકલીફોમાં રાહત મળે છે. કઈ રીતે? જાંબુ ખાઈ લેવાનું, એના ઠળિયા સૂકવી દેવાના અને એ ઠળિયાનો પાવડર કરી
2: ઉપરની છાલ કાઢ્યા પછી ઠળિયો સુકાઈ એટલે ઉપરનું
0: છોતરું અપાઉપ નીકળી જાય છે.
2: બરાબર.
0: અને એના ઠળિયાનો પાવડર કરી દઈએ તો એ સારામાં સારું ગ્લાયસેમિક કંટ્રોલ માટે વપરાતું ડ્રગ છે. ક્યારેક જો આવું કરવાનો કંટાળો આવતો હોય તો જ્યારે જાંબુ ખાઈએ તો પહેલું જાંબુ ઠળિયા સાથે ચાવીને ખાઈ જવું, પછીના જાંબુ.
1: અરે બાપરે.
2: પણ એ તો એટલા જેટલા વખત તાજા જાંબુ મળતા હોય ત્યારની વાત છે, બાકી તો પછી તમારે સુકેલા જ ખાવા પડે.
0: હા. અને પોતે ખાધેલા જાંબુના ઠળિયા ભેગા કરી રાખવા અને એનો જ પાવડર કરવો.
1: મેં ભેગા કરી રાખ્યા છે
0: કારણ કે બજારમાં જે ઠળિયા મળે છે, ઠળિયાનો પાવડર, એ કેટલા સારા હોય, એની અંદર બીજી જીવાતો ના અનુબંધ વાળા જો ઠળિયાનો પાવડર મળી ગયો હોય તો એ શરીરને બગાડશે, એના કરતા
1: જાતે ખાવાનું, જાતે સૂકીને,
0: જાતે સૂકીને ભૂકો કરી દેવો.
2: એટલે અમારે એક વડીલ વૈદ્ય હતા, એ તો એમ જ કહેતા હતા કે તમારે ગામમાં ગામને પાદર બે ચાર તો જાંબુના એમ કે ઝાડ વાવવા છે અને જાંબુના બાળકો ખસે તો આંતરડામાં ક્યાંય પણ એમ કે જો વાળ ભેગા થયા હશે, વાળના ટુકડો ક્યાંય હશે તો જાંબુ છે એમ કે કાઢી નાખશે આંતરપૂછ સુધીમાં બધામાં.
0: હા, એ એટલે આંતરડાને સાફ કરવા.
2: આ જૈવ વિવિધતાની જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે મને એવું લાગે છે કે જાંબુનું આ મહત્વ પણ આપણે સમજવું જોઈએ કે દરેક ગામની એકાદ પાદરમાં એક બે તો જાંબુના ઝાડ વાવવા
1: જોઈએ.
0: બિલકુલ.
1: પછી ઋષિકેશભાઈ, આ ભારતીય મૂળના બીજા ફળો છે જે પ્રચલનમાં નથી પરંતુ ખૂબ લાભદાયી છે, અને હું તો એમ કહું છું ઘણી વખત મોસમી ફળો છે કે જેમ કે બોર છે, ગુંદી છે, ગુંદા છે, રાયણ છે, ફાલસા છે, પછી ખજૂર છે, ખારેક છે, તારફળી છે, એ બધા મોસમી ફળો છે. થોડાક જ સમય માટે આવે અને પછી બંધ થઈ જાય. અને બીજા આપણા ભારતીય મૂળના જે પ્રચલનમાં નથી પણ છે લાભદાયી, એ કયા કયા?
0: તો પહેલા આપણે બોરની વાત કરી લઈએ. તો બોર ત્રણ જાતના જોવા મળે છે. એક તો રાજબદર કહેવાય, મોટા બોર.
2: મોટા બોર
0: એ પૌષ્ટિક છે,
2: ગોલા બોર જેને આપણે.
0: પછી મધ્યમ બોર આવે છે, એ પણ ગળ્યા ખાટા અને પૌષ્ટિક છે.
1: બરાબર છે.
0: અને ચણી બોર છે, એ ખટાશ સાથે ગળપણ અને શરીરમાં પાચન ક્ષમતાને સુધારવા વાળા છે. અને તમે જોયું હશે કે બોરની સુકવણી લોકો કરી અને
1: ખાતા હોય છે, સૂકા
2: બોર, ખાસ કરીને ચણી બોર.
0: હા, ચણી બોર અને મધ્યમ બોર આ બંનેની સુકવણી મળતી હોય છે. તો એનાથી શું ફાયદો થાય? તો તરસ છીપાવશે, થાકને દૂર કરશે અને પાચન શક્તિને સુધારશે. પછી ગુંદી છે, જ્યારે પણ અમે લોકો જંગલમાં ફરવા જતા હોઈએ તો ગુંદીનું ઝાડ દેખાય, જો લાલ સરસ પાકું ફળ જોયું તો અમે ગુંદી અચૂક ખાઈએ.
2: ના ના, ઝીણા જે હોય, મોટા ગુંદા નહીં.
0: હા, તો ગુંદી જંગલમાં ફરતા ખાઈએ કેમ? તો ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ, જો લાંબો સમય ચાલ્યા હોઈએ તો થાક લાગે, શરીરની અંદરના જે મસલ્સ છે એની અંદર ઇલેક્ટ્રોલાઇટ નીકળી જાય છે, તો ગુંદી ખાવાથી ઇલેક્ટ્રોલાઇટ બધા બેલેન્સમાં રહેશે અને શરીરમાં રસ ધાતુનું પોષણ કરે છે.
1: બરાબર.
0: પછી ગુંદા, ગુંદાને આયુર્વેદમાં વિષઘ્ન કહ્યા છે.
1: અચ્છા,
2: વિષઘ્ન.
0: હા,
2: એટલે ઝેરને ઘટાડી,
0: શરીરમાં જે જૈવિક વિષ પેદા થયું છે
2: અચ્છા
0: એને ઓછું કરી આપશે. અને શુક્રવર્ધક છે. ઉપરાંત સાંધાઓ ની અંદર સાઇનોવિયલ ફ્લુઇડ,
2: હા, જે પ્રવાહી ઘટી જાય છે, ખાસ કરીને ગોઠણમાં તો ખાસ.
0: હા, સાંધાઓની અંદરનું પ્રવાહી જેને કે એને સુધારશે. પછી છે રાયણ. રાયણ પણ પહેલા બહુ પ્રચલનમાં હતું હવે રાયણ ખાવાનું લોકો

0: ઓછું કરી દીધું છે.
1: કારણ કે એમાં એવું જ છે, પેલું ખાવ એટલે મો થોડુંક છે એ ચીકણું ચીકણું થઈ જાય ને પેલું થાય,
2: આરું આરું લાગે.
0: અને બજારમાં રાયણ પહેલા જે જોવા મળતી હતી એવી જોવા હવે નથી મળતી.
1: પહેલા તો સુખી રાયણ પણ મળતી હતી અને રાણ કોકડી કહેતા હતા અને છોકરાઓ બોલતા હતા રાણ કોકડી ના કાઢે આવે ને જાય.
0: સંસ્કૃતમાં એનું એક નામ છે રાજાદન. રાજા લોકોને ખાવાનું ફળ છે.
1: અચ્છા, શું વાત છે. એટલે
0: પૈસાદાર લોકો અથવા રાજા
2: એ રાયણ ખાય.
0: રાયણ ખાય. તો અત્યારે હું 2-3 મહિના પહેલા જયારે રાયણ મળતી હતી તો લારી ઉપર ગયો હતો અને એનો ભાવ એટલો બધો બોલ્યા એમણે કે મને ખરેખર આ નામ યાદ આવી
1: ગયું.
0: રાજા જ ખાઈ શકે.
1: 100 રૂપિયાની 100 ગ્રામ
0: આપે છે.
2: એના ભાવ કરતા વધારે મોંઘી હોય છે. એવી રીતે લીચીમાં અત્યારે એવું બહુ જોવા મળે છે, બહુ જ મોંઘી હોય. આપણે જઈએ લેવા પણ ભાવ સાંભળીને આપણને એમ થાય કે કેટલી લઈશું,
0: કેટલી થોડી લઈ લઈએ. તો રાયણ થી રસ ધાતુ, માંસ અને શુક્ર આટલાને પોષણ મળે છે. જ્યારે સ્ત્રીઓમાં લેક્ટેટિંગ વુમન ખાસ કરીને
1: એટલે બાળકને ધવડાવતી
0: ધવડાવતી હા એ લોકોનું લેક્ટેશન સુધારી આપશે.
1: અચ્છા,
0: શરીરને પોષણ આપીને મજબૂત કરશે અને વાયુ અને પિત્તને ઘટાડે છે. રાયણ છે, સેતુર છે, ફાલસા આ બધાનો ઔષધીય ઉપયોગ છે. તો હું આપણા શ્રોતા મિત્રોને એવું કહેવા માંગુ કે આવા બધા ફળ, આવા બધા વૃક્ષ જે રાયણ, સેતુર, ફાલસા જેવા ફળો છે એ આપણી આસપાસ ઉગાડવા જોઈએ.
2: મિત્રો, હજી તો બીજા ઘણા ફળો વિશે જાણવાનું બાકી છે પણ એ વિશે વધુ વાતો કરીશું આવતા રવિવારે સાંજે 6:30 વાગે.
3: ત્યાં સુધીમાં તમે તમારા ગામ કે વિસ્તારની જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિ એટલે કે BMC ના સભ્યોને મળીને ચોમાસામાં તમારા વિસ્તારમાં ઉગી નીકળતી વનસ્પતિઓના નમૂનાના ફોટા અને વિગતો અમને મોકલી આપજો.
2: ચોક્કસ.
3: ફોન અને વોટ્સએપ થી તમારા નામ સાથે અમે બીજા બધા મિત્રોને જણાવીશું.
2: એ માટે ફોન નંબર તો એ જ છે
3: 94-276-0596 અને પત્ર લખવાનું સરનામું પણ એ જ છે.
2: જૈવિક વિવિધતાનું જતન,
3: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
2: અરણ્ય ભવન,
3: બી વિંગ,
2: 5મો માળ,
3: સેક્ટર 10, ગાંધીનગર.
2: તો ફરી આવતા રવિવારે મળીએ. ત્યાં સુધી તબિયત સાચવજો અને ગૌરવથી ગાજો.

0: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. ભુજ શહેરમાં સ્વચ્છતા અભિયાનનો આરંભ. દરેક ભુજવાસીઓને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલે કર્યો અનુરોધ. અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને રાજકોટમાં વાવાઝોડા સાથે પવન ફૂંકાવા અને વીજળી પડવાની સંભાવનાને પગલે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું. આવતીકાલે જિલ્લા પંચાયત ભવનમાં સભાખંડમાં એક સામાન્ય સભાનું આયોજન. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા દ્વારા ભુજ શહેર અને માધાપર વિસ્તારના વિવિધ મુખ્ય માર્ગો અને હમીરસર તળાવની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું. જૂન માસ 2026 દરમિયાન સમગ્ર જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા વ્યાપક સ્તરે સર્વેલન્સ અને ફોગિંગ સહિતની સઘન કામગીરી હાથ ધરવામાં આવી. જિલ્લામાં ચોમાસાની વર્તમાન ઋતુને ધ્યાનમાં રાખીને તેમજ સંભવિત અતિવૃષ્ટિ, પૂર કે અન્ય કોઈપણ પ્રકારની આપતકાલીન ભૌગોલિક કટોકટીને પહોંચી વળવા માટે વહીવટી પ્રશાસન દ્વારા આગોતરું આયોજન. આદિપુર પોલીસ દ્વારા મુંદ્રા સર્કલ વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી. મુંદ્રા વિસ્તારના પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. રાપર ભચાઉ પ્રાંતના અધિકારીની અધ્યક્ષતામાં રાપર પ્રાંત કચેરી ખાતે તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઈ. 52મી ગુજરાત સ્ટેટ એક્વાટિક ચેમ્પિયનશિપ 2026માં કચ્છની હિમધી ચૌહાણે 1500 મીટર ફ્રી સ્ટાઇલમાં પ્રથમ નંબર, 50, 100 અને 200 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં બીજો નંબર અને 50 મીટર ફ્રી સ્ટાઇલમાં બીજો નંબર મેળવી વિજેતા થઈ. મુખ્ય સમાચાર પૂરા થયા.
1: વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.

0: તલત અઝીઝના સ્વરમાં ગવાયેલ આ ગઝલ સાથે જ આજનો ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. બસ થોડી જ વારમાં સાંભળીશું પ્રાદેશિક સમાચાર.
1: તને કોલેજનો ટાઈમ યાદ છે? અરે કોલેજની યાદો છોડ, હું કેટલી વાતો ભૂલી ગયો છું. ત્યારનો બેંક એકાઉન્ટ પણ યાદ નથી.
2: બેંક એકાઉન્ટ જૂનો હોય તો ખબર પડી શકે છે.
3: ક્યાંથી ખબર પડશે?
2: ઉદ્ગમથી. RBI ના ઉદ્ગમ પોર્ટલ પર રજીસ્ટર કરીને લોગિન કરો અને પોતાની ડિટેલ્સ નાખીને 10 વર્ષ કે એનાથી જૂના નિષ્ક્રિય ખાતાને સર્ચ કરો. બેંકનો સંપર્ક કરીને ખાતું સક્રિય બનાવો.
3: આજે જ સર્ચ કરીશ.
2: તો આજની ચા તારા તરફથી.
3: હા હા.
4: RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
5: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, શિક્ષણના માધ્યમથી નવી પેઢી સક્ષમ બનીને બહાર નીકળશે ત્યારે સમાજનું ચિત્ર બદલાશે. રાજ્યના શહેરી વિસ્તારના પ્રથમ નવા કેબલ સ્ટેટ ફ્લાયઓવર બ્રિજનું ગાંધીનગરમાં લોકાર્પણ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની આગાહી. આજે 97 તાલુકામાં વરસાદ. છોટાઉદેપુરના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે અવસાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી. બાસ્કેટબોલ. ફીબા વિશ્વકપ ક્વોલિફાયર્સમાં આજે રાત્રે ભારત અને લેબનોન વચ્ચે અમદાવાદમાં મુકાબલો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, શિક્ષણના માધ્યમથી નવી પેઢી સક્ષમ બનીને બહાર નીકળશે ત્યારે સમાજનું ચિત્ર બદલાશે. ગાંધીનગરમાં સામાજિક સંસ્થાઓ દ્વારા સંચાલિત શાંતિ નિવાસ છાત્રાલયના લોકાર્પણ અને વલ્લભ વિદ્યા વિહાર શાળાના ભૂમિપૂજન સમારોહને સંબોધતા શ્રી પટેલે કહ્યું હતું કે વ્યથામાંથી વ્યવસ્થાના સંકલ્પથી વિચરતી વિમુક્ત જાતિઓને સન્માનજનક સરનામું મળ્યું છે. છેવાડાના વંચિત માનવીને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવીને જ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું સપનું સાકાર થશે તેમ પણ શ્રી પટેલે ઉમેર્યું.
6: હંમેશા વ્યથામાંથી વ્યવસ્થા તરફ જ આગળ વધે કે શું વ્યવસ્થા કરવાથી વ્યથા બંધ થઈ જાય, એના માટેનો હર હંમેશા પ્રયત્ન કર્યો છે. એટલે હવે ધીમે ધીમે ધીમે આખા ગુજરાતમાં બહેનશ્રી ફરી અને ખૂબ સારા કામો થઈ રહ્યા છે. સરનામું આવે તો ઓળખ આવે અને ઓળખ આવે તો તમારે તમારા હક મળે. આ બધું જ કામ વિચરતી વિમુક્ત જાતિ માટે થઈ રહ્યું છે. ખૂબ સારું કામ થઈ રહ્યું છે.
5: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના વિમાન મથક માર્ગ પર તૈયાર કરાયેલા રાજ્યના શહેરી વિસ્તારના પ્રથમ નવા કેબલ સ્ટેટ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું. અંદાજે 175 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા મજબૂત સ્ટીલના તારથી સજ્જ આ બ્રિજની લંબાઈ 1.48 કિલોમીટરની છે. માર્ગ મકાન વિભાગ અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઔડા દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલા અને પાટનગર ગાંધીનગરને અમદાવાદ વિમાન મથક સાથે જોડતા આ માર્ગથી ભાટ સર્કલ પર ટ્રાફિક જામથી લોકોને રાહત મળશે. આ ઉપરાંત શ્રી પટેલે ગાંધીનગરમાં કોબા સર્કલ અને ભાટ સર્કલ વચ્ચે નર્મદા મુખ્ય નહેરના બ્રિજનું 12 લેનમાં રૂપાંતરણના કામનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ સુરેન્દ્રનગરમાં શાળા છોડી દેનારી દીકરીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી તેમને પુનઃ શાળા પ્રવેશ માટે પ્રેરિત કર્યા હતા. સરકારના બેક ટુ સ્કૂલ અભિયાન અંતર્ગત સુશ્રી જાડેજાએ દીકરીઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું. આ અંગે શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ વધુ માહિતી આપી.
7: એક બાબત ધ્યાનમાં આવી કે આજ વિસ્તારના એક દીકરી બા છે કે જેમણે 8મા ધોરણ પછી 9મામાં એનરોલમેન્ટ નથી લીધેલું. ત્યારે એમના ઘરે જઈ પરિવાર સાથે ચર્ચા વિચારણા કરી અને વ્યક્તિગત રીતે જવાબદારી લઈ અને દીકરી આગળ વધે એના માટેની જહેમત, એના માટેના પ્રયત્ન કર્યા છે. અને એ દીકરીએ હવે 9th સ્ટાન્ડર્ડમાં અમે એને એનરોલ કરાવ્યા છે. ત્યારે આવનારા સમયમાં અને એ 12 અને કોલેજ સુધીનું શિક્ષણ ગ્રહણ કરે માટેની સંપૂર્ણ જવાબદારી સાથે એ દીકરીને પુનઃપ્રવેશ અપાયો છે.
5: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ_ABIDને ફોલો કરશો. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. દરમિયાન ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ભાવનગર

0: અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. તેને લઈ આ જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
1: प्रणाली आती है उनके प्रभाव से जो पिछले 24 घंटे में हमारे व्यापक बारिश हुई है गुजरात राज्य में और गुजरात रीजन में अधिकांश स्थानों पे, सौराष्ट्र में भी अधिकांश स्थानों पे, कच्छ में आइसोलेटेड स्थानों पे बारिश दर्ज की गई है. फिशरमैन के लिए हम स्क्वाली वेदर रख रहे हैं अगले 5 दिन तक. लोकल पोस्ट में सिग्नल फ्री है, लोकल बैड वेदर का वो ऐसे फ्री हमने पोस्ट करवा रखा है दोनों पोस्ट में.
0: દરમિયાન રાજ્યમાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 97 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ અમરેલીના રાજુલા તાલુકામાં 8.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. રાજ્યભરમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 15.26% વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ 19.22% વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો. દરમિયાન અમરેલીના ધાતરવાડી, ધાતરવાડી 2, સુરજવાડી અને રેડી તથા સુરેન્દ્રનગરના ધોળીધજા બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. બીજી તરફ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 64% વધુ પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો. ડાંગ સહિત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં આવતીકાલ સુધી અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અનુરોધ કરાયો. દરમિયાન આજે ડાંગમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ સુરક્ષિત અંતરેથી ગીરાધોધ, ગીરમાળા ધોધ અને નેકલેસ પોઈન્ટ જોવા ઉમટી પડ્યા હતા. તો અમરેલીના લુવારા ગામ પાસે સુરજવાડી નદી પર આવેલી સુરજવાડી સિંચાઈ યોજનાનું ડિઝાઇન સ્ટોરેજ બપોર બાદ 100% વધુ સપાટીએ પહોંચતા વહીવટીતંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરાયું. આ સ્થિતિમાં સાવરકુંડલાના દોલતી અને ધાંડલા ગામોને અસર થવાની સંભાવના વચ્ચે સંબંધિત વિભાગ દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સાવરકુંડલા નજીક કેરાણા હાવડ વચ્ચેના કોઝવે પર પાણી ફરી વળતા અગ્નિશમન દળ દ્વારા ફસાયેલા 7 લોકોને બચાવાયા. ભારે વરસાદને પગલે રાજકોટના ધોરાજી તાલુકાનો ભાદર 2 બંધ 70% ભરાતા લોકોને નદીના પટ તેમજ કાંઠા વિસ્તારમાં ન જવા સૂચના અપાઈ છે. તો ભાવનગરના મહુવા પંથકમાં છેલ્લા 1.5 દિવસમાં 8 ઇંચથી વધુ વરસાદ થયો છે. માલણ નદીમાં ઘોડાપુર આવતા નદી 2 કાંઠે વહેતી થઈ. મહેસાણામાં પણ હાલ ભારે પવન સાથે વરસાદ થતો હોવાનું અહેવાલ છે. છોટાઉદેપુરના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે આજે અવસાન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. આદિવાસી સમુદાયના અગ્રણી નેતા તરીકે ઓળખાતા સ્વર્ગીય મોહનસિંહ રાઠવાના અવસાનથી રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં શોકની લાગણી છવાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા સંદેશમાં મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, ગુજરાત વિધાનસભામાં વર્ષો સુધી તેમની સાથે કાર્ય કરવાનો અવસર મળ્યો હતો. આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ, જનસેવા અને લોકહિત પ્રત્યેની તેમની નિષ્ઠા અને યોગદાન હંમેશા યાદ રહેશે. ઈશ્વર સદગત આત્માને ચીર શાંતિ અર્પે તથા તેમના શોક સંતપ્ત પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના. આ અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવાનો અહેવાલ.
2: છોટાઉદેપુર જિલ્લાના દિગ્ગજ રાજકીય નેતા અને પૂર્વ વનમંત્રી અને 10 વખતના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું છે. તેમના નિધનથી છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી વ્યાપી છે. આદિવાસી સમાજના પ્રખર નેતા તરીકે ઓળખાતા મોહનસિંહ રાઠવાએ વર્ષ 1972માં પ્રથમ વખત વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 1975ની ચૂંટણીમાં તેમને તત્કાલીન મુખ્યમંત્રી સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલને પરાજય આપીને સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું હતું અને ગુજરાત વિધાનસભામાં સૌથી લાંબા સમય સુધી ધારાસભ્ય તરીકે સેવા આપવાનો રેકોર્ડ પણ તેમના નામે નોંધાયેલો છે. મોહનસિંહ રાઠવાના નિધનથી છોટાઉદેપુર જિલ્લાએ એક અનુભવી રાજનેતા ગુમાવ્યા છે. તેમના નિધન પર રાજકીય, સામાજિક અને વિવિધ ક્ષેત્રના આગેવાનોએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે, જ્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
0: આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ મહામંડળ ફીબા વિશ્વકપ ક્વોલિફાયર્સમાં આજે ભારત અને લેબનોન વચ્ચે મુકાબલો થશે. અમદાવાદમાં નારણપુરાના વીર સાવરકર રમતગમત સંકુલમાં રાત્રે 8:30 વાગે આ મેચ શરૂ થશે. ભારતીય ટીમ પ્રણવ પ્રિન્સ અને લેબનોનની ટીમ ડેડ્રિક લોબ્સનની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે. અગાઉ 2 જુલાઈએ કતાર સામે રમાયેલી મેચમાં ભારતની ટીમનો પરાજય થયો હતો. સુરેન્દ્રનગરમાં ચોટીલાના નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ 26 લોકોને તડીપાર કરવાનો આદેશ આપ્યો. ખનિજ ચોરી, ગેરકાયદે હથિયાર સહિતની ગંભીર અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ચોટીલા, થાનગઢ

સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જી રામજી મિશન હેઠળ રાજ્યોને 25,000 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની મુલાકાતે જશે. સરકારે તરલ પ્રાકૃતિક ગેસ એલએનજીના પુરવઠા પરના કટોકટી પ્રતિબંધો હટાવી લીધા. ઇન્સ્ટાગ્રામ પર પેઇડ જાહેરાતોમાં બાળ જાતીય શોષણ અને દુર્વ્યવહાર સામગ્રીને પ્રોત્સાહન આપવા બદલ સરકારે મેટાને ચેતવણી આપી. અને હવામાન વિભાગે આજે ગુજરાત, કચ્છ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં મુશળધાર વરસાદ થવાની આગાહી કરી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન વીબીજી રામજી અધિનિયમ 2025ના સફળ અમલીકરણ પર સંતોષ વ્યક્ત કર્યો છે. આ મિશન 1 જુલાઈથી અમલમાં આવ્યું છે. શ્રી ચૌહાણે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મિશન હેઠળ રાજ્યોને 25,000 કરોડ રૂપિયાની મુખ્ય સહાય જાહેર કરી. તેમણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગ્રામીણ વિકાસ મંત્રીઓ સાથે વીબીજી રામજી યોજનાઓના અમલીકરણની પણ સમીક્ષા કરી.
1: मनरेगा को पूरे देश में लागू करने में 3 साल लगे थे, लेकिन मुझे आप सब पर गर्व है, 1 साल 2 साल नहीं, पहले दिन ही विकसित भारत जी राम जी योजना एक साथ पूरे देश में लागू हो गई. 100 दिन नहीं, अब 125 दिन रोजगार, 5 साल में 7.5 लाख करोड़ से ज्यादा की राशि 2,86,000 पंचायतों में ठीक से लग गई, तो गांव संपूर्ण विकसित हो जाएंगे, समृद्ध और विकसित गांव का निर्माण हो जाएगा.
0: છત્તીસગઢની લોક સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ અપાવનાર વિશ્વવિખ્યાત પાંડવાણી ગાયિકા અને પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતા ડોક્ટર તીજનબાઈનું આજે સાંજે દુર્ગ જિલ્લાના તેમના વતન ગનિયારી ખાતે રાજ્યકક્ષાએ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું. આ પ્રસંગે જનપ્રતિનિધિઓ, વહીવટી અધિકારીઓ, કલાકારો, સાહિત્યકારો અને હજારો શોકાતુર લોકોએ લોકકલાના સુપ્રસિદ્ધ પ્રતિમાને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રખ્યાત પાંડવાણી ગાયિકા અને પદ્મવિભૂષણ વિજેતા તીજનબાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની મુલાકાતે જશે. શ્રી મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોના આમંત્રણ પર જકાર્તાની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન શ્રી મોદી શ્રી પ્રબોવો સુબિયાન્ટો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પ્રધાનમંત્રી જકાર્તામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. વિદેશ સચિવ રૂદેન્દ્ર ટંડને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની ઇન્ડોનેશિયાની મુલાકાતમાં રાજદ્વારી બેઠકો તેમજ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાત પહેલા પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝે ભારતને એક મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર ગણાવ્યું. શ્રી અલ્બેનીઝે કહ્યું કે અમારા સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર આધારિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીઢ આદિવાસી નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે તેમને ગુજરાત વિધાનસભામાં ઘણા વર્ષો સુધી મોહનસિંહ રાઠવા સાથે કામ કરવાનો લહાવો મળ્યો. શ્રી મોદીએ કહ્યું કે આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ, જાહેર સેવા અને જનકલ્યાણમાં મોહનસિંહ રાઠવાના સમર્પણ અને યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. સરકારે તરલ પ્રાકૃતિક ગેસ એલએનજીના પુરવઠા પરના કટોકટી પ્રતિબંધો હટાવી લીધા છે. પશ્ચિમ એશિયાઈ સંઘર્ષમાં યુદ્ધવિરામ બાદ હોર્મુઝ સ્ટ્રેટમાંથી કુદરતી ગેસનો પુરવઠો ફરી શરૂ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક સૂચનામાં જણાવ્યું હતું કે નેચરલ ગેસ સપ્લાય રેગ્યુલેશન ઓર્ડર 2026માં સુધારો કરવામાં આવ્યો છે.
2: इस संशोधन के अंतर्गत उन विशेष आपातकालीन प्रावधानों को हटा दिया गया है जिनके अंतर्गत सरकार को देश में उत्पादित प्राकृतिक गैस और आयातित एलएनजी के आवंटन में प्राथमिकता देने की अनुमति थी. होर्मुज जलडमरू मध्य से एलएनजी की खेप में रुकावट आने के बाद इस साल मार्च में आवश्यक वस्तु अधिनियम के तहत ये आपातकालीन आदेश जारी किया गया था. इस बीच मंत्रालय ने सोशल मीडिया पर उन खबरों को भ्रामक और गलत बताया है जिनमें ये दावा किया गया है कि भूटान ने भारत से E20 पेट्रोल आयात करने का प्रस्ताव ठुकरा दिया है. मंत्रालय ने कहा कि भूटान को E20 पेट्रोल निर्यात करने का कोई प्रस्ताव नहीं दिया गया है. अनुपम की रिपोर्ट के साथ समाचार कक्ष से जागृति शर्मा.
0: પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોનું સંગઠન ઓપેક પ્લસ આ વર્ષે ઓગસ્ટથી દરરોજ 1,88,000 બેરલ તેલ ઉત્પાદન વધારવા સંમત થયું છે. આજે મળેલી વૈશ્વિક તેલ બજારની સ્થિતિની સમીક્ષા કરવા માટે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક પછી જાહેર કરાયેલા એક નિવેદનમાં સાઉદી અરેબિયા, રશિયા, ઇરાક, કુવૈત, કઝાકિસ્તાન, અલ્જેરિયા અને ઓમાન સહિત 7 ઓપેક પ્લસ સભ્ય દેશોએ જણાવ્યું હતું કે બજાર સ્થિરતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પેઇડ જાહેરાતોમાં બાળ જાતીય શોષણ અને દુર્વ્યવહાર સામગ્રીને પ્રોત્સાહન આપવા બદલ સરકારે મેટાને કડક ચેતવણી આપી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે ઇન્સ્ટાગ્રામને એવી બધી જાહેરાતો અને સામગ્રી દૂર કરવાનો આદેશ આપ્યો છે જે આવી સામગ્રીને પ્રોત્સાહન આપે છે અને તેની એક્સેસને સરળ બનાવે છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે 7 દિવસની અંદર મેટા પાસેથી વિગતવાર સ્પષ્ટતા માંગી છે. સરકાર સમીક્ષા કરી રહી છે કે મેટાએ ભારતના મધ્યસ્થી સુરક્ષા માર્ગદર્શિકાનું પાલન કર્યું છે કે નહીં. ભારતીય તબીબી સંશોધન પરિષદ ICMRની એક મુખ્ય પહેલ ICMR MINDSA રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન પ્રાથમિકતા પ્રોજેક્ટે રાષ્ટ્રીય ઇ ગવર્નન્સ એવોર્ડ્સ 2026માં સુવર્ણચંદ્રક જીત્યો છે. આ પુરસ્કાર કેન્દ્રીય કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમારોહને સંબોધતા ICMRના ડાયરેક્ટર જનરલ ડોક્ટર રાજીવ બહલે જણાવ્યું હતું કે ICMR ભારતના લોકોને સસ્તું, પ્રમાણિત અને ઉચ્ચ ગુણવત્તાવાળા આરોગ્ય સંભાળ મંચ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. હવામાન વિભાગે આજે ગુજરાત, કચ્છ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં મુશળધાર વરસાદ થવાની આગાહી કરી છે અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદ થતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. દરમિયાન અમરેલીના ધાતરવાડી, ધાતરવાડી 2, સુરજવાડી અને રેડી તથા સુરેન્દ્રનગરના ધોળીધજા બંધને હાઇ એલર્ટ પર રખાયા છે. બીજી તરફ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 64% થી વધુ પાણીનો સંગ્રહ થયો છે. ડાંગ સહિત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં આવતીકાલ સુધી અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અનુરોધ કરાયો છે. મહારાષ્ટ્રમાં સતત ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે અને રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. પાણીના સ્તરમાં અચાનક વધારો થયા બાદ પોલીસે રાયગઢ જિલ્લાના આડોશી ધોધમાં ફસાયેલા 10 થી 12 પ્રવાસીઓને બચાવ્યા. આ દરમિયાન મુંબઈના કુર્લા વિસ્તારમાં આજે બપોરે ભારે વરસાદને કારણે એક દુકાન પર ઝાડ પડવાથી 63 વર્ષીય વ્યક્તિનું મોત નિપજ્યું. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને વરસાદને કારણે શહેરમાં વૃક્ષો પડવાની 64 ઘટનાઓ અને દિવાલ કે આંશિક ઘર ધરાશાયી થવાના 8 બનાવો પણ નોંધ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આજે ચંપાવત જિલ્લાના ટંકાપુરથી કૈલાશ માનસરોવર યાત્રા 2026ના પહેલા જથ્થાને લીલી ઝંડી આપી હતી. આ જથ્થામાં 49 યાત્રાળુઓ છે, જેમાં 34 પુરુષો અને 15 મહિલાઓ છે. આજે રાત્રે 8 વાગે લોર્ડ્સ ખાતે ICC મહિલા T20 ક્રિકેટ વિશ્વકપના ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. બંને ટીમો અપરાજિત રહીને ફાઇનલમાં પહોંચી છે. ઓસ્ટ્રેલિયાએ સેમીફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું હતું અને ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ફિફા વર્લ્ડ કપમાં બ્રાઝિલ આજે રાત્રે ભારતીય સમય મુજબ સવારે 1:30 ન્યૂજર્સીમાં 16મા રાઉન્ડની મેચમાં નોર્વે સામે ટકરાશે. આવતીકાલે સવારે 5 વાગે અન્ય પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડ મેક્સિકો સિટીમાં મેક્સિકો સામે ટકરાશે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જી રામજી મિશન હેઠળ રાજ્યોને 25,000 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની મુલાકાતે જશે. સરકારે તરલ પ્રાકૃતિક ગેસ LNGના પુરવઠા પરના કટોકટી પ્રતિબંધો હટાવી લીધા. ઇન્સ્ટાગ્રામ પર પેઇડ જાહેરાતોમાં બાળ જાતીય શોષણ અને દુર્વ્યવહાર સામગ્રીને પ્રોત્સાહન આપવા બદલ સરકારે મેટાને ચેતવણી આપી. અને હવામાન વિભાગે આજે ગુજરાત, કચ્છ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં મુશળધાર વરસાદ થવાની આગાહી કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.